નમસ્કાર શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે મંગળવાર, શ્રાવણ દિનાંક 13 શક સંવત 1948 એટલે કે 4 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:58:30 થઈ છે. આ સાથે અમારી પ્રાતઃ સભાનો આરંભ કરીએ છીએ મંગળ સ્વર સાથે.

મને એક સ્ત્રી મળી જેના વિશે મેં અનેક વાર વિચારેલું હતું. તેને મદદની અત્યંત જરૂર હતી, જે હું તેને આપી શકું એમ હતી. ઘણા માણસો બીજાની નિંદા તિરસ્કાર કરી પોતાને માટે દુઃખ રોગને આમંત્રે છે. બીજાઓમાં જે વસ્તુ કે બાબતને તે તિરસ્કાર

હમણાં જ આપ કૌમુદી મુનશીનો સ્વર સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. પ્રસ્તુત ભજનને સ્વર આપી રહ્યા છે ખેત શ્રી ગઢવી.

0: શ્રોતા મિત્રો, આ સાથે પ્રાતઃકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ માહિતીનો વિષય છે ખેતીમાં રોગ વ્યવસ્થાપન માટે ઉપયોગી નિંદણ.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે ખેતીમાં રોગ વ્યવસ્થાપન માટે ઉપયોગી નિંદણ. મિત્રો, આધુનિક ખેતીમાં પાકને ફૂગજન્ય રોગોથી બચાવવા માટે રાસાયણિક ફૂગનાશકોનો બહોળો ઉપયોગ થાય છે. જોકે આ રસાયણો જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. આના વિકલ્પ તરીકે આપણી આસપાસ ઉગતા બિનજરૂરી નિંદણ એક શક્તિશાળી જૈવિક હથિયાર સાબિત થઈ શકે છે. કુદરતે આ છોડમાં એવા જૈવિક સંયોજનો આપ્યા છે જે ફૂગ સામે લડવાની ક્ષમતા ધરાવે છે. નિંદણમાં રહેલા મુખ્ય ફૂગ વિરોધી સંયોજનોની વાત કરીએ તો મિત્રો, નિંદણ એ માત્ર નકામું ઘાસ નથી, પરંતુ તે મેટાબોલાઇટ્સનો ભંડાર છે. તેમાં રહેલા મુખ્ય તત્વોની વાત કરીએ તો આલ્કોલાઇડ્સ એટલે કે ફૂગના કોષોની એ વૃદ્ધિ અટકાવે છે, છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ફૂગના બીજાણુઓને ફેલતા રોકે છે. હવે ઉપયોગી નિંદણ અને તેના વિશિષ્ટ ગુણની વાત કરીએ તો ઉપયોગી નિંદણ એવા એક આંકડાની વાત કરીએ તો આંકડો લગભગ દરેક પડતર જમીનમાં જોવા મળે છે. તેના સફેદ દૂધમાં શક્તિશાળી એન્ઝાઇમ્સ હોય છે. તે ખાસ કરીને પાકમાં લાગતી સુકારો અને મૂળ ખાઈ જતી ફૂગ સામે અત્યંત અસરકારક છે. કુંવાળીઓ પણ આવું જ એક નિંદામણ છે. ચોમાસામાં ઉગતું આ નિંદણ ફૂગ વિરોધી ગુણો માટે જાણીતું છે. તેના પાનનો અર્ક રાઇઝોક્ટોનિયા અને ફ્યુઝેરિયમ જેવી જીવલેણ ફૂગને કાબૂમાં લેવા માટે વપરાય છે. ધતુરો પણ આવું જ એક ઉપયોગી નિંદણ છે. ધતુરો ઝેરી ગણાય છે, પરંતુ ખેતીમાં તે મિત્ર સમાન છે. તેના પાન અને ફળનો અર્ક પાન પર આવતા કાળા ટપકા અને બ્લાઇટ રોગને મટાડવામાં મદદ કરે છે. ગાજર ઘાસ સામાન્ય રીતે એલર્જી કરે છે, પરંતુ વૈજ્ઞાનિક સંશોધનો મુજબ તેના અર્કનો ઉપયોગ સંગ્રહિત અનાજમાં લાગતી ફૂગને રોકવા માટે કરી શકાય. મિત્રો, અહીં આપણે જણાવીએ કે ગાજર ઘાસમાંથી કમ્પોઝ કેવી રીતે બનાવવું એ આ કૃષિ માહિતીના માધ્યમ દ્વારા આપણે અગાઉ જણાવેલું જ છે. તો ગાજર ઘાસનો પણ આ રીતે ઉપયોગ થઈ શકે. બાયોફંગીસાઇડ બનાવવાની વૈજ્ઞાનિક પદ્ધતિની વાત કરીએ તો સ્થાનિક નિંદણમાંથી દવા બનાવવી ખૂબ જ સરળ બને છે. સંગ્રહ અને સફાઈ ની વાત કરીએ તો ખેતર કે સેઢા પાળેથી તાજા નિંદણના પાન અથવા આખા છોડ લેવા, તેને પાણીથી સાફ કરીને દૂર દૂર કરવી. 1 કિલો તાજા પાનને વાટીને લુગદી બનાવી આ લુગદીને 10 લિટર પાણી અથવા ગૌમૂત્રમાં મિક્સ કરવી. આ મિશ્રણને માટીના વાસણમાં અથવા પ્લાસ્ટિકના પીપમાં 4 થી 7 દિવસ સુધી સડવા દેવું. દિવસમાં 2 વાર લાકડીથી હલાવવું. હવે મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને બારીક સુતરાઉ કાપડથી ગાળી લેવું. આ તૈયાર થયેલા અર્કને જરૂરિયાત મુજબ પાણીમાં ભેળવીને પાક પર છંટકાવ કરવો. તો જમીનજન્ય રોગો માટે નિંદણના ઉપયોગની વાત કરીએ તો ઘણીવાર ફૂગ જમીનમાં છુપાયેલી હોય છે. આ માટે નિંદણના પાનને સીધા જમીનમાં દાટી દેવાની પદ્ધતિ અપનાવવી જોઈએ. જ્યારે આ પાન જમીનમાં સડે છે ત્યારે તેમાંથી નીકળતા રસાયણો જમીનમાં રહેલી હાનિકારક ફૂગને નાશ કરે છે. આ પદ્ધતિના ફાયદાની વાત કરીએ તો ખેડૂતને બજારમાંથી મોંઘી દવાઓ ખરીદવી પડતી નથી, પર્યાવરણની સુરક્ષા થાય છે, જમીન અને પાણીમાં ઝેરી તત્વો ભળતા નથી, મિત્ર કીટકોનું રક્ષણ થાય છે, કેમ કે આ દવાઓ માત્ર ફૂગ પર અસર કરે છે, મધમાખી કે અન્ય મિત્ર કીટકોને નુકસાન કરતી નથી. સ્થાનિક નિંદણ એ પ્રકૃતિ દ્વારા આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. વનસ્પતિ રોગ વ્યવસ્થાપનમાં તેનો ઉપયોગ કરવાથી ખેતી ખર્ચ ઘટે છે અને ઓર્ગેનિક ખેતી એટલે કે સજીવ ખેતી તરફનું પગલું મજબૂત બને છે. જો દરેક ખેડૂત આ દેશી પદ્ધતિઓ અપનાવે તો ઝેરમુક્ત ખેતીનું સપનું સાકાર થઈ શકે છે.
0: ખેતીમાં રોગ વ્યવસ્થાપન માટે ઉપયોગી નિંદણ, એ વિશે હમણાં જ આપ સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન. સ્વર આપી રહ્યા છે એ હરિહરન.

0: Good morning. This is Akashvani, the news read by Saira Mujtaba. The National Democratic Alliance NDA Parliamentary Party's weekly strategy meeting, known as Mangal Milan, will be held in the Parliament House this morning. The meetings are traditionally held on Tuesdays during Parliament sessions with an aim to demonstrate complete alliance unity. The meeting last took place on the 28th of July. MPs from Trinamool's breakaway faction, the newly formed Nationalist Citizens Party of India, NCPI, had also participated in the alliance meeting. The Lok Sabha passed the Supreme Court Number of Judges Amendment Bill. The bill aims to increase the number of judges of the apex court from the present 33 to 37, excluding the Chief Justice of India. In May this year, President Draupadi Murmu had promulgated an ordinance in this regard. Union Minister of Law and Justice Arjun Ram Meghwal moved the Supreme Court Number of Judges Amendment Bill. He said the bill is an important step in that ongoing reform process within the judicial sector. Lok Sabha was adjourned several times amid protests by opposition parties over several issues. Earlier, when the House began its proceedings at 11 a.m, Speaker Om Birla congratulated athletes for their outstanding performance at the 23rd Commonwealth Games at Glasgow. Mr. Birla expressed concern over the deliberate disruptions by some opposition members. The Rajya Sabha also passed the Micro, Small and Medium Enterprises Development Amendment Bill amid ruckus. The bill aims to further amend the Micro, Small and Medium Enterprises Development Act 2006. It aims to address payment delays and simplify dispute resolution. The Parliamentary Standing Committee on Communication and Information Technology met Meta officials in New Delhi regarding the temporary removal of Prime Minister Modi's video from Facebook. BJP MP and chairperson of the committee, Nishikant Dubey, criticized Meta India for removing the social media post of the Prime Minister. Talking to reporters after the meeting, Mr. Dubey said that the committee has demanded Meta CEO Mark Zuckerberg to apologize for this, and if he does not do so, then the safe harbor protection under Section 79 should be withdrawn from him. Supreme Court has clarified that the Delhi government and various state governments are free to close or withdraw FIRs registered against protesters involved in the recent student protests at Delhi's Jantar Mantar and elsewhere in the country. A three-judge bench led by Chief Justice Suryakant explained that its 28th of July order permitting the prosecution of protesters with criminal antecedents was intended to apply only to those accused of grave and heinous offences. The top court was hearing pleas alleging excessive police action against students who participated in protests at Jantar Mantar on the 20th of July and at other places across the country over the NEET examination paper leak issue. US President Donald Trump said Iran has been given a last chance to reach an agreement with Washington, claiming that a planned military strike was paused after Iran and several Gulf countries urged diplomacy. Speaking at the Oval Office, Trump said the US was prepared to launch a major attack on Iran, but delayed the action after receiving calls from Saudi Arabia, UAE, Qatar, and Iran to continue discussions.
1: We're going to hit them very hard yesterday, harder than any attack, I think I can say, General, from a point of knowledge, any attack since World War II. That's pretty big. And we were set to go, and they called. And in addition, Saudi Arabia called, and UAE called, Qatar called. I called some numerous people.
0: The second meeting of the BRICS Anti-Corruption Working Group and the BRICS Expert Network on Asset Recovery will begin in Hyderabad, Telangana today. The two-day meeting is being organized in line with the theme of India's BRICS presidency, Building for Resilience, Innovation, Cooperation and Sustainability. Secretary, Department of Personnel and Training, Rachna Shah, will inaugurate the meeting. The event is expected to witness participation from BRICS member countries along with senior policymakers, experts, practitioners and representatives of anti-corruption and law enforcement agencies. The India Meteorological Department, IMD, has issued a red alert for heavy to very heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan West Bengal and Sikkim till today. Heavy rainfall is also expected over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Uttar Pradesh and Uttarakhand during the next 3 to 4 days. And that is the end of this news bulletin. आकाशवाणी पुणे
2: पूजा दीक्षित प्रादेशिक बातम्या देत आहे. ठळक बातम्या. विविध मुद्द्यांवरून संसदेत कालही
3: નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્કફોર્સની સૂચના. રાજ્યની 20 આઈટીઆઈ અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. વરસાદને કારણે છલકાયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમમાં 78% જળસંગ્રહ. અને સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તડામાર તૈયારીઓ. સમાચાર વિગતવાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અમલીકરણના ભાગરૂપે દેશવ્યાપી નિપુણ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં નિપુણ ગુજરાત અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. સાંભળીએ એક અહેવાલ.
4: શાળાઓમાં બેઝલાઇન સર્વેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની પાયાની સાક્ષરતા અને ગણન ક્ષમતાની વર્તમાન અધ્યયન સ્થિતિનું સચોટ મૂલ્યાંકન કરી શૈક્ષણિક આયોજન સુનિશ્ચિત કરવાનો છે. આજે ગુજરાતી ભાષા વિષયનો તથા આવતીકાલે ગણિત વિષયનો બેઝલાઇન સર્વે હાથ ધરાશે. સર્વે પૂર્ણ થયા બાદ મિડલાઇન સર્વે અને એન્ડલાઇન સર્વે થશે. ત્રણેય સર્વેના પરિણામને આધારે વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે. મિત્તલ પટેલ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
3: વિધાનસભામાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો ચોમાસુ સત્રમાં રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વિગતો આપતા કહ્યું, 8-10 સપ્ટેમ્બર દરમિયાન વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાશે. રાજ્યપાલે આ સત્રનું આહવાન કર્યું છે.
5: ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાનસભાના આ 9 સત્રનું આહવાન કર્યું છે. તારીખ 8-9-10 સપ્ટેમ્બર દરમિયાન આ સત્ર ચાલશે, જેની અંદર સરકારી કામકાજો, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતના કામો તેમજ કામકાજ સલાહકાર સમિતિની અંદર જે નિશ્ચિત થશે તે કામો આ 3 સત્ર દરમિયાન કરવામાં આવશે.
3: વડોદરાના માંજલપુર વિધાનસભાની ખાલી પડેલી બેઠકની ગઈકાલે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ચૂંટણી પરિણામ જાહેર થયું, જેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય થયો છે. આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થતાની સાથે જ હવે વડોદરા જિલ્લામાં અમલમાં મુકાયેલી આચારસંહિતા પૂર્ણ થઈ ગઈ હોવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. મરીન ટાસ્કફોર્સ દ્વારા કચ્છના છશી લાઇટ હાઉસ, સાંધાણ અને સુથરી સુધીના તટીય વિસ્તારમાં વિશેષ સઘન તપાસ હાથ ધરાઈ. ટાસ્કફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન માછીમારોને અજાણ્યા તેમજ શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા તેમજ સતર્ક રહેવા સૂચના અપાઈ હતી. હાલમાં સમગ્ર રાજ્યના દરિયાકાંઠે આ પ્રકારની વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 20 આઈટીઆઈ અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી કરવામાં આવી છે. ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્યમંત્રી જીતેન પ્રસાદે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી આપી. મંત્રીએ જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ સ્ટાર્ટઅપ ફાઇનાન્સિંગ સ્તંભ હેઠળ રાજ્યમાં પ્રાદેશિક એઆઈ ઇનોવેશન ઇકોસિસ્ટમને મજબૂત કરવા 2 એઆઈ ઉત્કૃષ્ટતા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓને 23 ફેલોશીપ એનાયત કરવામાં આવી છે, જે શૈક્ષણિક સંસ્થાઓમાં એઆઈ સંશોધન અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. શ્રી પ્રસાદે લેખિત જવાબમાં જણાવ્યું કે ઇન્ડિયા એઆઈ કોમ્પ્યુટર સ્તંભ હેઠળ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ અને અમૂલ સહિતની સંસ્થાઓને હાઈ એન્ડ જીપીયુ કોમ્પ્યુટની સબસિડી ધરાવતી સુવિધા ફાળવવામાં આવી છે. અંગદાન ક્ષેત્રે રાજ્યની 3 સરકારી હોસ્પિટલોને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયા, જે અંતર્ગત અમદાવાદની કિડની હોસ્પિટલને અંગ પ્રત્યારોપણ ક્ષેત્રે અગ્રણી સરકારી હોસ્પિટલનો પુરસ્કાર અપાયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલને શ્રેષ્ઠ બિન પ્રત્યારોપણ ઓર્ગન રિટ્રીવલ સેન્ટર અને નવી સિવિલ હોસ્પિટલ સુરતને શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ પુરસ્કાર એનાયત કરાયો. રાષ્ટ્રીય સ્તરે પુરસ્કાર પ્રાપ્ત થતાં આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સમગ્ર ટીમને બિરદાવી છે. દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયાની જિલ્લા હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે એક સાથે 3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવનારી રાજ્યની પ્રથમ જિલ્લા હોસ્પિટલ બની છે. દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ અને સતત ગુણવત્તા સુધારણાના પ્રયાસના પરિણામે હોસ્પિટલને રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ NQAS અને મુસ્કાન અને લેબર રૂમ ગુણવત્તા સુધારણા પહેલ લક્ષ્ય M3 પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મળ્યા છે. આ અંગે જામખંભાળિયાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી CDMO ડોક્ટર LN કનારાએ પ્રતિક્રિયા આપી.
6: એન્કવાસ એટલે નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ, એવી રીતે લક્ષ્ય એટલે લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ ઇનિશિયેટિવ, અને મુસ્કાન એટલે મલ્ટી ફેસિલિટી બેઝ ક્વોલિટી સ્ટાન્ડર્ડ ફોર ન્યૂબોર્ન કેર, કે આ બંનેમાં સગર્ભા માતા અને નવજાત શિશુને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત સારવાર આપવામાં આવે છે.
3: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 109 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વલસાડના કપરાડામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. નાંડા પોંઠા, ખંભાત, ડાંગ અને ભરૂચ તાલુકામાં 1.25-2 ઇંચ જેટલો વરસાદ પડ્યો. રાજ્યમાં હાલ 34 બંધ હાઈ એલર્ટ પર રખાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78% જળ સંગ્રહ થયો. વરસાદ દરમિયાન નવસારીમાં સૌથી વધુ 28,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું અને 845 લોકોને બચાવાયા છે. સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ દરમિયાન 156 સગર્ભા મહિલાઓનું સ્થળાંતર કરાયું અને 86 સુરક્ષિત પ્રસૂતિ કરાવવામાં આવી. છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકામાં સતત વરસાદને કારણે સુખી બંધની જળસપાટી વધતા એક દરવાજો 30 સેન્ટીમીટર ખોલી 997 ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. વલસાડના પૂર અસરગ્રસ્ત અંકલાજ, નગવાસ, જરોલી, ધનોલી સહિતના ગામોમાં ગઈકાલે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાયું. રાજ્યમાં 9 ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના છૂટાછવાયા સ્થળોએ પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની શક્યતા છે અને બંદર પરની ચેતવણીને હવે હટાવી લેવામાં આવી હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે બાગાયતી કલમો અને વૃક્ષોનું નુકસાન થયું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો ખેડૂતોના ખેતરમાં જઈને પાકને ફરી બેઠા કરવાની તાલીમ આપી રહ્યા છે. આ અંગે યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર અંકુર પટેલે વધુ માહિતી આપી.
7: લાંબી ડાળીઓ છે, નમી જે ડાળીઓ જે છે તો એ કાપી રાખીને માપના થોડાક જ પાન રહેવા દેવા, જેથી કરીને ખોરાક પાછો એ બનાવી શકે. વરસાદ બંધ થઈ જાય તો જેટલી ડાળી કાપેલી છે તેના ઉપર આપણે કોપર ઓક્સિક્લોરાઇડ COC ની પેસ્ટ લગાવવાની, તો એ કોપર ઓક્સિક્લોરાઇડમાં ઓક્સિજન છે એટલે ઓક્સિજન એ તરત જ પાછો એ ડાળી જ્યાં કાપેલા ભાગ પછી નીચે જશે ત્યાં સડો પણ નહીં લાગવા દેશે અને એની નજીકની જે આંખ આવેલી ત્યાં તમને નવી ફૂટ તમને કાઢી આપે.
3: દરમિયાન વલસાડના ચણવાઈ ખાતે વરસાદમાં નુકસાનગ્રસ્ત આંબાવાડીઓને વૈજ્ઞાનિક પદ્ધતિએ પુનઃસ્થાપન માટે યોજાયેલી તાલીમ શિબિરમાં 120થી વધુ ખેડૂતોએ ભાગ લીધો. સૌરાષ્ટ્રમાં અતિ લોકપ્રિય એવા જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તરામાળ તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારને હવે 1 માસ જેટલો સમય રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્રભરમાં રાજકોટ બાદ બીજા ક્રમે આવતા પોરબંદરના સુપ્રસિદ્ધ જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરાયું છે. ચોપાટીના વિશાળ પટાંગણમાં યોજાનારા આ ભાતીગળ મેળામાં આ વર્ષે 450થી વધુ પ્લોટ ફાળવવામાં આવશે, જેથી લોકોને ભીડનો સામનો કરવો પડશે નહીં તેમ મેયર સાગર મોદીએ જણાવ્યું હતું.
8: તારીખ 3/9/2026 થી 7/9/2026 સુધી મૈત્રી ભક્તિ અને સંસ્કૃતિનું પાવન પર્વ આપણા દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. તારીખ 5 થી નગરપાલિકાની ઓફિસથી રાઇડ્સ માટેના અને અન્ય સ્ટોલ ધારક અને પ્લોટ માટેના ફોર્મ વિતરણ ચાલુ થશે. જો MRP થી વધુ વેચાણ થશે તો એની ડિપોઝિટ જપ્ત કરી લેવામાં આવશે કાયમી ધોરણમાં. વરસાદ આવશે તો તેની પૂર્ણ રીતે અમારી તૈયારી છે.
3: જ્યારે રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ પ્લોટના ડ્રો કરાયા, જેમાં રમકડા, ખાણીપીણી, મધ્યમ ચકરડી સહિત 130 પ્લોટના ડ્રો કરાયા. રાજ્યમાં નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત અમદાવાદની શાળામાં દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. છોટાઉદેપુરની હરપારપુરા કસ્તુરબા ગાંધી વિદ્યાલય ખાતે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરાઈ, જ્યારે સાબરકાંઠાના હાથરોલ ગામની શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દીકરીઓને માસિક સ્વચ્છતા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝલાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્ક ફોર્સની સૂચના. રાજ્યની 20 ITI અને 70 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. વરસાદને કારણે છલકાઈ ગયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર. નર્મદા ડેમમાં 78

હમણાં જ આપ સુરેશ ગુપ્તાનો સ્વર સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, કાર્યક્રમના સમાપનમાં ઉમા ગર્ગને સાંભળીએ.

0: આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભોજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ.
1: વિશ્વભરમાં ઊર્જાની માંગ સતત વધતી રહી છે. વિકાસ, ઔદ્યોગિકીકરણ અને વધતી વસ્તીને કારણે ઊર્જાનો વપરાશ પણ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધી ઊર્જાની જરૂરિયાત મુખ્યત્વે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઈંધણ દ્વારા પૂરી કરવામાં આવી છે. પરંતુ આ ઈંધણના વધુ પડતા

0: ઉપયોગથી વાયુ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. તેથી સમગ્ર વિશ્વ હવે સ્વચ્છ અને ટકાઉ ઉર્જાના વિકલ્પો તરફ આગળ વધી રહ્યું છે. આ વિકલ્પોમાં ગ્રીન હાઇડ્રોજનનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. હાઇડ્રોજન એ વિશ્વનું સૌથી હલકું અને સૌથી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ તત્વ છે, જ્યારે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અથવા જળ વિદ્યુત જેવી નવીનીકરણ ઉર્જાના ઉપયોગથી પાણીનું વિદ્યુત વિચ્છેદન કરીને હાઇડ્રોજન મેળવવામાં આવે છે ત્યારે તેને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું નથી, તેથી ગ્રીન હાઇડ્રોજનને સંપૂર્ણ સ્વચ્છ ઇંધણ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો ઉપયોગ કર્યા પછી માત્ર પાણીની વરાળ ઉત્પન્ન થાય છે, એટલે કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી. આ કારણસર ભવિષ્યના ઇંધણ તરીકે સમગ્ર વિશ્વ તેની તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. ભારત પણ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ભારત પાસે સૂર્યપ્રકાશ અને પવન ઉર્જાના વિશાળ સ્ત્રોત ઉપલબ્ધ હોવાથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઉજ્જવળ સંભાવનાઓ છે. આ દિશામાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેથી ભારત ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકે. ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થઈ શકે છે. સ્ટીલ, સિમેન્ટ, ખાતર અને રિફાઇનરી જેવા ભારે ઉદ્યોગોમાં તેનો ઉપયોગ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત ટ્રક, બસ, રેલવે, જહાજ અને ભવિષ્યમાં હવાઈ પરિવહનમાં પણ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વધવાની શક્યતાઓ છે. ભારત હાલમાં પોતાની ઉર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસની આયાત કરે છે. જો દેશમાં જ ગ્રીન હાઇડ્રોજનનું મોટા પાયે ઉત્પાદન થશે તો આયાત પરની નિર્ભરતા ઘટશે, વિદેશી હુંડિયામણની બચત થશે અને દેશની ઊર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે. સાથે સાથે નવા ઉદ્યોગો વિકસશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. અલબત્ત ગ્રીન હાઇડ્રોજન સામે કેટલાક પડકારો પણ છે. હાલમાં તેનું ઉત્પાદન ખર્ચ વધુ છે અને તેના સંગ્રહ તથા પરિવહન માટે વિશેષ સુવિધાઓની જરૂર પડે છે. પરંતુ નવી ટેકનોલોજીના વિકાસ સાથે આ ખર્ચ ધીમે ધીમે ઘટી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં ગ્રીન હાઇડ્રોજન સામાન્ય લોકો માટે પણ વધુ સુલભ બનશે. ગુજરાત જેવા રાજ્ય માટે ગ્રીન હાઇડ્રોજન વિશેષ મહત્વ ધરાવે છે. રાજ્યમાં સૂર્ય અને પવન ઉર્જાની વિપુલ ઉપલબ્ધતા, લાંબો દરિયા કિનારો અને વિકસિત ઔદ્યોગિક માળખું હોવાથી ગુજરાત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસનું મહત્વનું કેન્દ્ર બની શકે છે. આ દિશામાં અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. આબોહવા પરિવર્તનની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે સ્વચ્છ ઉર્જાનો સ્વીકાર એ સમયની માંગ બની ગયો છે. ગ્રીન હાઇડ્રોજન માત્ર એક નવું ઇંધણ નથી, પરંતુ હરિત અર્થવ્યવસ્થા, સ્વચ્છ પર્યાવરણ અને આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું છે. કચ્છના ખાવડા ખાતે આવેલો રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ એ દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક છે, જે 30 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરશે. અહીં અદાણી ગ્રુપ દ્વારા દેશનો સૌથી પહેલો 5 મેગાવોટનો ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યની ઉર્જા ક્રાંતિનો આધારસ્તંભ બની શકે છે. સરકાર, ઉદ્યોગો, વૈજ્ઞાનિકો અને સામાન્ય નાગરિકો સૌના સંયુક્ત પ્રયાસોથી ભારત આ ક્ષેત્રમાં વિશ્વનું અગ્રણી સ્થાન મેળવી શકે છે.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો સ્વચ્છ ઉર્જા સ્ત્રોત ગ્રીન હાઇડ્રોજન. સંપાદન અશરફ નથવાણી, પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ. હવે સમાચાર અપાશે.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યસભાએ ગઈકાલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેનો ઉદ્દેશ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ અધિનિયમ 2006માં સુધારો કરવાનો છે. આ વિધેયકનો હેતુ ચૂકવણીમાં થતા વિલંબને દૂર

0: કરવા અને વિવાદોનું નિવારણ સરળ બનાવવાનો છે. વિધેયકમાં દરેક કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમને લઘુ અને મધ્યમ ઉદ્યોગો પાસેથી વસ્તુઓ કે સેવાઓની ખરીદી માટે તમામ બિલ પહોંચની પતાવટ વેપાર લેણા વટાવવાની પ્રણાલીના માધ્યમથી કરવી પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ વિધેયક મુજબ જો વિવાદની સ્થિતિમાં મધ્યસ્થતા નિષ્ફળ થાય તો મધ્યસ્થતા પૂર્ણ થવાની તારીખથી 30 દિવસમાં મધ્યસ્થતા માટે મામલો મોકલવો જોઈએ. તેમાં એમ પણ કહેવાયું છે, દલીલ પૂર્ણ થવાની તારીખથી 90 દિવસમાં નિર્ણય સંભળાવવો જોઈએ. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 8-10 સપ્ટેમ્બર 3 દિવસ યોજાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એક વિડીયો સંદેશમાં આ માહિતી આપતા જણાવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના 9મા સત્રનું આહ્વાન કર્યું છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા આરોગ્ય તંત્ર એલર્ટ છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, રાજ્યમાં હાલ વાયરસના 7 પોઝિટિવ દર્દીઓ ગાંધીનગર, હિંમતનગર, પાટણ, રાજકોટ અને ભાવનગરમાં સારવાર હેઠળ છે. તેમણે બાળકોમાં તાવ, ઉલટી, ખેંચ જેવા લક્ષણ જણાય તો તરત હોસ્પિટલ જવા, અફવાઓથી દૂર રહેવા અને આરોગ્ય વિભાગને સહકાર આપવા અપીલ કરી છે. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાને રાખી કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. જખૌ સેક્ટરના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડોની ટીમોએ છછી લાઇટ હાઉસથી સાંધાણ અને સુથરી સુધીના દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. અભિયાન દરમિયાન બોટો અને માછીમારોની હિલચાલ પર નજર રાખી સ્થાનિકોને શંકાસ્પદ ગતિવિધિઓની જાણ સુરક્ષા એજન્સીઓને કરવા અપીલ કરાઈ હતી. હાલ દરિયો તોફાની હોવાથી માછીમારોને સાવચેતી રાખવા માર્ગદર્શન અપાયું છે. સરહદી વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા અને સુરક્ષા મજબૂત કરવા મરીન ટાસ્ક ફોર્સ સતત સતર્ક રહીને કામગીરી કરી રહી છે. મુંદ્રા અદાણી બંદરે એક જ જહાજ પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરી નવી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. અદાણી બંદરના ફ્લેગશિપ મુંદ્રા પોર્ટે કન્ટેનર જહાજ પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરીને ઐતિહાસિક ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી છે. દેશના કોઈપણ બંદર પર એક જ જહાજમાં હેન્ડલ કરવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી વધુ કન્ટેનર વોલ્યુમ છે. અદ્યતન મરીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી આ સિદ્ધિ હાંસલ કરી શકાય છે. રાજ્યમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે થયેલા વરસાદથી જળાશયો અને ડેમોમાં જળ સંગ્રહ થયો છે. જો કે જિલ્લાના ડેમોમાં માત્ર 25.45% જળ સંગ્રહ જ થયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યની સરખામણીએ કચ્છમાં વરસાદ ઓછો રહેતા રાજ્યમાં સૌથી ઓછો જળ સંગ્રહ ધરાવતો વિસ્તાર બન્યો છે. ત્યારે જિલ્લામાં 20માંથી માત્ર એક જ ડેમ સંપૂર્ણ ભરાયો છે. 1 મિલિયન એકર ફીટ નર્મદા જળ યોજના અંતર્ગત અંજાર તાલુકાના ટપ્પર ડેમ ખાતે મેઇન પમ્પિંગ સ્ટેશન 1નું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. નર્મદા વોટર રિસોર્સિસ, વોટર સપ્લાય અને કલ્પસર ડિપાર્ટમેન્ટ પ્રોજેક્ટના ફેઝ 1 અને ફેઝ 2ના આ પમ્પિંગ સ્ટેશનનું કામ આગામી ડિસેમ્બર સુધી પૂર્ણ કરી લેવાનું લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જિલ્લાના ખેડૂતોને અને નાગરિકોની સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે. જિલ્લામાં વરસાદી વરાપ નીકળતા જ ખેતી કાર્યનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે અબડાસા તાલુકાના કોઠારા પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેતી પ્રવૃત્તિમાં તેજી આવી છે. વરસાદ બાદ ખેતરોમાં વાવણી માટે અનુકૂળ વરાપ નીકળતા જ બિયારણની ખરીદી માટે કોઠારાની બજારોમાં ભીડ જોવા મળી રહી છે. કોઠારા કેન્દ્ર ઉપરાંત આસપાસના વરાળિયા, આમરવાંડ, સાયરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ખેડૂતો વાવણી કામમાં જોતરાઈ ગયા છે, જેથી સીમ વિસ્તારો ધમધમી ઉઠ્યા છે. પશ્ચિમ કચ્છ સાયબર સેલે 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ નોંધપાત્ર સફળતા મેળવી છે. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કેસોમાં ત્વરિત કાર્યવાહી કરી કુલ 75,41,000 રૂપિયા 55 અરજદારોના ખાતામાં પરત જમા કરાવાયા છે. આ ઉપરાંત ટેકનિકલ ટ્રેકિંગ દ્વારા અંદાજે રૂપિયા 41,14,600 કિંમતના 213 ગુમ થયેલા મોબાઈલ ફોન શોધીને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા છે. પોલીસની આ સરાહનીય કામગીરીથી જનતાની મહેનતની કમાણી સુરક્ષિત રહી છે અને લોકોમાં સાયબર જાગૃતિ સાથે પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: નમસ્કાર. આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ અને સામાજિક પરિવર્તન રાષ્ટ્ર નિર્માણનો પાયો છે.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. 100% દાવાઓ ધરાવતા મધ, ગાય, ઘી અને ખાદ્યતેલ જેવા ઘણા ડાબર ઇન્ડિયાના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો અને ભારતીય ખેલાડીઓ દક્ષિણ કોરિયામાં કોરિયા માસ્ટર્સ 2026 ટુર્નામેન્ટમાં આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. ઓડિશાના કટકમાં જગતગુરુ કૃપાલુ યુનિવર્સિટીના ઉદઘાટન કરતા તેમણે યુનિવર્સિટીઓને નૈતિક, કુશળ અને સામાજિક રીતે જવાબદાર નાગરિકો બનાવવા હાકલ કરી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓ વિકસિત ભારત 2047 અને વિકસિત ઓડિશા 2036ના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. સંદેશાવ્યવહાર અને માહિતી ટેકનોલોજી અંગે ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના સાંસદ અને સમિતિના અધ્યક્ષ નિશિકાંત દુબેએ શ્રી દુબેએ જણાવ્યું કે સમિતિએ મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગને આ માટે માફી માંગવાની માંગ કરી છે અને જે તેઓ આમ નહીં કરે તો કલમ 79 હેઠળ તેમની પાસેથી સેફ હાર્બર પ્રોટેક્શન પાછી ખેંચી લેવું જોઈએ.
1: और जब भारत के प्रधानमंत्री का जो है वीडियो उतारा जा सकता है और उन्होंने खुद स्वीकार किया कि 5 घंटे तक उतारा, 12:30 बजे रात से लेके सुबह 5 बजे तक जो है वो कंटेंट गायब रहा, तो ये बड़ी सीरियस बात है. हमारी कमेटी ने 2 चीजें कही है. ये माफीनामा जकरबर्ग के तरफ से आना चाहिए और ये जकरबर्ग नहीं देते हैं तो जो सेफ हार्बर का जो प्रोटेक्शन है उनको सेक्शन 79 में, वो सेफ हार्बर का प्रोटेक्शन उनसे वापस ले लेना चाहिए.
0: બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથ અને સંપત્તિ પુનઃપ્રાપ્તિ પરના બ્રિક્સ નિષ્ણાંત નેટવર્કની બીજી બેઠક આજે તેલંગાણાના હૈદરાબાદમાં શરૂ થશે. કર્મચારી અને તાલીમ વિભાગના સચિવ રચના શાહ આ બેઠકનું ઉદઘાટન કરશે. આ બેઠક જૂનમાં વર્ચ્યુઅલ રીતે યોજાયેલી પ્રથમ બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બેઠકના પરિણામો પર આધારિત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે 2 દિવસીય બેઠકનું આયોજન ભારતના બ્રિક્સ પ્રમુખપદ, સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણની વિષયવસ્તુને અનુરૂપ કરવામાં આવ્યું. બેઠક દરમિયાન બ્રિક્સ સભ્યો સંપત્તિ પુનઃપ્રાપ્તિ માટે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત બનાવવા, સરહદ પાર ભ્રષ્ટાચાર સામે લડવા, શાસનમાં પારદર્શિતા અને જવાબદારી વધારવા પર ચર્ચા કરશે. ફૂડ રેગ્યુલેટ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયાને 100% દાવાઓનો ઉપયોગ કરી મધ, ગાયનું ઘી અને ખાદ્યતેલ જેવા ઘણા ઉત્પાદનો વેચવા પ્રતિબંધ મૂક્યો છે અને કહ્યું છે કે આવા લેબલિંગ કાયદાની વિરુદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં FSSAIએ માહિતી આપી હતી કે તેણે ડાબર ઇન્ડિયા લિમિટેડને 100% દાવાઓ ધરાવતા ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધને આદેશ જારી કર્યો છે. ઉલ્લંઘનો વિશે વિગતો આપતા FSSAIએ જણાવ્યું હતું કે કંપનીની વેબસાઇટ પર વેચાતા ખાદ્ય ઉત્પાદનો 100% દાવાઓ જેવા કે 100% કુદરતી, 100% શુદ્ધ, 100% શુદ્ધતા ગેરંટીકૃત, 100% ઓર્ગેનિક જેવા ભ્રામક 100% દાવાઓ ધરાવતા જોવા મળ્યા હતા. ડાબર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને નોટિસ મળી છે અને વેબસાઇટ પર નોટિસમાં ઉલ્લેખિત સામગ્રીની તપાસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ATFની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો છે. સરકારે આગામી પખવાડિયા માટે નવા દરો જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ડીઝલ પર નિકાસ ડ્યુટી હવે પ્રતિ લીટર 25.50 રૂપિયા હશે, જ્યારે ATF પર નિકાસ ડ્યુટી વધારીને પ્રતિ લીટર 22 રૂપિયા કરવામાં આવી છે. દરમિયાન પેટ્રોલ પર નિકાસ ડ્યુટી વધારીને પ્રતિ લીટર 3.50 રૂપિયા કરવામાં આવી. નાણાં મંત્રાલય દ્વારા સૂચિત સુધારેલા દરો આજથી અમલમાં આવ્યા છે. જોકે સ્થાનિક વપરાશ માટે પેટ્રોલ અને ડીઝલ પર હાલની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના વિદેશ મંત્રી બખ્તિયાર સૈદોવ સાથે વાતચીત કરી હતી. બંને મંત્રીઓ ઉર્જા, માળખાગત સુવિધાઓ, વેપાર, સંરક્ષણ, શિક્ષણ અને સંસ્કૃતિ પર ધ્યાન કેન્દ્રિત કરી

0: વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક સમીક્ષા કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે તેઓએ મુખ્ય પ્રાદેશિક પડકારો પર પણ ચર્ચા કરી હતી અને ભારત ઉઝબેકિસ્તાન બહુપક્ષીય સહયોગને વિસ્તૃત કરવા પર ચર્ચા કરી. બેઠકમાં વિદેશમંત્રીએ ભાર મૂક્યો કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો બાંધકામ, ઉર્જા, આરોગ્ય અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલા છે. તેમણે નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર આશરે $1 અરબ છે. બંને દેશો આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ, ખાસ કરી આતંકવાદ, ઉગ્રવાદ અને માદક દ્રવ્યો હેરફેર પર સમાન મત ધરાવે છે. કર્ણાટકમાં ગઈકાલે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે બેંગલુરુના લોકભવનમાં એક સમારંભમાં 19 ધારાસભ્યોને શપથ લેવડાવ્યા. રાજ્ય મંત્રીમંડળમાં હવે 33 સભ્યો છે. મુખ્યમંત્રી ડી કે શિવકુમારે 3 જૂને 13 અન્ય મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલ એકમાત્ર મહિલા ધારાસભ્ય ગાયત્રી શાંતિ ગૌડાએ આજે શપથ લીધા નહોતા. છેલ્લી ઘડીએ SS મલ્લિકાર્જુનને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા શપથ ગ્રહણ સમારોહમાં ગેરહાજર રહ્યા હતા. આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ આજે દિબ્રુગઢમાં આયોજિત એક કાર્યક્રમમાં શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ, કોલાઘાટ જિલ્લાઓમાં પૂરગ્રસ્ત પરિવારોમાં 15,000 વચગાળાની નાણાકીય સહાયનું વિતરણ કર્યું હતું. નાણાકીય સહાય પર 4 જિલ્લાઓમાં આશરે 75,000 પૂરગ્રસ્ત પરિવારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા પૂરી પાડવામાં આવી રહી હતી. પ્રથમ તબક્કામાં 62,000થી વધુ પરિવારોને સહાય ટ્રાન્સફર કરવામાં આવી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ NS રાજા સુબ્રમણ્યે જણાવ્યું કે ભવિષ્યના યુદ્ધમાં AI, સાયબર ટેકનોલોજી, ઓટોમેટેડ સિસ્ટમ, સ્પેસ ટેકનોલોજી અને ડેટા આધારિત નિર્ણય લેવાની ભૂમિકા વધી રહી છે. નવી દિલ્હીમાં ટ્રાય સર્વિસીસ ફ્યુચર વોરફેર કોર્સના 4th સંસ્કરણના ઉદઘાટન સત્રને સંબોધતા તેમણે જણાવ્યું કે યુદ્ધની પ્રકૃતિ ઝડપથી બદલાઈ રહી છે અને નવી ટેકનોલોજી લશ્કરી કામગીરીને અસર કરી રહી છે. જનરલ સુબ્રમણ્યે દેશની સંરક્ષણ તૈયારીઓને મજબૂત બનાવવા માટે ત્રણેય સેવાઓ, ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન ક્ષેત્ર વચ્ચે વધુ સારા સંકલન પર ભાર મૂક્યો હતો. પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે અરુણાચલ પ્રદેશમાં ગ્લાવ તળાવને ભારતના 101માં રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં મંત્રીએ આ વિકાસને જૈવ વિવિધતા સંરક્ષણ, પાણી અને આબોહવા સુરક્ષા, ટકાઉ આજીવિકા માટે એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. શ્રી યાદવે જણાવ્યું કે પૂર્વીય હિમાલયમાં અશુદ્ધ મીઠા પાણીનું તળાવ, કમલાંગ વાઘ અભયારણ્ય અને વન્યજીવન અભયારણ્યમાં આવેલું એક જૈવ વિવિધતા સ્થળ છે. મંત્રીએ જણાવ્યું કે ગ્લાવ તળાવ હરિયાળીથી ઘેરાયેલું છે, જેમાં 150થી વધુ વૃક્ષોની પ્રજાતિઓ અને 49 ઓર્કિડ પ્રજાતિઓ સ્થળ અને તેના જળસ્ત્રાવમાં નોંધાયેલી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે પાર્ટી 3 વિધાનસભા પેટા ચૂંટણીઓમાં મળેલા જનાદેશને સ્વીકારે છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં તેમણે ગુજરાતના માંજલપુર વિધાનસભા મતવિસ્તારના લોકોનો ભાજપ પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો હતો. શ્રી નવીને જણાવ્યું કે ભાજપને બાંકીપુર અને દતિયામાં અપેક્ષિત જનાદેશ મળ્યો નથી. તેમણે કહ્યું કે પાર્ટી આ 2 મત વિસ્તારમાં ચૂંટણી પરિણામોનું સંપૂર્ણ વિશ્લેષણ કરશે. ભારતના બેડમિન્ટન ખેલાડીઓ આજે દક્ષિણ કોરિયાના આસનમાં આવેલા આસાન ઈ સનસિન જિમ્નેશિયમ ખાતે શરૂ થઈ રહેલા કોરિયા માસ્ટર્સ 2026 BWF સુપર 300 ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટ આ મહિનાની 9મી તારીખ સુધી ચાલશે. બધાની નજર 17 વર્ષીય તન્વી શર્મા પર રહેશે, જેણે તાજેતરમાં જ તૈપેન ઓપનમાં જીત મેળવી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના અખબારોની હેડલાઇનમાં સર્વોચ્ચ અદાલતના નિર્દેશો સહિતના સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, લીવ ઇનમાં રહેતી મહિલા ઘરેલુ હિંસાનો કેસ કરી શકે. નવ ગુજરાત સમય લખે છે, નીટ આંદોલનકારો સામેની FIR પરત ખેંચવા રાજ્યોને સુપ્રીમની છૂટ. ભાજપને 1 ફૂલ 2 કાંટા 3 પેટાચૂંટણી અંગેના આ સમાચારને દિવ્ય ભાસ્કરે હેડલાઇનમાં લીધા છે. હિન્દી અખબાર રાજસ્થાન પત્રિકા લખે છે, ઉપચુનાવ નતીજો સે ભાજપ કો જનતા કાર્યકર્તા કા વોકઅપ કોલ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વીડિયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે હૈદરાબાદમાં યોજાશે. 100% દાવાઓ ધરાવતા ડાબરના ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો. અને ભારતીય ખેલાડીઓ દક્ષિણ કોરિયામાં કોરિયા માસ્ટર્સ ટુર્નામેન્ટમાં આજથી પોતાનું અભિયાન શરૂ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: શ્રોતા મિત્રો, આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર
3: 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જોઈએ. અત્યારે 8 વાગે સમાચાર પ્રભાત અને 8:15 વાગે મોર્નિંગ ન્યૂઝ અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:30 વાગે સમાચાર હેડલાઇન્સ અપાશે અને ત્યારબાદ હેલો કરીમ ગાલ કાર્યક્રમ પ્રસ્તુતિ કૃપા નાકર. 8:45 વાગે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે. આ કાર્યક્રમના પ્રાયોજક NCERT. 9:30 વાગે સમાચાર હેડલાઇન્સ અને ત્યારબાદ સંતવાણી અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર આપ સાંભળી શકશો. 10 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજે પાર્શ્વ ગાયક કલાકાર કિશોર કુમારના જન્મદિવસ નિમિત્તે તેમના સ્વરમાં કેટલાક ગીતો રજૂ થશે. 10:45 વાગે લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી શકશો. આજના કાર્યક્રમમાં અમૃતલાલ બારોટનો સ્વર રજૂ થશે. 11 વાગ્યાથી અમારા તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જે અંતર્ગત 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. આજના કાર્યક્રમમાં વિશ્વ સ્તનપાન સપ્તાહને અનુલક્ષીને સ્તનપાન અમૃતપાન એ વિશે બહેનોની પરિચર્ચા રજૂ થશે. કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી. 12:30 વાગે ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી. અમારી બીજી સભાનો આરંભ થશે 5:00 વાગે. અમારી બીજી સભાના તમામ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. શ્રોતા મિત્રો, અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમની રૂપરેખા આપ સાંભળી રહ્યા હતા.

0: 56 people. A total of 56 houses have been completely destroyed, while 499 houses have been partially damaged. 16 deaths have been reported and 5 people remain missing. Meanwhile, the IMD has informed that the intensity of rainfall across the state is expected to decrease from Wednesday onwards. Smithy M. Palluruthi, Akashvani News, Thiruvananthapuram.
1: According to the Met Department, parts of Delhi, Haryana, Chandigarh, Himachal Pradesh and Uttar Pradesh are also likely to receive moderate to heavy rainfall during the day. In international news, US President Donald Trump said Iran has been given a last chance to reach an agreement with Washington, claiming that a planned military strike was paused after Iran and several Gulf countries urged diplomacy. Speaking at the Oval Office, Trump said the US was prepared to launch a major attack on Iran, but delayed the action after receiving calls from Saudi Arabia, UAE, Qatar, and Iran to continue discussions.
2: We're going to hit them very hard yesterday, harder than any attack, I think I can say, General, from a point of knowledge, any attack since World War II. That's pretty big. And we were set to go, and they called. And in addition, Saudi Arabia called, and UAE called, Qatar called. Got calls from numerous people.
1: However, Iran's foreign ministry spokesperson Ismail Baghaei denied reports of direct or indirect negotiations with the US, saying Tehran was not holding talks with Washington. On to sports now. India's badminton stars will begin their campaign today at the Korea Masters 2026, a BWF Super 300 tournament, beginning today in South Korea. The tournament will run until the 9th of this month. All eyes will be on 17-year-old Tanvi Sharma, who enters the tournament after winning her first BWF World Tour title at the Taipei Open. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
3: Thank you, Saira. BJP loses Bankipur bastion, fails to unseat Congress in Dathia, writes Hindustan Times, while the Hindu headlines, Prashant Kishore breaches BJP's fortress in Bankipur. Delhi court acquits Brij Bhushan Sharan Singh in wrestler sexual harassment case, writes the Statesman. Delhi girl faces rape threats, online abuse after viral video at CJP protest, writes the Tribune. The Tribune also carries an exclusive as Kanwar Yatra returns, devotion, disruption travel side by side. Business Standard writes, tax bill to widen steps to attract foreign investment. The Indian Express quotes the Supreme Court in its headline, live-in relationship a reality, law on cruelty to partner supplies. And finally, Spider-Man, brand new day, scored the largest opening weekend in Hollywood history, beating Marvel's Avengers Endgame. Financial Express writes, Spider-Man lands top opening weekend ever with $360 million. And with that, it's back to you, Saira.
1: Thanks, Chagun. And now before we end the bulletin, the headlines once again. Parliamentary committee criticizes Meta over removal of Prime Minister Modi's video from Facebook, seeks apology from CEO Mark Zuckerberg. NDA parliamentary party to hold its weekly Mangal Milan meeting in New Delhi this morning. Supreme Court says state governments can close or withdraw FIRs against students involved in recent protests. US President Donald Trump warns Iran of last chance to reach an agreement with Washington. Tehran denies reports of negotiations. And Indian shuttlers to begin their campaign at Korea Masters 2026 badminton tournament today. And with that, we end the morning news. Have a great day.
4: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. લોકસભામાં સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પસાર. રાજ્યસભાએ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે માંજલપુર અને કોંગ્રેસે દતિયા બેઠક જાળવી રાખી, બાંકીપુરમાં જનસુરાજ પાર્ટીનો વિજય. સર્વોચ્ચ અદાલતે કહ્યું, નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર. જુલાઈમાં 23.66 કરોડથી વધુ વ્યવહારો યુપીઆઈથી થયા. રાજ્યમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ, આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન. ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 8-10 સપ્ટેમ્બર 3 દિવસ યોજાશે. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાને રાખી કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં મરીન કમાન્ડોની ટીમોએ છછી લાઇટ હાઉસથી સાંધાણ અને સુથરી સુધીના દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું. અદાણી બંદરના ફ્લેગશિપ મુંદ્રા પોર્ટે કન્ટેનર જહાજ પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરીને ઐતિહાસિક ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી. રાજ્યમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે થયેલા વરસાદથી જળાશયો અને ડેમોમાં જળ સંગ્રહ થયો. જિલ્લાના ડેમોમાં સૌથી ઓછો જળ સંગ્રહ માત્ર 25.45%. અબડાસા તાલુકાના કોઠારા પંથકમાં વાવણી લાયક વરસાદ થતાં ખેતી પ્રવૃત્તિમાં તેજી. વરસાદ બાદ ખેતરોમાં વાવણી માટે અનુકૂળ વરાપ નીકળતાં જ બિયારણની ખરીદી માટે કોઠારાની બજારોમાં ભીડ. પશ્ચિમ કચ્છ સાયબર સેલે 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કેસોમાં ત્વરિત કાર્યવાહી કરી કુલ 75,41,000 રૂપિયા 55 અરજદારોના ખાતામાં પરત જમા કરાયા. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આગામી 7 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. સૌપ્રથમ કમલેશ સોલંકીને સાંભળીએ શબ્દરચના જય સુખ પારેખ સુમનની.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના હવે પછીના ગીતને સ્વર આપી રહ્યા છે મોનાલી જાની, શબ્દરચના વેણીભાઈ પુરોહિતની.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના સમાપનમાં વિનોદ દવેની શબ્દરચના સાંભળીને સ્વર આપી રહ્યા છે સાધનાબેન માકડ.

આ સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ. આ કાર્યક્રમના પ્રાયોજક છે NCERT.

0: आर अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
1: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु,
0: चेतना
1: और मुकुल के साथ विमलेश को आज्ञा दीजिए।
0: नमस्कार। उमंग, उमंग, उमंग, उमंग, उमंग।
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ પ્રાયોજિત કાર્યક્રમ સાંભળી રહ્યા હતા ઉમંગ। આ કાર્યક્રમના પ્રાયોજક હતા NCERT, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે શિક્ષણ એ ચારિત્ર્ય નિર્માણ, સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનો પાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિડીયોને ફેસબુક પરથી હંગામી ધોરણે દૂર કરવા અંગે મેટા અધિકારીઓ સાથે સંસદીય સ્થાયી સમિતિએ ચર્ચા કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે દિલ્હીમાં ઉઝબેકિસ્તાનના વિદેશમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક આજે તેલંગણાના હૈદરાબાદમાં શરૂ થશે. 100% દાવાઓ કરતા ડાબર ઇન્ડિયાના ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ. સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુલની નિકાસ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટીમાં સુધારો કર્યો. અરુણાચલ પ્રદેશનું ગ્લાવ તળાવ ભારતના 101માં રામસર સ્થળ તરીકે જાહેર કરાયું. માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા કટોકટી તબીબી સંભાળ માટે દ્વિચક્રી રોડ એમ્બ્યુલન્સ લાવવા કેન્દ્રીય મોટર વાહન નિયમો 1979માં સુધારાનો પ્રસ્તાવ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે ગુરુ રવિદાસ મહારાજના 650મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાને આવકારી. નિપુણ ગુજરાત અભિયાન હેઠળ આજથી શાળાઓમાં રાજ્યવ્યાપી બેઝ લાઇન સર્વેનો પ્રારંભ. 8 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના ચોમાસુ સત્રમાં જમીન ટુકડા ધારામાં સુધારા સહિતના મહત્વપૂર્ણ સુધારા વિધેયકો રજૂ થશે. કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્ક ફોર્સની સૂચના. રાજ્યની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી. સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તાળામાર તૈયારીઓ શરૂ. વડોદરાના માંજલપુર વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ સંપન્ન થતાની સાથે જ જિલ્લામાં અમલમાં મુકાયેલી આચારસંહિતા પૂર્ણ.

જામખંભાળિયાની જિલ્લા હોસ્પિટલ એક સાથે ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવનારી રાજ્યની પ્રથમ જિલ્લા હોસ્પિટલ બની. આગામી સ્વતંત્રતા દિવસને ધ્યાને રાખી કચ્છના સંવેદનશીલ દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવા મરીન કમાન્ડોની ટીમોએ છછી લાઇટ હાઉસથી સાંધાણ અને સુથરી સુધીના દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું. અદાણી બંદરના ફ્લેગશીપ મુંદ્રા પોર્ટે કન્ટેનર જહાજ પર 21,085 કન્ટેનર હેન્ડલિંગ કરીને ઐતિહાસિક ઓપરેશનલ સિદ્ધિ હાંસલ કરી. રાજ્યમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને કારણે થયેલા વરસાદથી જળાશયો અને ડેમોમાં જળસંગ્રહ થયો. જિલ્લાના ડેમોમાં સૌથી ઓછો જળસંગ્રહ માત્ર 25.45% થયો. રાજ્યમાં 9 ઓગસ્ટ સુધી છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. વરસાદને કારણે છલકાઈ ગયેલા રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ પર, નર્મદા ડેમમાં 78% જળસંગ્રહ. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 અપાશે.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે સંતવાણી. સ્વર આપી રહ્યા છે નારાયણ સ્વામી.

સંતવાણી અંતર્ગત હમણાં જ આપ નારાયણ સ્વામીનો સ્વર સાંભળી રહ્યા હતા. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે 10 વાગ્યા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજે પાર્શ્વ ગાયક કલાકાર કિશોર કુમારનો જન્મદિવસ છે. પ્રસ્તુત છે તેમના સ્વરમાં કેટલાક ગીતો. સૌપ્રથમ ફિલ્મ અંદાઝનું ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, પાર્શ્વ ગાયક કલાકાર કિશોર કુમારના જન્મદિવસ નિમિત્તે તેમના સ્વરમાં કેટલાક ગીતો મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત ગીતને સ્વર આપી રહ્યા છે કિશોર કુમાર, ફિલ્મ ઓર કોન.

કટી પતંગ આ ફિલ્મમાં હમણાં જ આપ કિશોર કુમારને સાંભળી રહ્યા હતા. શ્રોતા મિત્રો, કાર્યક્રમના સમાપનમાં ફિલ્મ મજબૂરનું ગીત સાંભળીએ, સ્વર કિશોર કુમારનું.

શ્રોતા મિત્રો, પાર્શ્વ ગાયક કલાકાર કિશોર કુમારના જન્મદિવસ નિમિત્તે તેમના સ્વરમાં કેટલાક ગીતો મનોરંજન કાર્યક્રમ અંતર્ગત આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા. હવે પ્રસ્તુત છે લોકસંગીત. સ્વર આપી રહ્યા છે અમૃતલાલ બારોટ.

લોકસંગીતના કાર્યક્રમમાં હમણાં જ આપ અમૃતલાલ બારોટનો સ્વર સાંભળી રહ્યા હતા. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, અમારું હવે પછીનું પ્રસારણ અમે થોડીક ક્ષણોમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: FM Gold, खरा सोना।
1: 11 वाजलेले आहेत, श्रोते हो, आपण ऐकू शकणार आहात प्रायोजित कार्यक्रम तन्वी हर्बल्स।
0: FM Gold, खरा सोना।
2: जाहीर सूचना। या कार्यक्रमात तज्ञांनी व्यक्त केलेले विचार हे पूर्णतः व्यक्तिगत आहेत। आकाशवाणी तज्ञांच्या विचारांशी सहमत असतीलच असे नाही।
3: नर्मदा डेमनी सपाटी आ वर्षे प्रथमवार 132 मीटर पार। डेमनी सपाटीमां छेल्ला 24 कलाकमां आशरे 1 मीटरनो वधारो। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં જગન્નાથજી મંદિર ખાતે ગુરુ રવિદાસ મહારાજના 650મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી કળશયાત્રાને આવકારી। કચ્છના માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ અને શંકાસ્પદ બોટો ઉપર નજર રાખવા મરીન ટાસ્ક ફોર્સની સૂચના। રાજ્યની 20 ITI અને 17 પોલિટેકનિકની ડેટા અને કૃત્રિમ બુદ્ધિમત્તા AI પ્રયોગશાળાઓની સ્થાપના માટે પસંદગી। સૌરાષ્ટ્રના લોકપ્રિય જન્માષ્ટમીના ભાતીગળ લોકમેળાઓની તડામાર તૈયારીઓ। આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ અને સિક્કિમમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ અને રાજ્યમાં 9 ઓગસ્ટ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા। હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો।

શ્રોતા મિત્રો, આવકાર છે, સ્વાગત છે આપનું ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. મિત્રો, આજે લોકલાડીલા પાર્શ્વગાયક અભિનેતા સંગીતકાર કિશોર કુમારને યાદ કરીશું એમના ગીતો સાંભળીને એમની જન્મજયંતિના અવસરે. સૌપ્રથમ સાંભળીએ આનંદ બક્ષીની આ રચના, લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં, કિશોર કુમારના સ્વરમાં.

અને શ્રોતા મિત્રો, હવે સંભળાવીએ આપને એક યુગલ ગીત. કિશોર કુમાર અને આશા ભોસલેનો સ્વર છે. જાનીસા અખ્તરની શબ્દરચના, ઓપી નૈયરનું સંગીત, ફિલ્મ બાપ રે બાપ.

0: કિશોર કુમાર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ડ્રીમ ગર્લ. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન. પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
0: પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ ચંદન દાસને.

0: ચંદન દાસ ને આપ સાંભળી રહ્યા હતા.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન. પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી, જ્યારે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન વ્યૂહરચના બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ. રાજ્યસભાએ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે નીટ પેપર લીક મુદ્દે દિલ્હી સહિતના સ્થળોએ વિરોધ પ્રદર્શનના આંદોલનકારીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવા સરકારો સ્વતંત્ર. સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારી 38 કરવા અંગેનો બિલ લોકસભામાં પસાર. ભાજપે આજે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. રેલવેમાં જુલાઈમાં માલસામાનની હેરફેરમાં ગયા વર્ષની સરખામણીમાં 9% વધારો નોંધાયો. આ સમયગાળા દરમિયાન 14 કરોડ 13 લાખ ટન માલસામાનનું પરિવહન થયું. અમેરિકા અને ઈરાન વચ્ચે રાજદ્વારી તણાવ વધુ ઘેરાયો. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કરાર માટે છેલ્લી તક આપ્યાનો દાવો કરતા કહ્યું કે ખાડી દેશોની વિનંતી બાદ લશ્કરી કાર્યવાહી મુલતવી રાખવામાં આવી. જો કે ઈરાને અમેરિકા સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો ચાલી રહી હોવાના અહેવાલને ફગાવ્યા. મોરોક્કોથી સેઉટામાં મોટા પાયે સ્થળાંતર બાદ યુરોપિયન યુનિયનમાં મતભેદ તેજ બન્યા. સંકટ પર ચર્ચા માટે યુરોપિયન યુનિયન આવતીકાલે આપત્કાલીન બેઠક યોજશે. ઇથોપિયાના અમહારા ક્ષેત્રમાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં 14 લોકોના મોત અને 7 ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ. ગાંધીનગરના કોબા ખાતે આજે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ સ્તરની બેઠક. મહેસાણાના ધરોઈ ડેમની સપાટી વધીને 184.720 મીટર પહોંચી. હાલ ડેમમાં 48.3% પાણીનો જથ્થો ઉપલબ્ધ. અને શેર બજારમાં ઘટાડાનું વલણ. સેન્સેક્સમાં 120 અને નિફ્ટીમાં 240 અંકનો કડાકો. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું મનરુદાસને.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો મનર ઉદાસના સ્વરમાં ગુજરાતી ગીતો.

મનાર ઉદાસને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીએ મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: મોટી વહુ, આ તમારે નામ.
1: આટલી પણ શું ઉતાવળ હતી?
0: અરે, અને નાની, આ તારા નામે, અને આ મારી ડિંગલીના નામે.
2: પણ દાદી,
0: હા,
2: તમારા નામે
3: બધું જ. મેં બેંક, લોકર, ફિક્સ ડિપોઝિટ બધામાં આપને જ તો નોમિની બનાવ્યા છે. કાલે જ્યારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે.
4: અને એટલે જ બહેનો, વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીને અનુલક્ષીને સ્તનપાન અમૃતપાન એ વિષય પર બહેનો અને માર્ગદર્શક ડોક્ટર દ્વારા પરિસંવાદ આપની સમક્ષ લઈને અમે આજે ઉપસ્થિત થયા છીએ.
5: નમસ્કાર, હું દુલારી ઠક્કર. મારી સાથે આજે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીને અનુલક્ષીને સ્તનપાન અમૃતપાન એ વિષય પર આજે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમે બે ડોક્ટર નિષ્ણાંત બહેનોને અહીં બોલાવેલા છે. તો અમારી સાથે આમંત્રિત ડોક્ટરો છે અને સાથે ક્લબની કેટલીક બહેનો આ પરિસંવાદમાં જોડાવા જઈ રહી છે. તો આપનો પરિચય આ માધ્યમથી કરાવીશ. અમારી સાથે આમંત્રિત ડોક્ટર મિત્રો છે ડોક્ટર એકતા ઠક્કર, જેઓ બાળરોગ નિષ્ણાંત છે, અને ડોક્ટર ધર્મી વેલાણી, જેઓ ગાયનેકોલોજિસ્ટ અને લેપ્રોસ્કોપી સર્જન છે. આ પરિસંવાદમાં બહેનો છે રીટાલીબેન ગણાત્રા, ફાલ્ગુનીબેન પારેખ, વિશ્વાબેન દલ તથા ક્લબના એક્ટિવ મેમ્બર હેતલબેન પોપટ આપણી સાથે આ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે 1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ દર વર્ષે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીને લઈને વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO એ પણ વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકને ઉજવવા પર વિશેષ ભાર મૂક્યો છે. તેને અનુલક્ષીને આપણે સૌ જાણીએ છીએ કે સ્તનપાન એ માતા અને બાળક વચ્ચેના મધુર સંબંધની એક શરૂઆત છે. તો આ એક સુંદર શરૂઆતમાં સમાજની બહેનોને માર્ગદર્શિત કરવા માટે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો આજે બે માર્ગદર્શક ડોક્ટર બહેનો સાથે ઉપસ્થિત થયું છે. આપણે સૌ આ એક પરિસંવાદમાં જોડાવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ રીટાલીબેનને ડોક્ટર બહેનો સાથે એક પ્રશ્ન છે, તો આપણે રીટાલીબેનને કહીશું કે આપ આપનો પ્રશ્ન ઉપસ્થિત કરો.
6: ધર્મી મેમ, મારો પ્રશ્ન એ હતો કે ગર્ભાવસ્થા દરમિયાન જ સ્તનપાન પ્રત્યે માતાને કઈ રીતે જાગૃત કરી શકાય?
7: નમસ્કાર, ઇનરવિલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગો તરફથી મને આમંત્રણ મળ્યું આ વસ્તુ પર કહેવા માટે, સ્તનપાન વિશે જાગૃતિ માટે. એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સ્તનપાન વિશે ડિલિવરી પહેલાં જ માતાને જાગૃત કરી શકાય છે? હા, કરી શકાય છે. એના માટે 3 મેઇન પાસા છે. સ્તનપાન સાથે સંકળાયેલો જે ડર છે, ચિંતા છે, જે નવી મધરના દિમાગમાં હોય છે, એ આપણે ડિલિવરી પહેલાં જ જો દૂર કરી દઈએ તો જે સ્તનપાનની પ્રક્રિયા છે એ માતા અને બાળક બંને માટે એક સુખદ યાત્રા બની જાય છે માતાના જીવન.

દરમિયાનના સમય માટે. એ માટે માતાને કાઉન્સેલિંગ અને શિક્ષણ જે એના 9 મહિના દરમિયાન જે ચિંતા છે જે નવી મધરના દિમાગમાં હોય છે એ આપણે ડિલિવરી પહેલા જ જો દૂર કરી દઈએ તો જે સ્તનપાનની પ્રક્રિયા છે એ માતા અને બાળક બંને માટે એક સુખદ યાત્રા બની જાય છે માતાના જીવન દરમિયાનના સમય માટે. એ માટે માતાને કાઉન્સેલિંગ અને શિક્ષણ જે એના 9 મહિના દરમિયાન

0: રિલેટેડ પ્રોબ્લેમ છે, રિટ્રેક્ટેડ નિપલ છે, તો એ વસ્તુ સ્તનપાન દરમિયાન ખૂબ પીડાદાયક બની શકે છે. જે આપણે શારીરિક તપાસ દરમિયાન જાણી અને પહેલેથી જ એને નિવારણ કરી શકીએ તો સ્તનપાનની જે પીડા છે એ ઓછી કરી શકાય છે. તો આ રીતે સ્તનપાન માટે માતાને ડિલિવરી પહેલાં પણ પ્રેરિત કરી શકાય છે, જેના ઘણા પોઝિટિવ પરિણામો જોવા મળે છે.
1: ધર્મી મેમે ખૂબ જ સરસ વાત કરી કે જે તબક્કો આવવાનો છે એ પહેલાં જ માતા પહેલેથી જ મેન્ટલી રેડી હોય છે, એને સાયકોલોજીકલી અને અમુક કાઉન્સેલિંગ દ્વારા પહેલેથી જ એને પોતાના માઇન્ડને તૈયાર કરવા માટેનો આ એક એમણે જે સકારાત્મક વાત કરી છે, તો આ ખરેખર સમાજની દરેક બહેનોએ આ વસ્તુ અપનાવવા જેવી છે. તમે જેમની પાસે પણ તપાસ કરાવવા જતા હો તો તેમને મળો, તમારા પ્રશ્નો રજૂ કરો અને આવું માર્ગદર્શન લેતા રહો. ફાલ્ગુનીબેનને પણ એક પ્રશ્ન થયો છે ધર્મી મેડમને પૂછવાનો, તો ફાલ્ગુનીબેન આપ પણ આપનો પ્રશ્ન રજૂ કરો.
2: મારો પ્રશ્ન એ છે ધર્મી મેમ કે ગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસૂતિ બાદ સ્ત્રીએ કેવો ખોરાક લેવો જોઈએ?
0: એક સામાન્ય માન્યતા છે કે શું માતાએ સાદો અને એકદમ બ્લેન્ડ મતલબ સૌમ્ય ખોરાક જ લેવો જોઈએ? ના, એ બિલકુલ ખોટી વાત છે. માતાએ સંતુલિત પોષણયુક્ત આહાર લેવો જોઈએ. માતા બધી જ વસ્તુઓ ખાઈ શકે છે જે કુદરતી રીતે બનેલી હોય અને એકદમ સાફ સુથરી રીતે બનેલી હોય અને પૂરતા પ્રમાણમાં રંધાયેલી હોય. અને સાથે માતા દૂધ પણ લઈ શકે, સલાડ લઈ શકે, ફ્રૂટ્સ વેજીટેબલ્સ બધું લઈ શકે છે. એક બીજી માન્યતા એ છે કે કાચું દૂધ લેવાથી બાળકને પેટમાં દુખાવો થશે, એ બધું શક્ય છે શું? એ એકદમ ખોટી માન્યતા છે. બાળકને પેટમાં દુખાવો માતાના કોઈ ખોરાકના કારણે નથી થતો, કારણ કે માતા જે ખોરાક લે છે એમાંથી જે પોષક તત્વો છે એ બાળકને મળે છે, નહીં કે માતા જે ખોરાક લે છે એ ડાયરેક્ટ સ્તનપાન દ્વારા બાળકને મળે છે. બાળકને પેટમાં દુખાવાના બીજા ઘણા કારણો હોઈ શકે, દાખલા તરીકે એને ફીડિંગ પ્રોપર ન થયું હોય, ઓવર ફીડિંગ થયું હોય, બર્પિંગ ન કરાવેલું હોય, અથવા બાળકને પેટમાં કોઈ તકલીફ હોય. તો આવી કોઈ માન્યતાના કારણે માતાએ દૂધ ન લેવું, ફ્રૂટ્સ વેજીટેબલ એ બધા ન લેવા એ ખોટી માન્યતા છે. સાથે માતાએ પુષ્કળ પ્રમાણમાં પાણી પણ પીવું જોઈએ. ઋતુને અનુકૂળ એક સદંતરે 8-10 ગ્લાસ જેટલું પાણી તો માતાએ પીવું જ જોઈએ. અને ઇન જનરલ માતાએ સ્પાઇસી ફૂડ, જંક ફૂડ, ફ્રાઈડ ફૂડ અને પૂરતા પ્રમાણમાં તળાયેલું ન હોય, રંધાયેલું ન હોય એવા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બાકી માતા બધું જ લઈ શકે છે અને બહુ વધારે હાફડા ફાફડા થવાની જરાય જરૂર નથી માતાએ.
1: ધર્મીબેને બહુ સરસ વાત કરી કે એક સમતોલ આહાર માતા માટે લેવો જરૂરી છે, પણ એવું નથી કે ઈચ્છા થાય ત્યારે આપણે આપણી પસંદનું યોગ્ય રીતે બનાવેલું ખોરાક ચોક્કસથી લઈ શકીએ છીએ. તો બેને લગભગ ઘણા બધા આહારને લગતા પ્રશ્નોનું સમાધાન આપણને આપી દીધું છે. અત્યારે વિશ્વાબેને મને હમણાં જ ઈશારો કર્યો, એમને એકતાબેનને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે, તો આવો વિશ્વાબેન.
3: મારો પ્રશ્ન એકતા મેમને છે, નોર્મલ ડિલિવરી અથવા સિઝેરિયન થયું હોય ત્યારે બાળકને ધાવણ ક્યારે શરૂ કરાવવું અને શું બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
4: હવે બાળકનો જન્મ થાય છે તે પછી અગર નોર્મલ ડિલિવરી હોય તો પ્રથમ કલાકમાં જ ધાવણ આપવાનું શરૂ કરી દેવું જોઈએ, અને જો સિઝેરિયન સેક્શન થયું હોય તો પહેલાં 4 કલાકની અંદર જ બાળકને ધાવણ આપવાનું શરૂ કરી દેવું જોઈએ. જૂની માન્યતા છે એ પ્રમાણે કોઈ પણ ગળથૂથી બાળકને આપવાની જરૂર હોતી નથી, જેમ કે ઘી, મધ, ગોળ એ કંઈ પણ આપ્યા વગર બાળકને ડાયરેક્ટ માતાનું ધાવણ જ આપવું જોઈએ. હવે આનું એ બી કારણ છે કે જન્મ પછી પહેલા કલાકમાં બાળક એકદમ જાગૃત અવસ્થામાં હોય છે, જેથી કરીને એ માતાનું ધાવણ એકદમ સરળતાથી લઈ શકે છે, જે પછી એ થાકી જાય છે અને ધીરે ધીરે પાછું સૂઈ પણ જાય છે. એટલે અને બીજી એ વાત કે પ્રથમ 3 દિવસમાં માતાને જે ઘટ પીળું ધાવણ આવે છે, જેને આપણે કોલોસ્ટ્રોમ પણ કહીએ છીએ, એ બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એમાં ફેટ અને વિટામિનનો કન્ટેન્ટ થોડો વધારે હોય છે અને એ બાળકને આગળ જતાં રોગ પ્રતિકારક શક્તિ પણ આપે છે. એટલે આ કોલોસ્ટ્રોમ બાળકને આપવું જ જોઈએ. હવે ઘણા સમાજમાં એવી પણ માન્યતા હોય છે કે આ કોલોસ્ટ્રોમ ફેંકી દેવામાં આવે છે અથવા તો નથી આપવામાં આવતું, જે તદ્દન ખોટી માન્યતા છે. એ બાળક માટે એક ફર્સ્ટ વેક્સિનનું કામ કરે છે, એટલે એ બાળકને કોલોસ્ટ્રોમ આપવું જરૂરી છે. હવે ધાવણ આપતી વખતે માતાને ઘણી બધી સમસ્યાઓ પણ થતી હોય છે, જેમ કે એને છાતીમાં દુખાવો થાય છે. હવે એનું એ કારણ હોઈ શકે કે એને બ્રેસ્ટ એન્ગોર્જમેન્ટ થાય છે, જેનો મતલબ છે કે એના છાતીમાં દૂધ દૂધ ભરાય છે જેના કારણે એને દુખાવો થાય છે. એનું કારણ એ હોઈ શકે કે પ્રથમ દિવસોમાં સ્તનમાં દૂધનું ઉત્પાદન વધારે થતું હોય છે અને બાળકની ધાવણ લેવાની જે ક્ષમતા હોય છે એ ઓછી હોય છે. એના કારણે દૂધ છાતીમાં ભરાઈ જાય છે.

0: જેથી કરીને એના સ્તન કઠણ થઈ જાય છે અને માતાને એમાં દુખાવો થાય છે. હવે બાળકની વાત કરીએ તો બાળકને આવા કઠણ સ્તનમાંથી દૂધ લેવું અઘરું પડે છે, જેથી કરીને બાળક બરાબર દૂધ લઈ નથી શકતું અને રડ્યા કરે છે. હવે આવી સ્થિતિમાં આપણે શું કરવું? તો માતાએ ગરમ પાણીથી સ્તન પર સેક કરવો જોઈએ અને હળવા હાથે અથવા સિરિન્જિંગના મદદથી આ દૂધ કાઢી લેવું જોઈએ, જેથી કરીને સ્તન હળવા થઈ જાય અને બાળક આસાનીથી આ દૂધ લઈ શકે. બીજી સમસ્યા એ થઈ છે ધાવણ વખતે કે અગર પ્રોપર પોઝિશન વૈજ્ઞાનિક પદ્ધતિથી બાળકને માતા પકડે નહીં અથવા તો ખાલી નિપ્પલ પર જ બાળક ચૂસે તો માતાને ક્રેક નિપ્પલની સમસ્યા પણ જોવા મળે છે. તો આના માટે પ્રોપર મધરને કાઉન્સિલિંગની જરૂર છે કે એણે બાળકને કેવી રીતે પકડવું. જો નિપ્પલ સાથે બાજુનો કાળો ભાગ જેને આપણે એરિયોલા કહીએ છીએ એ બંનેથી બાળકને ધવડાવવામાં આવે તો આ ક્રેક નિપ્પલની સમસ્યા નથી જોવા મળતી. એના માટે પ્રોપર પોઝિશનિંગ અને મધરની ગાઈડન્સની જરૂર હોય છે. હવે આ ક્રેક નિપ્પલ થઈ તો એના માટે આપણે શું કરવું? તો એના માટે માતાના ધાવણના અંતમાં જે ઘટ્ટ દૂધ આવે છે એ જો માતા કાઢીને પોતાના નિપ્પલ પર લગાવે તો એનાથી આ ક્રેક મટી જાય છે. અને તેમ છતાં પણ જો ન મટે તો નિષ્ણાંતની સલાહ લઈ લેનોલિનયુક્ત ક્રીમ આપણે જો લગાવીએ તો પણ આ ક્રેક મટી જાય છે.
1: ખૂબ આભાર એકતાબેન, તમે લોકભોગ્ય ભાષામાં બહેનો સમજી શકે એવા આ પ્રશ્નને ખૂબ જ સરળ બનાવી દીધો. અને આમ જોવા જઈએ તો કહીએ કે સ્તનપાન અમૃત સમાન છે એનો જવાબ આ એકતાબેને એકદમ ટૂંકમાં આપી દીધો છે. અને સ્તનપાન એ બાળકનું સુરક્ષા કવચ છે, એની સાથે સાથે એનું પ્રથમ રસીકરણ પણ કહી શકાય. તો બેનના આ જવાબનો ટૂંક સાર લેતા હવે હેતલબેનને પણ એક પ્રશ્ન છે. તો હેતલબેન, આપ પણ આપનો પ્રશ્ન જરૂરથી રજૂ કરો જે અન્ય બહેનોને પણ એમાં માર્ગદર્શન આપી શકે.
2: એકતાબેન, મારો પ્રશ્ન છે કે માત્ર માનું ધાવણ બાળક માટે પૂરતું છે કે એને બીજા કોઈ એક્સ્ટ્રા સપ્લિમેન્ટની જરૂર રહેશે?
0: ઘણી માતાને ધાવણ આપતી વખતે એ શંકા થાય છે કે શું મને ધાવણ બરાબર આવશે કે નહીં, અથવા તો શું મારું ધાવણ બાળકને પૂરું પડશે કે નહીં. તો એ વિશે વાત કરું તો 7મા મહિનાથી જ ગર્ભાવસ્થામાં બાળક માતાના સ્તનમાં દૂધ બનવાનું શરૂ થઈ જાય છે. તો અગર પ્રીટર્મ ડિલિવરી પણ હોય તો પણ શરૂઆતના દિવસોમાં માતાને ધાવણ આવે જ. એના માટે માતાએ બસ એક પોઝિટિવ એટીટ્યુડ અને દ્રઢ મનોબળ રાખવાની જરૂર છે કે મારે મારા બાળકને ધાવણ આપવું છે. એક પોઝિટિવ માઇન્ડસેટ રાખશે તો બાળકને એ દૂધ આપી શકશે. અને બીજું એ છે, અગર મધરને એ બી શંકા થાય કે મારું દૂધ બાળકને પૂરતું પડે છે કે નહીં, તો એના માટે અમુક પોઈન્ટ્સ એ છે કે જ્યારે માતા ધાવણ આપે છે અને બીજી બાજુથી જો દૂધ સરવા માંડે છે તો એનો મતલબ એ છે કે એને દૂધ પૂરતા પ્રમાણમાં આવે છે. સાથે જો બાળક દિવસમાં ધાવણ લીધા પછી 2 કલાકની ઊંઘ કરે છે, રમે છે, 24 કલાકમાં ઓછામાં ઓછું 6-8 વાર પેશાબ કરે છે તો એનો મતલબ એ છે કે એને ધાવણ બરાબર મળે છે. એની સાથે જો આપણે એનો વજનનો ટ્રેક રાખીએ તો પર ડે અગર એનું 15-40 ગ્રામ જેટલું વેઇટ ગેઇન થાય તો એનો મતલબ એ છે કે એને દૂધ પૂરતા પ્રમાણમાં મળી રહ્યું છે.
1: આભાર એકતાબેન, આ ચર્ચાને આપણે આગળ વધારીએ જ છીએ પણ સાથે સાથે એકતાબેનની એક વાતને પણ આપણે સમાજ સમક્ષ મૂકીશું કે આપણે જે દાદીમાનું વૈદું કહીએ છીએ અથવા તો દાદીમાના જે ઓસડિયા છે આપણા વડવાઓ કહી ગયા છે, તો એ માન્યતાને અત્યારે સમય જતાં દરેકની પ્રકૃતિ દરેકની તાસીર અલગ અલગ હોય છે. તો બહેનોએ ખાસ તમે જે પણ ડૉક્ટર પાસે કન્સલ્ટ કરતા હો એમની સલાહ લઈને જ કંઈ પણ વસ્તુ તમે કે તમારા બાળક માટે અપનાવો. કોઈ પણ માર્ગદર્શકની સલાહ લઈને જ ક્યાંય પણ ગાફેલ રહ્યા વિના કોઈ પણ એવી ગેરમાન્યતાઓમાં ન બંધાવો. અને તમારા પાસે કુદરતે જે અણમોલ વસ્તુ આપી છે એ જ ચમત્કારિક વસ્તુ છે, એને સમજો અને એને તમારા બાળક સુધી અપનાવો. ચર્ચાને આગળ વધારીએ છીએ તો રીટાલીબેનને ફરી એક પ્રશ્ન માટે બોલાવીએ છીએ અને ડૉક્ટર બહેનોને આપણે આગળ ચર્ચામાં સાંકળીએ છીએ.
3: ધાર્મી મેમ, મારો પ્રશ્ન હતો કે સ્તનપાન કરાવતી માતાને કયા કયા ફાયદા થઈ શકે?
4: સ્તનપાનથી બાળકને તો ફાયદા છે જ, પણ માતાને પણ અનેક ફાયદાઓ છે. જેમ કે ડિલિવરી પછી જે રક્તસ્ત્રાવ થતો હોય છે વજાઇનામાંથી, બ્લીડિંગ જેને કહેવાય પોસ્ટપાર્ટમ, એ ઘટી જાય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ઘટી જાય છે. ઉપરાંત જે માતાઓ સ્તનપાન કરાવે છે એને ભવિષ્યમાં સ્તન કેન્સર અને અંડાશયનું કેન્સર થવાની શક્યતાઓ 30-70% જેટલી ઘટી જાય છે. સાથે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ આવા અનેક જોખમો સામે પણ રક્ષણ મળે છે. અને એક બીજી બધાને બહુ ગમતી વાત કે જે ડિલિવરી પછી વજન ઘટાડવાની પ્રક્રિયા હોય છે એમાં પણ સ્તનપાન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જે શરીરની કમરની આજુબાજુની ચરબી છે તેમજ શરીરના અંદરના અવયવોની આજુબાજુની જે ચરબી છે એ પણ સ્તનપાન દ્વારા બહુ સારી રીતે ઘટે છે. કારણ કે સ્તનપાનમાં પણ ઘણી બધી કેલરીનો યુઝ થાય છે, તો આ રીતે વજન પણ ઘટાડવામાં બહુ સરસ મદદ કરે છે. આ ઉપરાંત સ્તનપાન કરતી વખતે માતા અને બાળક વચ્ચે જે લાગણીનો અતૂટ સેતુ બંધાય છે એના લીધે માતા અને બાળક વચ્ચે એક અને અલગ જ જાતની આત્મીયતા આવે છે અને બંને વચ્ચે ખૂબ સરસ લાગણીનો સંબંધ બંધાય છે, જેના કારણે બાળક એક સરસ હૂંફ અનુભવે છે. બંનેને એક શાંતિ અને એક પ્રફુલ્લિતતાનો પણ અનુભવ થાય છે. અને આ બાળક જ્યારે ફ્યુચરમાં ભવિષ્યમાં આગળની પેઢી તરીકે આવે છે સમાજમાં, ત્યારે એનામાં ખૂબ આત્મવિશ્વાસ, બુદ્ધિમત્તા અને સમાજમાં ઘણા સારા કાર્યો કરવાની પણ ક્ષમતા આવે છે.
1: બેને ખૂબ સરસ વાત કરી કે ઝીરો ફિગરના અત્યારના ટ્રેન્ડમાં બહેનો માટે એમની આ સલાહ સોનેરી ચાવીરૂપ છે. અને અમારા ઇનરવેલ ક્લબ ઓફ વુજ ફ્લેમિંગોના માધ્યમથી દરેક માતા બહેનોને એક પહેલ છે કે આપના બાળકને આ સ્તનપાન જરૂરથી કરાવો અને પોતાના સ્વાસ્થ્ય માટે આ લાભકારી જ છે. ઘણા બહેનોની એવી ગેરમાન્યતા છે કે મારું ફિગર બગડી જશે, પણ આજે આ માન્યતાને આપ માનસિક રીતે તોડી નાખો અને આપના બાળકને પ્રેમથી સ્તનપાન કરાવો. આગળ વધીએ છીએ. ફાલ્ગુનીબેન, આપને આમણે માતાનો સવાલ કર્યો તો આપને કંઈક બાળક વિશે સવાલ થયો છે મને એવું લાગે છે, તો આપ પૂછી જ નાખો આપનો સવાલ.
5: જી દુલારીબેન, એકદમ સાચા છો તમે. મને પ્રશ્ન એ થયો એકતા મેમ કે બાળકોને સ્તનપાનથી શું ફાયદાઓ થાય છે?
0: યસ, બાળકોને અનેક ફાયદા થાય છે સ્તનપાનથી. પહેલે વાત કરું તો સ્તનપાન એ બાળક માટે કમ્પ્લીટ સંપૂર્ણ આહાર છે. એમાં યોગ્ય પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ અને મિનરલ્સ અવેલેબલ હોય છે. આનાથી બાળકની તરસ અને ભૂખ બંને સંતોષાય છે. જ્યારે પહેલાં 6 મહિનામાં બાળકને ફક્ત અને ફક્ત એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવાનું હોય છે, ત્યારે અલગથી બાળકને પાણી પણ આપવાની જરૂર હોતી નથી. બીજી વાત કરીએ તો આ એક જંતુરહિત આહાર છે. આ આપણને ગમે ત્યારે ઉપલબ્ધ છે. આને માતાએ અલગથી ગરમ નથી કરવું પડતું કે નથી ઠારવું પડતું. અને બીજી વાત કરીએ તો એ શિશુને અનેક રોગ સામે રોગપ્રતિકારક શક્તિ આપે છે. જેમ કે ઇનિશિયલ 6 મહિનામાં બાળકને વારંવાર ઝાડા થતા હોય છે કે નિમોનિયા થાય છે કે કાનના ચેપ વગેરે જે થાય છે એના માટે બી એ આપણને રોગપ્રતિકારક શક્તિ આપે છે. આગળ વાત કરીએ તો ઘણી સ્ટડીઝ બી થઈ છે જેમાં એ જોવા મળ્યું છે કે જે બાળકોને આપણે સ્તનપાન કરાવીએ છીએ એને આગળ જતાં બુદ્ધિઆંક એટલે કે IQ વધારે જોવા મળ્યો છે કમ્પેર્ડ ટુ બાળક જેમાં સ્તનપાન નથી આપવામાં આવ્યું. અને સ્તનપાન કરાવેલા બાળકમાં આગળ જતાં એલર્જી કે દમ કે ઓબેસિટી એ બધી બીમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે.
1: મેમ, બધાએ સવાલ પૂછ્યો તો મને પણ એમ થયું કે મને એક નાનકડો પ્રશ્ન ઉદ્ભવ્યો કે કેટલા વર્ષ સુધી બાળકને સ્તનપાન કરાવવું જોઈએ આપની દ્રષ્ટિએ?
0: બાળકને 6 મહિના સુધી તો જેમ મેં કીધું એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગની જરૂર હોય છે. 6 મહિના પછી આપણે ધીમે ધીમે ઉપરનો આહાર શરૂ કરી શકીએ છીએ. અને પછી ઉપરના આહાર સાથે 2 વર્ષનું થાય બાળક ત્યાં સુધી આપણે બાળકને સ્તનપાન ચાલુ રાખી શકીએ છીએ.
1: આપણે સૌ જાણીએ છીએ કે આ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી દર વખતે થાય છે, તો સરકારશ્રી તરફથી પણ ઘણા બધા પ્રયાસો થઈ રહ્યા છે કે મહિલાઓ, બહેનો, માતાઓ આ બાબતે જાગૃતિ કેળવે. સાથે સાથે અલગ અલગ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ અલગ અલગ પ્રયત્નો કરતી રહે છે. તો સરકારશ્રી દ્વારા ઉપરથી વિશ્વ લેવલે WHO દ્વારા દર વખતે અલગ અલગ રીતે આ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થાય છે, તો વિશ્વાબેનને કંઈક આવો જ એક પ્રશ્ન ઉદ્ભવ્યો છે, તો હું વિશ્વાબેનના મોઢે જ કહીશ કે આપ ડોક્ટર મેમને આ વિશે જણાવો અને આપણે માહિતી લઈએ.
4: મેકિંગ અ ડિફરન્સ ફોર અ વર્કિંગ પેરેન્ટ, મતલબ જે કામ કરતી મહિલાઓ છે એમના માટે સ્તનપાન કઈ રીતે આપણે સારું સહેલું બનાવી શકીએ અને આપણે શું ભાગ ભજવી શકીએ એને હેલ્પ કરવા માટે. આખા વિશ્વમાં ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે કે જ્યાં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મેટર્નિટી લીવ માટે 6 મહિનાની પગાર સાથેની રજા આપવામાં આવે છે. ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સરકાર તો આપે જ છે, પરંતુ પ્રાઇવેટ સંસ્થાઓમાં પણ ઓછામાં ઓછું 3 મહિના જેટલું તો રજાનો સમયગાળો આપવામાં જ આવે છે, અને સાથે જો બીજી બધી રજાઓ મળાવી લઈએ તો 4-1 મહિના જેવો ડિલિવરી પછીનો સમય જે છે એ માતાને પગાર સાથે રજા આપવામાં આવે છે, જેને મેટર્નિટી લીવ કહેવામાં આવે છે. તો આ દરમિયાન માતા બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ, મતલબ માત્ર સ્તનપાન તો કરાવી જ શકે છે, પણ એના પછી જ્યારે એ કામ પર જવાની હોય ત્યારે કઈ કઈ તૈયારીઓ કરી શકે કે જેના કારણે સ્તનપાન કન્ટિન્યુ રહી શકે એના બાળક માટે. આ માટે 2 વસ્તુ છે કે જ્યારથી કામ શરૂ કરવાનું હોય એના 1-2 અઠવાડિયા પહેલાં એ બ્રેસ્ટ મિલ્કને સ્ટોર કરવાનું ચાલુ કરી શકે. હવે આ સ્ટોર બ્રેસ્ટ મિલ્ક છે ધાવણ માતાનું, એના વિશે અમુક માન્યતાઓ છે કે એમાં પોષક તત્વો ઘટી જાય, એનો કલર બદલી જાય, તો શું એ બાળકને આપી શકાય કે નહીં, એવું કંઈ જ નથી. એમાં ખાલી વિટામિન સી થોડા પ્રમાણમાં ઓછું થાય, બાકી બધા જ પોષક તત્વો એટલા જ પ્રમાણમાં હોય છે અને એ બાળક માટે એટલું જ સેફ છે. એને કઈ રીતે આપણે સ્ટોર કરી શકીએ એના વિશે થોડી પ્રેક્ટિકલ આપણે વસ્તુઓ જાણીએ કે જેના કારણે કામ કરતી મહિલાઓ માટે આપણે થોડું સરળ કરી શકીએ. તો જે બ્રેસ્ટ મિલ્ક આપણે જે કાઢેલું હોય માતાનું ધાવણ એ રૂમ ટેમ્પરેચર પર 4-6 કલાક સુધી રહી શકે છે. રેફ્રિજરેટરમાં સામાન્ય કમ્પાર્ટમેન્ટમાં 3-5 દિવસ સુધી રહી શકે છે અને એમાં જે ફ્રીઝર કમ્પાર્ટમેન્ટ છે એમાં 3-6 મહિના સુધી રહી શકે છે. એટલે માતા જો કામ કરતી હોય અને ત્યાં એ બાળકને લઈ આવી શકે કોઈ એવી વ્યવસ્થા થઈ શકે તો 3-4 કલાકે એનો જે લંચ બ્રેક છે, કોફી બ્રેક છે, ત્યારે એ સ્તનપાન કરાવી જ શકે છે. પરંતુ જો એવું પોસિબલ ના હોય તો એ ઘરે પોતાનું ધાવણ કાઢી અને પછી જે કેરટેકર છે કે ઘરના ફેમિલી મેમ્બર્સ છે એ લોકો પણ એને દૂધ આપી શકે છે, એવું પણ આપણે સ્ટોર્ડ બ્રેસ્ટ મિલ્કમાંથી થઈ શકે છે. હવે આ રેફ્રિજરેટર કરેલું બ્રેસ્ટ મિલ્ક છે એ કઈ રીતે ઉપયોગમાં લેવાનું, તો રૂમ ટેમ્પરેચર પર રાખેલું જે ધાવણ છે એ તો યુઝ કરી જ શકાય છે 4-6 કલાક સુધી, પણ એના સિવાય જે ફ્રીઝરમાં રાખેલું જે છે એને જ્યારે યુઝ કરવું હોય એના 1 કલાક પહેલાં રેફ્રિજરેટરના સામાન્ય કમ્પાર્ટમેન્ટમાં રાખી દેવું. ત્યારબાદ જ્યારે પણ એ બ્રેસ્ટ મિલ્ક બાળકને આપવાનું હોય એના 1-2 કલાક પહેલાં એને ફ્રીજમાંથી બહાર કાઢી અને સામાન્ય કટોરામાં નોર્મલ પાણી ભરી અને એમાં એ રાખી દેવાનું. એ બ્રેસ્ટ મિલ્કને ગરમ કરવું નહીં કે સ્ટવ પર રાખવું નહીં, અને રૂમ ટેમ્પરેચર પર એ પાણીમાં 1-2 કલાક રહેશે એટલે એ નોર્મલ ટેમ્પરેચર પર આવી જશે, ત્યારબાદ એ બાળકને આપી શકાય છે. હવે બ્રેસ્ટ મિલ્ક કઈ રીતે એક્સપ્રેસ કરવું માતાએ, તો એના માટે મેન્યુઅલી બી કરી શકાય હાથથી, બીજું કે પંપ બી આવે છે, પંપ પણ મેન્યુઅલ હોય છે અને ઇલેક્ટ્રિક પંપ પણ આવતા હોય છે જે બહુ સારી ક્વોલિટીના અને ઘણી બધી કંપનીઓના આવી શકે છે, એ લઈ શકાય. એનાથી તમે બ્રેસ્ટ મિલ્કને એક્સપ્રેસ કરી અને એની પ્રોપર સ્ટોરેજ બેગ પણ આવતી હોય છે, એમાં તમે લેબલ કરી ડેટ અને ટાઈમ સાથે ફ્રીજમાં સ્ટોર કરી અને મૂકી શકાય છે. તો આ રીતે વર્કિંગ વુમન માટે પણ સ્તનપાન એના બાળકને 6 મહિના સુધી તો એક્સક્લુઝિવલી આપી જ શકાય છે, જરૂર છે થોડો ફેમિલીનો સપોર્ટ.
1: ખૂબ સરસ વાત કરી ધર્મીબેન. મારે એ પૂછવું છે કે તમે જે વાત કરી એ વર્કિંગ વુમેનની આપણે વાત કરી, પણ અત્યારે કામકાજી મહિલાઓ આપણે અત્યારે સુધરેલા મધ્યમ વર્ગની આપણે આ વાત કરી, પણ આપણી વચ્ચે અત્યારે એવા લિસનર પણ ઘણા બધા હશે કે જે રોજનું કમાઈ અને રોજનું ખાતા હોય, પેટ્યું રડતા હોય એવી મહિલાઓ છે. એના માટે સરળ રસ્તો સરકારી હોસ્પિટલોમાં આ રીતનું કંઈ ફ્રીઝિંગ કરવા રિલેટેડ કે કશું વસ્તુ અવેલેબલ હોય તો આપના માધ્યમથી આજે એ પણ શેર કરો કે એ લોકોને ઓછી કિંમતે આવું કંઈક કામકાજે જવું પડતું હોય અને આવું કંઈ સ્ટોર કરી શકતી હોય. ભલે રેફ્રિજરેટર આજે સામાન્ય માણસોના ઘરમાં અવેલેબલ જ છે, પણ જે તમે અમુક પંપનીને વાત કરી તો સરકારી ધોરણે આ વસ્તુ કંઈ અવેલેબલ છે?
4: હા, રાજ્ય સરકારની ઘણી બધી ગવર્મેન્ટ હોસ્પિટલોમાં પાસ્ચ્યુરાઇઝ ડોનર મિલ્કનો કોન્સેપ્ટ અવેલેબલ છે, જે હ્યુમન મિલ્ક બેંકના નામે પણ સામાન્ય લોકોમાં પ્રચલિત છે. એમાં ઘણી બધી મહિલાઓ એવી હોય છે કે જેમના બાળકને કોઈ બી તકલીફ હોય, જેના કારણે આઈસીયુમાં, નિયોનેટલ આઈસીયુમાં રાખવામાં આવતા હોય છે, જે માતાઓ સ્તનપાન નથી કરાવી શકતી કોઈ બી કારણથી એના બાળકને, તો એ માતાઓ એમનું ધાવણ એક્સપ્રેસ કરી અને આવી રીતની બેંકમાં આપતા હોય છે, અને ત્યાં પ્રોપર એ મિલ્કને સ્ટોરેજની ફેસિલિટી પણ હોય છે. અને એ મિલ્ક જે માતાઓને નથી આવી શકતું સ્તનપાન, એના બાળકો માટે પણ યુઝ કરવામાં આવતું હોય છે.
1: બેને બહુ સરસ રીતે જવાબ આપ્યો છે. કામકાજી મહિલાઓ અને વર્કિંગ વુમેન બંનેને આ વસ્તુના જવાબ મળી જાય એવી જ આ એક વાત સરસ હતી.

0: તો બહેનો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણીને અનુલક્ષીને સ્તનપાન અમૃતપાન એ વિષય પર બહેનોની પરિચર્ચા.
1: તો આ સાથે જ આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. ફરી મળીશું. ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બહેનો, આવજો ધારાબેન.

વિષ્ણુ કુમાર સોનીને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી હિતેન આનંદપુરાની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નીટ આંદોલન મુદ્દે વિદ્યાર્થીઓ સામે કથિત પોલીસ કાર્યવાહી અને રામ મંદિરમાં દાનની ચોરીના મામલે વિપક્ષોના ભારે હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરાતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજિજુનો વિપક્ષો પર આરોપ. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર નિવેદન બદલ તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ. એનએસસીમાં સોદાઓના નવી પદ્ધતિના અમલના કારણે સેન્સેક્સ અને નિફટીના વ્યવહારોમાં તફાવત, બંનેમાં ઘટાડો. અને દક્ષિણ કોરિયામાં આજથી શરૂ થનાર કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. સમાચાર વિગતવાર. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે. રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગે પ્રથમ મુલતવી રહ્યા બાદ ફરી મળતા સભાપતિ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે પ્રશ્નકાળ શરૂ કર્યો. ઘણા સભ્યોએ પ્રશ્નો પૂછ્યા, જેના મંત્રીઓએ જવાબ આપ્યા. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યા રામ મંદિરમાંથી દાનચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. હોબાળામાં મામલે સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે વિપક્ષો જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
1: મુદ્દા કો લેકર કે વો સંસદ કે બહાર ભી હંગામા કરતે હૈ યા ચલે નહીં દેતે લીડર ઓફ ઓપોઝિશન ખડગે જી કો જિતના સમય દિયા વો મિસયુઝ કરના ચાહતે હૈ હર સમય હમ લોગ ઇસકો મંજૂર નહીં કર સકતે હૈ ઓર બાકી જો મેમ્બર લોગ યે નોટિસ દિયા હુઆ હૈ ઉનકો મોકા મિલના ચાહે હર બાર એલઓપી કા નામ સે
0: જોકે વિપક્ષના સભ્યોના વિરોધ અને સૂત્રોચ્ચારના કારણે સભાપતિએ ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યું હતું. તેવી જ રીતે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષી સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી નિવેદનની માંગણી વિપક્ષના સભ્યો કરી રહ્યા હતા. શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા વિનંતી કરી અને કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન વિક્ષેપ યોગ્ય નથી.
2: લોકતંત્ર કા સર્વોચ્ચ મંચ હોને કે કારણ હમ સબ કી જિમ્મેદારી બન જાતી હૈ કે હમ સદન મે ચર્ચા કરે, સંવાદ કરે, અપની સહમતિ અસહમતિ વ્યક્ત કરે. લેકિન સદન ચર્ચાઓ કે લિયે ભી ચર્ચા સંવાદ સે હમ દેશ કી જનતા કા કલ્યાણ કર પાયેંગે. મે સબકો પર્યાપ્ત અવસર દુંગા. સદન કી કાર્યવાહી 2 બજે તક કે લિયે સ્થગિત કી જાતી હૈ.
0: જો કે હોબાળો ચાલુ રહેતા લોકસભા પણ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભાજપે આજે કોંગ્રેસ અને અન્ય વિપક્ષો પર સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. આજે સવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર તેમના ગઠબંધન પર પ્રશ્નકાળ અને શૂન્ય કલાક દરમિયાન હોબાળો મચાવવાનો આરોપ લગાવ્યો. તેમણે વધુમાં દાવો કર્યો કે નાગરિકોના હિત માટે ગૃહોમાં સફળતાપૂર્વક પસાર થયેલા મહત્વપૂર્ણ બિલ પર ચર્ચામાં વિપક્ષે ભાગ લીધો ન હતો. તેમણે સંસદમાં મકરદ્વાર ખાતે વિરોધ પ્રદર્શન દ્વારા વિપક્ષ પર હિન્દુ અને હિન્દુ સંતોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો પણ આરોપ લગાવ્યો. વધુમાં તેમણે દાવો કર્યો કે ઝારખંડમાં હજારો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીએ તેમના પક્ષમાં એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી.
3: કરોડો રૂપિયા ખર્ચ હોતે હૈ એક સેશન કે ઉપર. સભી સાંસદ અપને ક્ષેત્રો સે પ્રશ્ન લેકર આતે હૈ. વો ચાહતે હૈ કે પ્રશ્ન પૂછા જાય, મંત્રાલય જવાબ દે. મગર જબ સે સદન આરંભ હુઆ હૈ, ક્વેશ્ચન આવર પાર્લામેન્ટ મે હો નહીં રહા. ઝીરો આવર કે લિયે પાર્લામેન્ટ મે બાધાએ ઉત્પન્ન કી જા રહી. લગભગ કિસી બિલ પે ચર્ચા નહીં હો રહી.
0: ગ્રાહક બાબતો, ખાદ્ય અને

0: હાજરી આપી હતી. તમિલનાડુમાં વિરોધપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ પૂછપરછ માટે ધરપકડ કરાઈ. કાવેરી જળ વિવાદ અંગે ગઈકાલે ડીએમકે ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં તેમના વિવાદાસ્પદ ભાષણ બાદ આ કાર્યવાહી કરાઈ છે. તેમણે તેમના ભાષણમાં મહિલાઓ વિરુદ્ધ અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યાની એક મહિલાએ ફરિયાદ કરી હતી. ઉદયનિધિને વધુ કાર્યવાહી માટે તંજાવુર લઈ જવાયા છે. ઉદયનિધિના ઘર સામે વિરોધ પ્રદર્શન કરવા બદલ ઘણા ડીએમકે કાર્યકરોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ડાબર ઇન્ડિયાને 100% દાવા સાથે મધ, ગાયનું ઘી અને ખાદ્યતેલ જેવા અનેક ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો છે. સાંભળીએ એક અહેવાલ.
1: प्राधिकरण ने बताया कि प्रतिबंधित किए गए उत्पादों में शहद, सेब का सिरका, शुद्ध नारियल तेल, तिल का तेल, गाय का घी, नारियल पानी, नारियल का दूध और अन्य ऐसे उत्पाद शामिल हैं। प्राधिकरण ने कहा कि कंपनी की वेबसाइट पर बेचे जा रहे खाद्य उत्पादों पर 100% प्राकृतिक, 100% शुद्ध, 100% शुद्धता की गारंटी, 100% जैविक और 100% नारियल पानी जैसे भ्रामक दावे पाए गए हैं. प्राधिकरण के अनुसार 100% के दावे FSS विज्ञापन और दावे विनियम 2018 का उल्लंघन है. डाबर इंडिया ने आदेश पर प्रतिक्रिया देते हुए कहा कि वो नोटिस में उल्लिखित बातों की जांच कर रहा है. ईशानी की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: આજે બપોરના સત્ર દરમિયાન બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો નકારાત્મક નોંધ પર ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 112 પોઈન્ટ ઘટીને, જ્યારે નિફ્ટી 239 પોઈન્ટ ઘટીને કારોબાર કરી રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા રજૂ કરાયેલા નવા ક્લોઝિંગ ઓક્શન સત્રના માળખાના કારણે બંને સૂચકાંકોમાં ઇન્ટ્રા ડે ટ્રેડમાં તફાવત જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે વાદળ ફાટવાની 35 ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં 31 લોકોના મોત થયા છે અને ઘર, રસ્તાઓ, પુલ અને જાહેર માળખાને વ્યાપક નુકસાન થયું છે. સત્તાવાર માહિતી અનુસાર 1 જૂનથી જુલાઈના મધ્ય સુધીમાં વાદળ ફાટવાની 22 ઘટનાઓ નોંધાઈ હતી, જ્યારે જુલાઈના ઉત્તરાર્ધ અને ઓગસ્ટની શરૂઆતમાં સતત ભારે વરસાદના કારણે વધુ ઘટનાઓ બનતા વાદળ ફાટવાની કુલ સંખ્યા 35થી વધુ થઈ હતી. ઓડિશા અને આસામમાં પૂરની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. ઓડિશામાં મુખ્ય નદીઓ અને તેની ઉપનદીઓમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે. જો કે સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત, બચાવ અને પુનર્વસન કામગીરી હજુ ચાલી રહી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પૂરગ્રસ્ત લોકો માટે 110 કરોડ રૂપિયાના પ્રારંભિક રાહત પેકેજની જાહેરાત કરી છે. માળખાગત સુવિધાઓ અને જાહેર સંપત્તિને થયેલા નુકસાનના વિગતવાર મૂલ્યાંકન બાદ એક વ્યાપક રાહત પેકેજ જાહેર કરાશે. દક્ષિણ કોરિયાના આસનમાં આજથી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ શરૂ થશે. 17 વર્ષની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. તન્વીએ ગયા રવિવારે તાઇપેઈ ઓપનમાં તેનું પ્રથમ BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું હતું. માલવિકા બંસોડ, અનમોલ ખરાબ, ઈસરાની બરુઆ, આકર્ષી કશ્યપ, અશ્મિતા ચલિહા સહિતના ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. કિદામ્બી શ્રીકાંત મેન્સ સિંગલ્સમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. તેમની સાથે કિરણ જ્યોર્જ, મિથુન મંજુનાથ, તારુણ મન્નેપલ્લી, રોનક ચૌહાણ અને સાનેથ દયાનંદ પણ ભાગ લેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નીટ આંદોલન મુદ્દે વિદ્યાર્થીઓ સામે કથિત પોલીસ કાર્યવાહી અને રામ મંદિરમાં દાનની ચોરીના મામલે વિપક્ષોના ભારે હોબાળા બાદ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરાતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજિજુનો વિપક્ષો પર આરોપ. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર નિવેદન બદલ તમિલનાડુના વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ. NSEમાં સોદાઓના નવી પદ્ધતિના અમલના કારણે સેન્સેક્સ અને નિફ્ટીના વ્યવહારોમાં તફાવત, બંનેમાં ઘટાડો. અને દક્ષિણ કોરિયામાં આજથી શરૂ થનાર કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: યે આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: Bill 2026 today. Following the passage of the bill, the lower house was also adjourned for the day. Earlier, Finance Minister Nirmala Sitharaman today introduced the Taxation and Other Laws Amendment Bill 2026. The lower house witnessed repeated disruptions by opposition members over several issues, including alleged police action during students' protest over the NEET paper leak issue. India has brought back 274 fugitive criminals from 36 countries between 2021 and 2026. The Minister of Home Affairs said to strengthen action against fugitives, the government enacted the Fugitive Economic Offenders Act in 2018. It added that India has developed an integrated intelligence-led and technology-driven model to combat fugitive criminals. The ministry said before 2014, India had extradition treaties with only 37 countries, and there was also no dedicated law to deal with economic fugitives or to confiscate their assets. It informed that between 2004 and 2013, India secured the extradition of only 4 fugitives per year on average, while 110 extradition requests remained pending. India has termed the so-called local elections in Pakistan-occupied Jammu and Kashmir as a complete farce. Briefing media New Delhi, MEA spokesperson Randhir Jaiswal said that these hollow exercises cannot hide the reality, as the real thing which is happening in POJK is public protest and wanton killings by Pakistani forces. He said that since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. He said that Pakistan establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression. He added that Pakistan must be held accountable and the world should see Pakistan's hypocritical lecturing on human rights. The flood situation in Odisha continues to improve as water levels in the Mahanadi and other major rivers recede steadily. However, thousands of people in the worst affected villages continue to face waterlogging and disruption of essential services. In Keralam, red alert for extremely heavy rainfall has been declared in 8 districts today. The Indian Meteorological Department has issued a red colour warning for heavy to very heavy rainfall over Assam, Meghalaya, Sub-Himalayan West Bengal and Sikkim for today. Heavy rainfall is expected to prevail over Haryana, Chandigarh, Delhi, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Madhya Maharashtra, Odisha, Uttar Pradesh and Uttarakhand till tomorrow. Prime Minister Narendra Modi has expressed grief at the passing of former Bihar Governor D.Y. Patil today. In a social media post, the Prime Minister said that D.Y. Patil was at the forefront of serving society through philanthropy and education in particular. And that is the end of this news bulletin.
1: आकाशवाणी भूज प्रस्तुत छे आजना मुख्य समाचार। नीट आंदोलन मुद्दे विद्यार्थियों सामे कथित पोलिस कार्यवाही अने राम मंदिर मां दाननी चोरीना मामले विपक्षोना भारे होबाड़ा बाद संसदना बन्ने गृहोनी कार्यवाही स्थगित। સંસદની કાર્યવાહી ખોરંભે પાડીને સમય બરબાદ કરાતો હોવાનો સંસદીય મંત્રી કિરણ રિજિજુનો વિપક્ષો ઉપર આરોપ. મહિલાઓ વિરુદ્ધ અભદ્ર નિવેદન બદલ તામિલનાડુમાં વિરોધ પક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ. એનએસસીમાં સોદાઓના નવી પદ્ધતિના અમલને કારણે સેન્સેક્સ અને નિફ્ટીના વ્યવહારોમાં તફાવત, બંનેમાં ઘટાડો. ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા બિલ 2026 હેઠળ કોઈપણ રાજ્ય અને લાભાર્થીને અનાજમાં કોઈ ઘટાડો કરવામાં નહીં આવે. રાષ્ટ્રીય લોકશાહી જોડાણ એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક મંગલ મિલન બેઠક આજે સંસદ ભવનમાં યોજાઈ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા FSSAI ડાબર ઇન્ડિયાને 100% દાવા સાથે મધ, ગાયનું ઘી અને ખાદ્યતેલ જેવા અનેક ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ મૂક્યો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં કળા આરાધના મહોત્સવ વંદે સોમનાથનો પ્રારંભ કરાયો. કળા અને કલ્યાણના દેવતા નટરાજ મહાદેવના ચરણોમાં કળા આરાધના કરાઈ. ભાવનગર રેલવે મંડળે ચાલુ વર્ષે 33 એશિયાઈ સિંહોને સંભવિત રેલ દુર્ઘટનાથી બચાવ્યા. જિલ્લામાં વરસાદ બાદની પરિસ્થિતિમાં પાણીજન્ય રોગચાળો તેમજ મચ્છરથી ફેલાતી બીમારીઓના ઉપદ્રવની સંભાવનાને પગલે રોગચાળા અટકાયતી પગલાં લેવા સાથે સાવચેતી જાળવવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ. નારી વંદન સપ્તાહ અંતર્ગત ઢોરી હાઈસ્કૂલમાં કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. પૂર્વ કચ્છ SOGએ સામખિયાળી નજીકથી 35 કિલો જેટલા માદક પદાર્થના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. સરહદી વિસ્તારોમાં કચ્છ

યુનિવર્સિટીના એક્સટેન્શન સેન્ટરોમાં 3 વર્ષમાં 915 છાત્રોનો પ્રવેશ. પશ્ચિમ કચ્છ સાયબર સેલ દ્વારા છેલ્લા 4 મહિનામાં ઓનલાઈન ઠગાઈમાં 105 લોકોએ ગુમાવેલા 75,41,000 રૂપિયા પોલીસે પરત અપાવ્યા. એચટાટમાં બઢતીમાં મુખ્ય શિક્ષકોની 209 જગ્યા ભરાશે. કચ્છ સહિત રાજ્યમાં કુલ 3,264 જગ્યા માટે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની જાહેરાત કરાઈ. દક્ષિણ કોરિયામાં આજથી શરૂ થનાર કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં ભારતનું નેતૃત્વ કરશે. હવે પછીના મુખ્ય સમાચાર આપ સાંજે 7:05 સાંભળી શકશો.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી

કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. કિશોર કુમારના સ્વરમાં હવે સાંભળશો અજનબી ફિલ્મ ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું દિનેશગીરી ગોસ્વામીએ ગાયેલી ખીમદાસની રચનાથી.

0: આગળ વધી રહેલી કચ્છ જિલ્લામાં વાહન વ્યવહાર વધુ સરળ અને આધુનિક બનાયેલા કરે સરકાર તરફથી અબજો રૂપિયા જે ખર્ચે કામગીરી કરે મેં અચે રહ્યા આગામી બો ડાયકે જે ટ્રાફિક અને વિકાસ છે ભારણ કે પોજે વરેલા કરે 3000 કરોડ જે ખર્ચે પંજ મહત્વે જે પ્રોજેક્ટ તે કમ હલે રહ્યો ભુજથી ભચાઉ અને ભુજથી નખત્રાણા વચ્ચે ભંડલ બો હાઈ સ્પીડ કોરિડોર હિન પ્રોજેક્ટ મેં મુખરે તે અહીં રાજ્ય સરકાર હિંડલા કરે ભંડોળ ફાળવે આય જેમે ભુજ નખત્રાણા કોરિડોર લા કરે 937 કરોડ અને ભુજ ભચાઉ કોરિડોર લા કરે 690 કરોડ રૂપિયા જો સમાવેશ થયે તો હેન કામગીરી અંતર્ગત રસ્તા પહોળા કરે જે સાથે ઓવરબ્રિજ અને અંડરપાસ પણ બનાય મેં અચિંદા જેથી વાહન વ્યવહાર ઝડપી અને સુરક્ષિત થયે હેન ઉપરાંત રોડ ટુ હેવન જે અપગ્રેડેશન મુંદ્રા પોર્ટ કે જોડદલ માર્ગે જો આધુનિકીકરણ અને પર્યાવરણ કે અનુકૂળ ગ્રીન ટેકનોલોજી આધારિત રસ્તે જો નિર્માણ પણ હિન યોજના હેઠળ સામેલ આય લુણી ગુંદાલા બાબિયા માર્ગ તે ગ્રીન ટેકનોલોજી જો ઉપયોગ કરીને રસ્તે કે વધુ ટકાઉ બનાય મેં અચિંદા કચ્છ જિલ્લામાં ભૌગોલિક અંતર અને સામાજિક રૂઢિચુસ્તતા જે કારણ ધોરણ 12 પોઠિયા ઉચ્ચ અભ્યાસ નથી ગણી શકે તેડી છોકરી અને મહિલાએ કરે કચ્છ યુનિવર્સિટી એક્સટેન્શન સેન્ટર આશાજો કિરણ સાબિત થયો હોય 30-40 કિલોમીટર જી ત્રિજ્યા મેં કોલેજ ન હોય તેડે સરહદી અને અંતરિયાળ વિસ્તારે મેં એક્સટ અને ખેતી કામ મેં જોડા જેવ્યા અહીં તે વચ્ચે હવામાન વિભાગ આગામી ડીએમએ કચ્છ મેં સામાન્ય વરસાદ જી આગાહી કહેવાય હવામાન વિભાગ જ્યાં ડાયરેક્ટર એ કે દાસ જ્યો કે આગામી 3-9 ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ જે છૂટેછવાયા સ્થળે તે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તો વરસાદ જો બે રાઉન્ડ કચ્છ મેં સારો પડે તેડી કચ્છવાસી આશા સેવી રહ્યા અહીં કચ્છ મેં જૂન પોઠિયા જુલાઈ જે પહેલે પખવાડિયે મેં વરસાદ ખેંચાતા રાજ્ય સરકાર પશુપાલક કેલા કરે 2 રૂપિયે રાહત દરે ઘાસ વિતરણ જી જાહેરાત કહેવે અને વિતરણ કાર્ય કચ્છ જે વિવિધ સ્થળે તે ચાલુ કરે મેં આવ્યો 31 જુલાઈ સુધી મેં કચ્છ જે 160 ગામે જે પશુપાલક એની યોજના જો લાભ ગણો આવ્યો કચ્છ મેં કુલ 11,265 ઘાસ કાર્ડ બન્યા જે મારફત 72,331 પશુ એલા કરે 11,50,472 કિલો ઘાસ વિતરણ કરે મેં આવ્યો તંત્ર એટલે હજુ પણ 16,00,000 ઘાસ જો જથ્થો ઉપલબ્ધ આય કચ્છ મેં હેવર પોંદલ વરસાદ જે કારણે કુદરતી ઘાસ ઓગે જો ચાલુ થઈ ગયો હોય જેને કારણે પશુપાલક એમ ઉત્સાહ નેરેલા મેલે તો હેવર સુધી અબડાસા ભચાઉ લખપત અને અંજાર તાલુકે મેં જા કોઈ અરજી નહીં આવી તો બે તરફ રાહત દરે ઘાસ ભુજ તાલુકે મેં 409,232 કિલો અને રાપર મેં 5,21,920 કિલો વિતરણ કરે મેં આવ્યો હોય
1: શ્રોતા મિત્રો હાણે પા કચ્છ જે અન્ય મહત્વ જે સમાચારે મથે એકડી નજર વજું રજૂ કરીએ તા કલ્પના શાહ
2: જિલ્લેજી તમામ સરકારી આરોગ્ય સંસ્થા એમે વિશ્વ હેપેટાઇટિસ દિવસની ઉજવણી વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજીને કરે મેં આવી જિલ્લા મથક ભુજ ખાતે કચ્છ વન વર્તુળ અને ગાઈડ સંસ્થા જે સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય ચેરિયા નિવસન તંત્ર સંરક્ષણ દિવસની ઉજવણી કરે મેં આવી વિશ્વ હેપેટાઇટિસ દિવસ જો લેટ્સ બ્રેક ડાઉન થીમ સાથે જિલ્લેભરમાં જનજાગૃતિ અભિયાન યોજાણા માંડવી તાલુકે મેં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારે જે હેતુથી વિરાયતન વિદ્યાપીઠ સ્થિત બીઆરસી ભવનમાં નિપુણ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માન સમારોહ યોજાણો ગુરુપૂજન જો મહિમા વતાઈંધલ ગુરુ પૂર્ણિમા જે પર્વજી સમગ્ર જિલ્લે મેં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરે મેં આવી પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને ગાંધીધામ કે જોડદલ સ્પેશિયલ ટ્રેનેજા ફેરા ઓગસ્ટ 2026 સુધી લંબાય જો નિર્ણય ગને મેં આવ્યો પૂરો હકડો મહિનો હલદલ હિંડોળા મહોત્સવ જો પ્રારંભ થયો ભુજ અંજાર માંડવી વગેરે શહેરે મેં સ્વામિનારાયણ મંદિર દ્વારકાધીશ અને લક્ષ્મીનારાયણ મંદિરે મેં સાંજે ભાગ મેં કલાત્મક હિંડોળેજા દર્શન વડી સંખ્યા મેં ભાવિક કરી રહ્યા અહીં ભુજજી આરઆર લાલન કોલેજ મેં શૈક્ષણિક વર્ષે 2026 સત્યાવીલા કચ્છ યુનિવર્સિટી માન્ય કેરિયર ઓરિયન્ટેડ કોર્સિસ COC હેઠળ જુદે જુદે વ્યવસાયલક્ષી અભ્યાસક્રમે મેં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નખત્રાણા પ્રાંત કચેરી મેં પ્રાંતાધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ જે અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાજી સંકલન બેઠક યોજાણી કચ્છ મ્યુઝિયમ ભુજ મેં કચ્છ યુનિવર્સિટી જે દ્રશ્યકલા વિભાગજી 2 વર્ષગાંઠ નિમિત્તે હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ જે ચિત્ર પ્રદર્શન જો આયોજન કરે મેં આવ્યો જિલ્લે મેં વિકાસ કમે જે અસરકારક અમલીકરણ સચોટ ડેટા સંગ્રહ અને ફિલ્ડ મોનિટરિંગ કે વધુ આધુનિક બનાયેલા નીતિ તારા ડિવાઇસથી જિલ્લા કલેક્ટર કચેરી મેં હકડે ડીંજી તાલીમ યોજાણી કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજ કે હકડો વરે પૂર્વ પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી

દિનેશગીરી ગોસ્વામીના કંઠમાં દાસ ધીરોની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો આજ કલાકાર પાસેથી છોટમની રચના.

અને આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, અત્યારે સાંજના 6:15 થવા છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. રાજ્યના આદિજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે રાજ્ય સરકારે અત્યંત સંવેદનશીલ અને કલ્યાણકારી નિર્ણય કર્યો છે. આદિવાસી પરિવારના દર્દીઓને જટિલ અંગોના પ્રત્યારોપણ કરવા તેમજ તે માટે રોબોટિક શસ્ત્રક્રિયા સહિતના ઓપરેશનો માટે સહાય આપવા માટે એક વિશેષ યોજના શરૂ કરાઈ છે. આ યોજનામાં કિડની, લીવર, હૃદય અને પેનક્રિયાસ વગેરેના અંગ પ્રત્યારોપણ તેમજ ગંભીર રોગોમાં અત્યાધુનિક રોબોટિક શસ્ત્રક્રિયા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો મુખ્ય નિયમ એ છે કે દર્દીને આયુષ્યમાન ભારત કે મા કાર્ડ હેઠળ મળતી સહાયને બાદ કર્યા પછી જે વધારાનો ખર્ચ બચે તે આ યોજનામાંથી ચૂકવવામાં આવશે. જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના ગામડાઓના વિદ્યાર્થીઓ તેમજ ખાસ કરીને દીકરીઓ ઉચ્ચ અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા એક્સટેન્શન સેન્ટરોમાં છેલ્લા 3 વર્ષમાં 915 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને સ્થાનિકે ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કર્યા છે. જ્યાં 30-40 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ કોલેજ ન હોય તેવા વિસ્તારોમાં શરૂ કરાયેલા આ સેન્ટરો સરહદી વિસ્તારો માટે આશાનું કિરણ બન્યા છે, જેમાં મહત્તમ દીકરીઓ તેમજ ચાલુ વર્ષે પરિણીતાઓએ પણ બીએના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા છે. હાલમાં જીકાસ પોર્ટલ મારફતે ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયામાં 12 પાસ ઉમેદવારો 10 ઓગસ્ટ સુધી પોર્ટલમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે અને 13 તારીખ સુધીમાં પોતાનો પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક વર્ગ 3 તરીકે બઢતી માટે લેવામાં આવનારી ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા HTATની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની કુલ 3,264 જગ્યા બઢતીથી ભરવામાં આવશે. તેમાં કચ્છ જિલ્લાને 209 જગ્યાઓ ફાળવાઈ છે. કચ્છમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકનું અંદાજે 600 જેટલું મંજૂર મહેકમ છે, જોકે હાલમાં માત્ર 200 જેટલા કાયમી મુખ્ય શિક્ષકો છે. નવી જાહેર કરાયેલી 209 બઢતીની જગ્યાથી જિલ્લાની શિક્ષણ વ્યવસ્થાને નોંધપાત્ર રાહત મળશે તેવી અપેક્ષા છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ દૂર કરવા અને અંગ્રેજી વિષયના શિક્ષણની ગુણવત્તા સુધારવા શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે ધોરણ 6-8માં અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની 11 માસના કરાર આધારિત ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં પણ આ ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ઉમેદવારો ઓનલાઈન પોર્ટલ મારફતે અરજી કરી શકશે. 12 ઓગસ્ટે મેરિટ લિસ્ટ જાહેર કરાશે, જ્યારે મેરિટમાં સ્થાન મેળવનાર ઉમેદવારો માટે 17 ઓગસ્ટે દસ્તાવેજ ચકાસણી તેમજ શાળા પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. જિલ્લા મથક ભુજ સ્થિત ભુજ હાટ ખાતે રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે વિશેષ હાથશાળ અને હસ્તકળા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 દિવસીય આ મેળો 31 જુલાઈ સુધી શરૂ થયો છે અને આગામી 9 ઓગસ્ટ સુધી ચાલશે. આ પ્રદર્શન વેચાણ મેળાનો વિધિવત પ્રારંભ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર વાલુબેન બગડાના હસ્તે કરાયો હતો. આ મેળામાં કચ્છ અને રાજ્યભરના 30થી વધુ કારીગરો અને આર્ટિઝનોએ ભાગ લીધો છે. અહીં પરંપરાગત વણાટકામ તેમજ હસ્તકળાઓનું વિવિધ વસ્તુઓનું પ્રદર્શન તેમજ વેચાણ થઈ રહ્યું છે. પવિત્ર રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દેશ વિદેશ

સ્થળે રહેતા 105 લોકો ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા હતા. જે મામલે અરજદારોએ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી પોતાની ફરિયાદ કરી હતી, જેને ધ્યાને લઈ સાયબર સેલની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને ઠગાઈમાં ગયેલી રકમ ફ્રીઝ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટ ઓર્ડરના આધારે ઠગાઈનો ભોગ બનનાર લોકોને રૂપિયા 75,41,000 તેમના બેંક ખાતામાં પરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ સાયબર સેલ દ્વારા 13 તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ટેકનિકલ ટ્રેકિંગ અને ત્વરિત કાર્યવાહી કરીને વિવિધ અરજદારોના ગુમ થયેલા 41 લાખ રૂપિયાની કિંમતના કુલ 203 મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા છે. કોઈપણ ઓનલાઈન ઠગાઈનો ભોગ બનો ત્યારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર કોલ કરવા અથવા નજીકના પોલીસ મથક કે સાયબર સેલ શાખામાં તાત્કાલિક જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. ભુજ તાલુકાની ઢોરી હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના નારી વંદન સપ્તાહ અંતર્ગત કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુમરાસર શેખ દ્વારા માસિક સ્વચ્છતા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કિશોરીઓને સેનેટરી પેડ્સનું વિતરણ પણ કરાયું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. શ્રોતા મિત્રો, આજે આપણે કોઈ સદીઓ જૂની પરંપરાગત રમતની વાત નથી કરવાના, પણ એક એવી મોડર્ન રમતની વાત કરવાના છીએ જેણે અત્યારે 2026માં આખા વિશ્વના સ્પોર્ટ્સ કલ્ચરને હચમચાવી દીધું છે. એક એવી રમત જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે, સેલિબ્રિટીઓ જેના દીવાના બન્યા છે, અને સોસાયટીના ધાબાથી લઈને મોટા સ્ટેડિયમો સુધી જેનો અવાજ ગુંજી રહ્યો છે. હા મિત્રો, આજે આપણે વાત કરીશું પિકલ બોલ વિશે. મારી સાથે સ્ટુડિયોમાં કેવિન પણ છે. કેવિન, શું તને ખબર છે કે પિકલ બોલ અત્યારે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી ગેમ બની ચૂકી છે? 2026ના લેટેસ્ટ ડેટા મુજબ માત્ર અમેરિકામાં જ 5 કરોડથી વધુ લોકો પિકલ બોલ રમે છે, અને ભારતમાં પણ છેલ્લા 2 વર્ષમાં આ રમતે ક્રિકેટ અને બેડમિન્ટનની જેમ યુવાનોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. આ રમતની ખાસિયત એ છે કે તે ટેનિસ જેટલી અઘરી નથી, પણ બેડમિન્ટન જેટલી ફાસ્ટ અને રોમાંચક છે. ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે અમી, આ રમતનું નામ પિકલ બોલ એટલે કે અથાણાનો દડો કેમ રાખવામાં આવ્યું? તો શ્રોતા મિત્રો, આની પાછળ એક બહુ જ ક્યુટ રિયલ સ્ટોરી છે. 1965માં અમેરિકામાં 3 મિત્રો, જોયલ પ્રિચાર્ડ, બાર્ની મેકલમ અને વિલિયમ બેલ, પોતાના બાળકો માટે કઈક નવી રમત વિચારતા હતા. બેડમિન્ટન કોર્ટ પર તેમણે ટેબલ ટેનિસના પેડલ અને એક કાણા વાળો પ્લાસ્ટિકનો બોલ વાપરીને રમત શરૂ કરી. રમત તો બની ગઈ, પણ નામ શું રાખવું? જોયલ પ્રિચાર્ડના ઘરે એક કૂતરો હતો જેનું નામ પિકલ્સ હતું. જ્યારે પણ આ લોકો રમત રમતા ત્યારે પિકલ્સ નામનો કૂતરો એ બોલ મોઢામાં પકડીને ભાગી જતો. કૂતરાની આ રમૂજી આદતના કારણે બાળકો અને પરિવારે આ ગેમનું નામ જ પિકલ બોલ રાખી દીધું, જે કાળક્રમે બદલાઈને ઓફિશિયલી પિકલ બોલ બની ગયું. વિચાર કરો, એક પાલતુ કૂતરાના નામ પરથી આજે અબજો રૂપિયાની ગ્લોબલ સ્પોર્ટ્સ બની ગઈ છે. કેવન, તું પિકલ બોલ રમવા માટે કેટલો એક્સાઇટેડ છે?
1: અરે વાહ અમી, પિકલ્સ નામના કૂતરાવાળી વાર્તા સાંભળીને જ મજા આવી ગઈ. સાચે જ શ્રોતા મિત્રો, પિકલ બોલનો ક્રેઝ મેં પણ આપણા ગુજરાતના ઘણા શહેરોમાં જોયો છે, જ્યાં લોકો વીકેન્ડ્સ પર સવારે જ બેટ લઈને પહોંચી જાય છે. અમી, તે એટલી એનર્જી લાવી દીધી છે કે મને અત્યારે જ કોર્ટ પર જઈને રમવાનું મન થઈ રહ્યું છે. સાંભળતા રહો યુવાણી, કારણ કે આગળ આવી રહ્યું છે પિકલ બોલ્સનું અનોખું વિજ્ઞાન અને તેના ક્રેઝી નિયમો.
0: શ્રોતા મિત્રો, હવે આપણે જાણીશું કે પિકલ બોલ રમાય કેવી રીતે છે. પિકલ બોલનું કોર્ટ બિલકુલ બેડમિન્ટન કોર્ટ જેવડું જ હોય છે, એટલે કે 20x44 ફૂટનું. આનો મોટો ફાયદો એ છે

0: કે એક ટેનિસ કોર્ટની જગ્યામાં તમે આરામથી 4 પિકલબોલ કોર્ટ બનાવી શકો છો. આ રમત સિંગલ્સ અને ડબલ બંને રીતે રમાય છે, પણ ડબલ્સ રમવાની મજા કંઈક અલગ જ હોય છે. આ રમતમાં જે બેટ વપરાય છે તેને રેકેટ નહીં પણ પેડલ કહેવાય છે. તે ટેબલ ટેનિસના બેટ કરતાં મોટું હોય છે અને ગ્રેફાઇટ અથવા કાર્બન ફાઇબરથી બનેલું હોય છે, અને તેનો દડો તે પ્લાસ્ટિકનો બનેલો હોય છે, અને તેમાં નાના નાના 26-40 કાણા હોય છે જેને વિફલ બોલ કહેવાય છે. કાણા હોવાના કારણે હવાનો અવરોધ ઘટી જાય છે અને બોલ બહુ સ્પીડમાં હવામાં ગતિ કરે છે. હવે વાત કરીએ પિકલ બોલના સૌથી અનોખા અને ક્રેઝી નિયમની, જેને ધ કિચન નિયમ કહેવાય છે. નેટની બંને બાજુ 7 ફૂટનો એક એવો એરિયા હોય છે જેને ઓફિશિયલી નોન વોલી ઝોન કહે છે, પણ ખેલાડીઓ તેને પ્રેમથી કિચન કહે છે. નિયમ એવો છે કે તમે આ કિચન એરિયાની અંદર ઊભા રહીને હવામાં ઉછળતા બોલને સીધો મારી શકતા નથી. જો બોલ ત્યાં ટપ્પો ખાય તો જ તમે અંદર જઈને રમી શકો છો. આ કિચન નિયમ કેમ બનાવવામાં આવ્યો? જો આ નિયમ ન હોત તો ઊંચા ખેલાડીઓ નેટની બિલકુલ નજીક આવીને સીધો સ્મેશ મારીને મેચ પૂરી કરી દેત. કિચન નિયમના કારણે રમત લાંબી ચાલે છે, ખેલાડીઓએ ધીરજ રાખવી પડે છે અને મગજ વાપરવું પડે છે. પિકલ બોલનો બીજો એક નિયમ એ છે કે 2 બાઉન્સ રૂલ, એટલે કે સર્વિસ થયા પછી અને સામેથી રિટર્ન આવ્યા પછી બંને બાજુ એક એક વાર બોલ જમીન પર ટપ્પો ખાવો જ જોઈએ, તે પછી જ તમે હવામાં ડાયરેક્ટ શોટ મારી શકો છો. પિકલ બોલમાં પોઈન્ટ ગણવાની રીત પણ અનોખી છે. સામાન્ય રીતે ગેમ 11 પોઈન્ટની હોય છે અને જે ટીમ પહેલા 2 પોઈન્ટના માર્જિનથી 11 પોઈન્ટ મેળવે તે જીતી જાય છે. પણ યાદ રાખજો, તમે પોઈન્ટ માત્ર ત્યારે જ મેળવી શકો છો જ્યારે સર્વિસ તમારી ટીમની હોય. જો સામેની ટીમ સર્વિસ કરતી હોય અને તમે પોઈન્ટ જીતો તો તમને પોઈન્ટ નથી મળતો, બસ સર્વિસ બદલાય છે, જેને સાઇડ આઉટ કહેવાય છે.
1: ઓહો અમી, રમતનું નામ પિકલ બોલ અને એમાં કિચન પણ ખરું? રસોડાની અંદર જઈને ડાયરેક્ટ શોટ નહીં મારવાનો? આ નિયમ તો ખરેખર મજેદાર છે. અને પેલો કાણાવાળો પ્લાસ્ટિકનો બોલ, એનો અવાજ જ એટલો ક્રેઝી છે કે આખી સોસાયટીને ખબર પડી જાય કે પિકલ બોલ ચાલુ થઈ ગયું છે.
0: શ્રોતા મિત્રો, હવે વાત કરીએ ગ્લેમરની, જેના કારણે પિકલ બોલ આજે ગ્લોબલ ટ્રેન્ડ બની ગયો છે. દુનિયાના મોટા મોટા અબજોપતિઓ અને સ્પોર્ટ્સ સ્ટાર પિકલ બોલની પ્રોફેશનલ ટીમો ખરીદવાનું શરૂ કર્યું છે. હોલિવૂડના લિયોનાર્ડો ડિકેપ્રિયો, પોપ સિંગર જસ્ટિન બીબરથી લઈને બાસ્કેટબોલના લેજન્ડ લેબ્રોન જેમ્સ અને ટેનિસ ક્વીન સેરેના વિલિયમ્સ પણ પિકલબોલના પ્રેમમાં પડી ચૂક્યા છે. ભારતીય સેલિબ્રિટીઝની વાત કરું તો ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી પણ વેકેશન દરમિયાન પિકલ બોલ રમતા જોવા મળ્યા છે. બોલિવૂડમાં રણવીર કપૂર અને દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સ પોતાની ફિટનેસ જાળવવા માટે વીકેન્ડમાં પિકલ બોલ કોર્ટ ભાડે રાખે છે. આ ખેલાડીઓના કારણે આજના યુવાનોમાં ગેમનો ક્રેઝ ડબલ થઈ ગયો છે. બિઝનેસની દ્રષ્ટિએ 2026માં પિકલ બોલ એક બહુ મોટો ઉદ્યોગ બની ગયો છે. અમેરિકામાં મેજર લીગ પિકલ બોલ રમાય છે, જેમાં કરોડો રૂપિયાના ઇનામો અપાય છે. સ્પોર્ટ્સ બ્રાન્ડ હવે સ્પેશિયલ પિકલબોલ શૂઝ, પેડલ્સ અને ટી શર્ટ બનાવી રહ્યા છે. કન્સ્ટ્રક્શન કંપનીઓ હવે નવી સોસાયટીઓમાં ટેનિસ કોર્ટની જગ્યાએ પિકલબોલ કોર્ટ બનાવવાનું વધુ પસંદ કરે છે, કારણ કે તેમાં ઓછી જગ્યા રોકાય છે. કેવિન, આ રમતમાં અમીર અને ગરીબ બંને માટે અનુકૂળ છે. તમારે હજારો રૂપિયાના મોંઘા રેકેટ્સ ખરીદવાની જરૂર નથી. એક સાદું પેડલ અને પ્લાસ્ટિકનો બોલ લઈને તમે કોઈ પણ ફ્લેટ સરફેસ પર નેટ બાંધીને રમત શરૂ કરી શકો છો. આ સોશિયલ ગેમ છે, એટલે કે રમતની સાથે સાથે મિત્રો બનાવવાની અને નેટવર્કિંગ કરવાની બહુ મજા આવે છે. તો શ્રોતા મિત્રો, આ હતું પિકલ બોલનું સેલિબ્રિટી કનેક્શન.
1: વાહ અમી, ધોનીભાઈ અને સચિન સર પણ જો પિકલ બોલ રમતા હોય તો ભાઈ આપણે તો અત્યારથી જ પેડલ ઓર્ડર કરવું પડશે. અબજો ડોલરની આ રમત હવે માત્ર અમેરિકા પૂરતી નથી રહી, આપણે હિન્દુસ્તાનમાં પણ શું ધમાકો કરી રહી છે.
0: શ્રોતા મિત્રો, હવે વાત કરીએ આપણા ભારત દેશની. ભારતમાં પિકલ બોલ લાવવાનો શ્રેય સુનિલ વાલ્વેકરને જાય છે, જેમણે 2008માં ઓલ ઇન્ડિયા પિકલ બોલ એસોસિએશનની સ્થાપના કરી હતી. પણ ખરી ક્રાંતિ છેલ્લા 3 વર્ષમાં આવી છે. 2026માં ભારત પાસે પોતાના પ્રોફેશનલ પિકલ બોલ ખેલાડીઓ છે, જે એશિયન અને ગ્લોબલ લેવલે મેડલ જીતી રહ્યા છે. મુંબઈ, બેંગલુરુ, દિલ્હી અને આપણા ગુજરાતના અમદાવાદ તથા સુરત જેવા શહેરોમાં સેંકડો પિકલબોલ ક્લબ્સ ખુલી ગયા છે. 2024ના રિપોર્ટ મુજબ ભારતમાં પિકલબોલ રમનારાઓની સંખ્યા 5 લાખ ને પાર થઈ ગઈ છે. વીકેન્ડ્સમાં આઈટી પ્રોફેશનલ અને કોલેજના યુવાનો જીમ જવાને બદલે 2 કલાક પિકલબોલ રમવાનું વધુ પસંદ કરે છે, કારણ કે આ એક ફૂલ બોડી વર્કઆઉટ છે. ઇન્ટરનેશનલ લેવલ પિકલબોલને ઓલિમ્પિક્સમાં સામેલ કરવા માટે 2026માં બહુ મોટા પ્રયાસો ચાલી રહ્યા છે. ઇન્ટરનેશનલ પિકલબોલ ફેડરેશન સતત મહેનત કરી રહ્યું છે 2032 કે 2036ના ઓલિમ્પિક સુધીમાં આ રમતને સત્તાવાર સ્થાન મળી જાય. જો આવું થશે તો બેડમિન્ટનની જેમ ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક્સમાં પણ ગોલ્ડ મેડલ લાવવા માટે તૈયાર બેઠા છે. ગુજરાતની વાત કરીએ તો ખેલ મહાકુંભમાં પણ હવે પિકલબોલને પ્રોત્સાહન આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિક શાળાઓ અને કોલેજો પોતાના કેમ્પસમાં પિકલબોલ કોર્ટ બનાવી રહ્યા છે, કારણ કે તે બહુ ઇકોનોમિકલ છે. ગુજરાતના અનેક યુવા ખેલાડીઓ નેશનલ રેન્કિંગમાં ટોપ 10માં સ્થાન મેળવી ચુક્યા છે. પિકલબોલની એક અદભુત વાત એ છે કે આમાં કોઈ ખાસ ઉંમરની મર્યાદા નથી. મેં કોર્ટ પર 10 વર્ષના બાળકને 60 વર્ષના દાદા સાથે રમતા અને ટક્કર આપતા જોયા છે. આ રમત પરિવારના દરેક સભ્યોને એક સાથે લાવે છે. વ્યસ્ત લાઇફસ્ટાઇલ વચ્ચે આ ગેમ માનસિક તણાવ દૂર કરવાનું ઉત્તમ સાધન બની ગઈ છે.
1: સાચી વાત છે અમી, મેં પણ જોયું છે કે આપણી સોસાયટીમાં સાંજે હવે બેડમિન્ટનની જગ્યાએ લોકો પિકલબોલની નેટ લગાવી દે છે. ઓલિમ્પિકમાં જો આ રમત આવી જશે તો ભારતનો ડંકો વાગશે એ પાક્કું છે.
0: શ્રોતા મિત્રો, અત્યાર સુધી આપણે પિકલબોલના બેઝિક નિયમો, કોર્ટ અને સેલિબ્રિટીના ક્રેઝ વિશે વાત કરી, પણ હવે સમય આવી ગયો છે રમતની ઊંડાઈમાં ઉતરવાનો. જે રીતે ચેસમાં ચાલ ચલાય છે એ જ રીતે પિકલબોલના 20x44 ફૂટના નાના કોર્ટ પર પણ બહુ મોટી માઇન્ડ ગેમ રમાય છે. આજે આપણે પિકલબોલની એડવાન્સ વ્યૂહરચનાઓની વાત કરીશું, જે સાધારણ ખેલાડીઓને એક પ્રોફેશનલ ચેમ્પિયન બનાવે છે. પિકલબોલની સૌથી પ્રખ્યાત અને મહત્વની એડવાન્સ ટેકનિક એટલે કે ડિંગ શોટ, જે ખેલાડીઓ આ શોટ પર મહારત હાસિલ કરી લે છે તેને હરાવવો અશક્ય બની જાય છે. ડિંગ એ બહુ સોફ્ટ શોટ છે, જે નેટની બિલકુલ નજીક ઉભા રહીને સામેની ટીમના કિચન એરિયામાં મારવામાં આવે છે. આ શોટમાં તાકાતની નહીં પણ આંગળીઓના કંટ્રોલ અને કાંડાના સાયન્સની જરૂર પડે છે. ડિંગ શોટ મારવાનો મુખ્ય હેતુ સામેવાળા ખેલાડીને સ્મેશ મારવાની તક ન આપવાનો હોય છે. જ્યારે બે પ્રોફેશનલ ટીમો રમે છે ત્યારે ક્યારેક કોર્ટ પર સતત 20-30 સેકન્ડ સુધી માત્ર ડિંકિંગ ચાલતું હોય છે. બંને ટીમો શાંતિથી એકબીજાના કિચનમાં ધીમો બોલ નાખે છે. આ આખી રમત ધીરજની છે. જે ટીમ પહેલા અધીરી બને છે અને બોલને હવામાં થોડો પણ ઊંચો ઉછાળે છે, સામેની ટીમ તરત જ તેનો ફાયદો ઉઠાવી લે છે અને પાવરફુલ સ્મેશ મારે છે. પિકલબોલ આપણને શીખવે છે કે દરેક વખતે આક્રમણ કરવું જરૂરી નથી, ક્યારેક શાંત રહીને યોગ્ય તકની રાહ જોવી એ જ સાચી જીત છે. આના પછી પિકલબોલની બીજી એક ઘાતક સ્ટ્રેટજી આવે છે, જેને થર્ડ શોટ ડ્રોપ કહેવામાં આવે છે. કેવિન, આ શોટ્સ પિકલબોલનો સૌથી મુશ્કેલ પણ સૌથી મહત્વનો શોટ માનવામાં આવે છે. જ્યારે સર્વિંગ ટીમ પોતાની સર્વિસ કર્યા પછી સામેથી રિટર્ન આવતો બોલ રમે છે ત્યારે તેને બહુ સોફ્ટલી સામેની ટીમના કિચનમાં ડ્રોપ કરવાનો હોય છે. આ શોટથી સર્વિંગ ટીમને બેઝલાઇનથી દોડીને નેટની નજીક આવવાનો કિંમતી સમય મળી જાય છે. પ્રોફેશનલ મેચમાં જે ટીમ નેટ પર પહેલા કબજો જમાવી લે છે તેનો વિનિંગ રેશિયો 70% વધી જાય છે. એટલે જ થર્ડ શોટ ડ્રોપનો ઉપયોગ કરીને ખેલાડીઓ નેટ તરફ આગળ વધે છે. આ સિવાય એક સ્ટ્રેટેજી છે જેને અર્ની શોટ કહેવામાં આવે છે. આ શોટનું નામ પિકલબોલના લેજન્ડ ખેલાડી અર્ની પરથી પડ્યું છે. આમાં ખેલાડી કિચન લાઇનની બહાર હવામાં જ કૂદીને કિચનને ટચ કર્યા વગર બોલને હવામાં જ સ્મેશ મારી શકે છે. આ શોટ જોવા માટે સ્ટેડિયમમાં બહુ મોટો હોબાળો મચી જાય છે. હવે વાત કરીએ ડિફેન્સિવ સ્ટ્રેટેજીની, જેને લોબ શોટ કહેવાય છે. જ્યારે સામેની ટીમ નેટ પર આવીને બહુ આક્રમક રમી રહી હોય ત્યારે સ્માર્ટ ખેલાડીઓ બોલને બહુ ઊંચો હવામાં ઉછાળીને સામેની ટીમના કોર્ટના છેલ્લા ખૂણામાં મોકલી દે છે. આનાથી વિરોધી ખેલાડીઓએ પાછળ દોડવું પડે છે અને આક્રમણ તૂટી જાય છે. પિકલબોલ એક એવી રમત છે જ્યાં સેકન્ડના સોમા ભાગમાં તમારે નક્કી કરવું પડે છે કે શોટ પાવરફુલ મારવો કે સોફ્ટ. શ્રોતા મિત્રો, પિકલબોલમાં ડબલ્સ રમતી વખતે ટીમવર્ક બહુ જ જરૂરી છે. જો બંને ખેલાડીઓ વચ્ચે તાલમેલ ન હોય તો કોર્ટની વચ્ચેની જગ્યા ખાલી રહી જાય છે અને સામેવાળા ત્યાં જ સ્કોર કરી જાય છે. પ્રોફેશનલ પ્લેયર્સ રમતી વખતે સતત એકબીજા સાથે વાત કરે છે, જેમ કે માઇન્સ એટલે કે આ મારો બોલ છે, અથવા યોર્સ એટલે કે આ દડો તારે મારવાનો છે. આ કોમ્યુનિકેશન જ ટીમને ચેમ્પિયન્સ બનાવે છે. અત્યારના સમયમાં કોચિંગ સેન્ટરમાં ખેલાડીઓની રિફ્લેક્સ ટ્રેનિંગ માટે ખાસ લેઝર લાઇટ અને સેન્સર વાપરવામાં આવે છે. પિકલ બોલનો દડો પ્લાસ્ટિકનો હોવાથી તે હવામાં બહુ અણધારી દિશા બદલી શકે છે, ખાસ કરીને જ્યારે આઉટડોર રમત ચાલતી હોય અને પવન ફૂંકાતો હોય, એટલે કે ખેલાડીઓએ પવનની દિશા સમજીને પણ પોતાના પેડલનો એંગલ બદલવો પડે છે. વૈજ્ઞાનિક કહે છે કે પિકલ બોલ રમવાથી માણસની વિઝ્યુઅલ પ્રોસેસિંગ સ્પીડ 20% વધી જાય છે. આ ગેમ તમારી આંખો અને હાથના કોર્ડિનેશનને એટલી પાવરફુલ બનાવે છે કે સામાન્ય જીવનમાં પણ તમારું ફોકસ વધી જાય છે.
1: અરે વાહ અમી, તે તો ડિંક અને અર્ની શોટ સમજાવીને આખા પિકલ બોલ કોર્ટનો લાઈવ નજારો ઉભો કરી દીધો. મને તો એમ હતું કે આમાં બસ દડાને સામે મારવાનું હોય છે, પણ આ થર્ડ શોટ ડ્રોપ અને પવનની દિશાવાળું ગણિત સાંભળીને સમજાયું કે આમાં બહુ મોટું મગજ દોડાવવું પડે છે.
0: શ્રોતા મિત્રો, હવે આપણે પિકલબોલના એવા પાસા વિશે વાત કરીશું જે સામાન્ય રીતે કોઈ સ્પોર્ટ્સ ચેનલ પર જોવા નથી મળતું. હા, આપણે વાત કરીશું પિકલબોલ વિવાદોની. કોઈ પણ રમતમાં જ્યારે બહુ ઝડપથી લોકપ્રિય બને છે ત્યારે તેની સાથે નવા વિવાદો પણ જોડાય છે. અને પિકલબોલનો સૌથી મોટો દુશ્મન અત્યારના સમયમાં કોઈ ખેલાડી નથી, પણ આ રમતમાંથી જ નીકળતો અવાજ છે. શ્રોતા મિત્રો, પિકલબોલનો પ્લાસ્ટિકનો કાણાવાળો બોલ જ્યારે ગ્રેફાઇટના પેડલ સાથે અથડાય છે ત્યારે એક બહુ તીણો અવાજ આવે છે. આ અવાજ ટેનિસ કે બેડમિન્ટન કરતાં 4 ગણો મોટો અને હાઈ ફ્રીક્વન્સી વાળો હોય છે. અત્યારે અમેરિકા, યુરોપ અને ભારતના પણ પોશ વિસ્તારોમાં સોસાયટીના રહેવાસીઓએ પિકલબોલ કોર્ટ સામે કોર્ટમાં કેસ કર્યો છે. લોકોનું કહેવું છે કે સવારે 6 વાગ્યાથી શરૂ થતો આ અવાજ તેમની ઊંઘ બગાડી દે છે અને માનસિક તણાવ વધારે છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે તેને સ્પોર્ટ્સની દુનિયામાં ધ પિકલબોલ નોઇઝ વોર કહેવામાં આવે છે. આજના સમયમાં ઘણી જગ્યાએ ચાલુ કોર્ટ પર લોકોએ આવીને પથ્થરમારો કર્યો અથવા નેટ ફાડી નાખી હોવાના કિસ્સાઓ પણ બન્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે અત્યારના સમયમાં પિકલબોલ મેન્યુફેક્ચરર્સ કંપનીઓએ એક આખી નવી ટેકનોલોજી લોન્ચ કરવી પડી છે, જેને ક્વાઇટ ટેકનોલોજી કહેવાય છે. આ ક્વાઇટ ટેકનોલોજી અંતર્ગત હવે એવા સ્પેશિયલ પેડલ્સ અને સોફ્ટ પ્લાસ્ટિક બોલ બનાવવામાં આવી રહ્યા છે, જે રમત દરમિયાન અવાજને 50% સુધી ઘટાડી દે છે. વળી કોર્ટની ચારે બાજુ ખાસ પ્રકારના સાઉન્ડ પ્રૂફ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે. આ એક અનોખો કિસ્સો છે જ્યાં રમતને બચાવવા માટે વૈજ્ઞાનિકોએ અવાજ સાથે લડવું પડી રહ્યું છે. અવાજના વિવાદ સિવાય પ્રોફેશનલ પિકલબોલમાં ચીટિંગ અને પેડલ કોન્ટ્રોવર્સી પણ સામે આવી રહી છે. ટેકનોલોજી વધવાની સાથે ખેલાડીઓ પોતાના પેડલ પર એક ખાસ પ્રકારનું સ્પ્રે લગાવતા હતા, જેનાથી બોલ પર અદ્ભુત સ્પિન જોવા મળતું હતું. આજના સમયમાં મેજર લીગ પિકલબોલે આવા તમામ મોડિફાઈડ પેડલ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે અને મેચ પહેલા પેડલનું સખત લેબ ટેસ્ટિંગ થાય છે. કેવિન, પિકલબોલમાં સર્વિસના નિયમોને લઈને પણ ખેલાડીઓ વચ્ચે બહુ લડાઈ થાય છે. નિયમ મુજબ સર્વિસ હંમેશા અંડર આર્મ અને નીચેથી ઉપરની તરફ જ હોવી જોઈએ, પણ ઘણા ખેલાડીઓ છુપી રીતે બોલને થોડો ઉપર ઉછાળીને ટેનિસને જેમ સાઇડ આર્મ સર્વિસ મારી દે છે, જે ગેરકાયદેસર છે. રેફરીઓ માટે આ નાની ભૂલ પકડવી બહુ જ અઘરી બને છે. એટલે હવે મોડર્ન કોર્ટ્સ પર હાઈ સ્પીડ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સિવાય પરંપરાગત ટેનિસ ખેલાડીઓ અને પિકલબોલ ખેલાડીઓ વચ્ચે પણ એક મોટું કોલ્ડ વોર ચાલી રહ્યું છે. ઘણા દેશોમાં પબ્લિક ટેનિસ કોર્ટ્સને તોડીને પિકલબોલ કોર્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી ટેનિસ પ્રેમીઓમાં બહુ ગુસ્સો ભરાયો છે. ન્યૂયોર્ક અને લંડન જેવા શહેરોના પાર્કમાં તો બંને રમતના ખેલાડીઓ વચ્ચે કોર્ટ પર કબજો જમાવવા માટે મોટી બબાલ થઈ ચૂકી છે. પણ આ બધા વિવાદો છતાં પિકલબોલની લોકપ્રિયતા અટકી નથી. રમતનું આર્થિક ચક્ર એટલું મજબૂત છે કે વિવાદો પણ આ રમત માટે એક પ્રકારનું પ્રમોશન બની ગયા છે. સોશિયલ મીડિયા પર આ વિવાદોના વિડીયો વાયરલ થાય છે અને તેનાથી વધુ ને વધુ યુવાનો આ રમત તરફ આકર્ષાય છે. નેગેટિવ પબ્લિસિટી પણ ક્યારેક રમતને ગ્લોબલ હિટ બનાવી દે છે. પિકલબોલ ઓથોરિટીઝ હવે આજના સમયમાં નવો નિયમ લાવવા જઈ રહી છે, જેને ડોક ઓફ કન્ડક્ટ કહેવાય છે. આ અંતર્ગત જો કોઈ ખેલાડી કોર્ટ પર વિરોધી પ્લેયર્સ કે રેફરી સાથે અભદ્ર વર્તન કરશે તો તેને તાત્કાલિક મેચમાંથી સસ્પેન્ડ કરી દેવાશે. રમતને જેન્ટલમેન ફોર્મેટમાં રાખવા માટે આ બહુ જરૂરી છે. શ્રોતા મિત્રો, આ હતી પિકલબોલની ડાર્ક અને વિવાદસ્પદ બાજુ. અવાજનું આ યુદ્ધ અને પેડલના રહસ્યો ખરેખર રોમાંચક છે. કેવિન, આ અવાજવાળા કેસ વિશે તારું શું કહેવું છે?
1: ઓ બાપ રે અમી, અવાજના કારણે કોર્ટ કેસ અને પથ્થરમારો! આ તો સ્પોર્ટ્સ ન્યૂઝ કરતા ક્રાઇમ પેટ્રોલ જેવો કિસ્સો લાગે છે. પણ સાચી વાત છે, સવારે શાંતિથી ઊંઘતા હોઈએ અને સોસાયટીમાં અવાજ આવે તો કોઈને પણ ગુસ્સો આવી જાય. આ ક્વાયટ ટેકનોલોજીવાળી વાત મને બહુ જ મસ્ત લાગી. વિજ્ઞાન દરેક વસ્તુનો રસ્તો કાઢી જ લે છે.
0: શ્રોતા મિત્રો, આજના ડિજિટલ યુગમાં જ્યાં આપણો મોટા ભાગનો સમય લેપટોપ અને મોબાઈલ સ્ક્રીન સામે જાય છે, ત્યાં પિકલબોલ આપણને મેદાન પર લાવીને સાચી સોશિયલ લાઈફ જીવવાની તક આપે છે. તે ટીમવર્ક અને સ્પોર્ટ્સમેન સ્પિરિટ શીખવે છે. જીવન પણ પિકલબોલ જેવું જ છે. મિત્રો, ગમે તેવો ફાસ્ટ શોટ સામેથી આવે, તમારે યોગ્ય પોઝિશન લઈને તેને હસીને રિટર્ન કરવાનો છે.
1: શ્રોતા મિત્રો, આપણી આ પિકલબોલની સફર અહીં પૂરી થાય છે, પણ તમારી રમત ચાલુ રહેવી જોઈએ. કાર્યક્રમનો અંત એક સરસ મજાના ગીત સાથે કરીએ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડી જ વારમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો.
4: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે આદિજાતિ સમુદાયના દર્દીઓને જટિલ અંગોના પ્રત્યારોપણ તેમજ રોબોટિક શસ્ત્રક્રિયાની સહાય માટે વિશેષ યોજના શરૂ કરી. રાજ્યમાં પાસપોર્ટ વેરિફિકેશન સરળ બનાવાયું. અરજદારોને હવે પોલીસ મથકે જવું નહીં પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રુઝનું ઉદઘાટન કરાયું. રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ ગત વર્ષે 17 લાખથી વધુ મહિલાઓને આર્થિક સહાય ચૂકવાઈ. ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપમાં વડોદરાના તરણવીરોએ 110 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાજ્યના આદિજાતિ સમુદાયના ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને જટિલ અંગોના પ્રત્યારોપણ કરવા તેમજ તે માટે રોબોટિક શસ્ત્રક્રિયા સહિતના ઓપરેશનો માટે એક વિશેષ યોજના શરૂ કરાઈ છે. આ નવી યોજના માટે રાજ્ય સરકારે પ્રથમ વર્ષે 2 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. સાંભળીએ એક અહેવાલ.
6: આ યોજનામાં કિડની, યકૃત, હૃદય અને સ્વાદુપિંડ વગેરેના અંગ પ્રત્યારોપણ તેમજ ગંભીર રોગોમાં અત્યાધુનિક રોબોટિક શસ્ત્રક્રિયા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. દર્દીને આયુષ્યમાન ભારત કે મા કાર્ડ હેઠળ મળતી સહાયને બાદ કર્યા બાદ જે વધારાનો ખર્ચ બચે તે આ યોજનામાંથી ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારની આ યોજનાના સફળ અમલીકરણ માટે અમદાવાદની કિડની ઇન્સ્ટિટ્યૂટને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરરીતિ અટકાવવા માટે યોજનાની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
5: રાજ્યના અરજદારોએ પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ મથકે જવું નહીં પડે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતા કરી છે. તે અનુસાર પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ મથકે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહેશે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડક પગલે પાલન કરવા આદેશ આપ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રુઝનું આજે ઉદઘાટન કરાયું. આ નવી ક્રુઝ સેવા તમામ જરૂરી સુરક્ષા ધોરણો તેમજ સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે. આ ક્રુઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે. ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉ 200 પ્રવાસીની ક્ષમતા ધરાવતી ક્રુઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે. રાજ્યભરમાં આજે નારી વંદન સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. અમદાવાદ જિલ્લાના અસરવા ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાની અધ્યક્ષતામાં મહિલા રોજગાર ભરતી મેળો યોજાયો, જેમાં 325થી વધુ મહિલાઓએ ભાગ લીધો. તાપી જિલ્લાના વ્યારા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ તથા સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોનું સન્માન કરાયું. ભરૂચ જિલ્લા ખાતે યોજાયેલા મહિલા સ્વરોજગાર મેળામાં વિવિધ ક્ષેત્રોની આશરે 10 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ અંગે દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાએ વધુ માહિતી આપી.

0: ભરૂચની 10 કંપનીઓ સહભાગી થઈ હતી, જેમાં નોકરીદાતાઓમાં SRF, MRF, સન ફાર્મા, LIC, SBI જેવી વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત હતા, જેમાં ભરૂચની ઘણી બધી નોકરી ઈચ્છુક મહિલાઓએ ભાગ લીધો હતો. આજનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર તેમજ સશક્ત બનાવવાનો છે.
1: મહેસાણા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય મુકેશ પટેલે લાભાર્થીઓને દીકરી વધામણી કીટ તેમજ વિવિધ યોજનાના સહાયકો મને ચેકનું વિતરણ કર્યું તો પોરબંદરમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ, બેંક લોન અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન અપાયું. જ્યારે ગીર સોમનાથના તલાલામાં સખી વન સ્ટોપ સેન્ટર, 181 અભયમ હેલ્પલાઇન, 1098 ચાઇલ્ડ હેલ્પલાઇનની માહિતી અપાઈ. રાજ્યમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વર્ષ 2025-26માં 17 લાખથી વધુ મહિલાઓને આર્થિક સહાય ચૂકવાઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ છેલ્લા એક વર્ષમાં વિધવા મહિલાઓને 2600 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે. યોજનાના લાભાર્થીઓની સંખ્યા જે વર્ષ 2018-19માં 1,64,000 હતી તે માર્ચ 2026 સુધીમાં 17,60,000 સુધી પહોંચી છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માટે રાજ્ય સરકારે આ વર્ષે 2,847 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABNEને ફોલો કરશો. જામનગરના ડોક્ટર સ્વાતિ અજય મહેતાને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર સંગીત રત્ન પુરસ્કાર એનાયત કરાશે. તેમણે 45 વર્ષથી ભારતીય શાસ્ત્રીય સંગીતના પંડિત વિષ્ણુ દિગંબર પુરસ્કારના સંગીત પ્રસાર પ્રસારના કાર્યક્રમને આગળ વધારવામાં આપેલા નોંધપાત્ર યોગદાન માટે અખિલ ભારતીય ગાંધર્વ મહાધ્યય વિદ્યાલય મુંબઈ દ્વારા આ પુરસ્કાર આપવાનો નિર્ણય લેવાયો છે. સ્વાતિબેનને આ પૂર્વે ગૌરવ પુરસ્કાર, ગુજરાતી કલાવિદ, જામનગર રત્ન, નારી રત્ન એવોર્ડ વગેરેના સન્માન મળી ચૂક્યા છે. રાજ્યમાં સામાન્ય કરતાં 18% વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં રાજ્યમાં 479 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ 406 મિલીમીટર કરતાં નોંધપાત્ર રીતે વધુ છે. દરમિયાન આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું કે આજે દરિયાઈ વિસ્તારના 30-40 કિમી કલાકે પવન ફૂંકાવાની શક્યતા છે.
2: गुजरात रीजन में एक स्थान से लेकर कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और जो सौराष्ट्र कच्छ रीजन में एक स्थान में हल्का से मध्यम बरसात का संभावना है अगले 7 दिन. फिशरमैन भाई के लिए आज के लिए वार्निंग दिया गया है जो हमारे गुजरात रीजन की ऑफ एंड अलॉन्ग गुजरात तटीय क्षेत्र है, इसमें स्ट्रॉन्ग विंड रहेगा, इसमें 30-40 किलोमीटर प्रति घंटा.
1: દરમિયાન અત્યાર સુધી પડેલા વરસાદને પગલે રાજ્યના 27 જળાશય છલકાયા છે, જ્યારે 34 જળાશય હાઈ એલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 78% ભરાયો છે. ડેમમાંથી 4,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. સત્તાવાર યાદી મુજબ રાજ્યમાં 18,000થી વધુ સર્વેલન્સ ટીમ અને 497 વધારાની રોગવાહક નિયંત્રણ ટીમ ક્ષેત્રીય કામગીરીમાં તૈનાત છે, જ્યારે 6,868 આરોગ્ય શિબિર દ્વારા 1,74,000થી વધુ નાગરિકોને સ્થળ પર જ સારવાર અપાઈ તો પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 675 સગર્ભા માતાઓનું સુરક્ષિત સ્થળ પર સ્થળાંતર કરાયું. વલસાડ જિલ્લામાં ભારે વરસાદ, પૂરો અને અતિવૃષ્ટિને કારણે અસરગ્રસ્તોને રાજ્ય સરકાર દ્વારા વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ યોજનાના ઝડપી અને પારદર્શક અમલીકરણ માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે સહાય સમિતિઓની રચના કરાઈ છે. સહાય સંબંધિત અપીલોના નિકાલ માટે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અપીલ સમિતિ કાર્યરત રહેશે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ 2026માં ઓનલાઈન નોંધણી કરવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ 2026 છે. ગુજકોસ દ્વારા વર્ષ 2014 ગુજરાતમાં જિલ્લા અને રાજ્ય કક્ષાએ રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા, સંશોધન ક્ષમતા, સમસ્યા નિરાકરણની આવડત, ટીમવર્ક તથા આત્મવિશ્વાસનો વિકાસ કરવાનો છે, જેમાં ધોરણ 6-12માં અભ્યાસ કરતા તેમજ શાળામાં ન ભણતા હોય તેવા વિદ્યાર્થીઓને પણ માર્ગદર્શક શિક્ષકના માર્ગદર્શન હેઠળ 2 લોકોની ટીમમાં ભાગ લઈ શકે છે, જેની NCSC પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ડાંગ જિલ્લાના સાપુતારામાં 8 ઓગસ્ટથી મેઘમલ્હાર પર્વનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પર્વનું ઉદઘાટન કરશે, જેને અનુલક્ષીને આજે જિલ્લા કલેક્ટર NDપરમારના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ, જેમાં કલેક્ટરે કાર્યક્રમને અનુલક્ષીને તેનું સુચારૂ આયોજન કરવા અધિકારીઓને કામગીરીની ફાળવણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગેરકાયદેસર કોલસાના કુવાઓ મળી આવ્યા છે. નાયબ કલેક્ટરે ખાખરાવાડી ગામની સરકારી જમીન પર દરોડા પાડ્યા હતા. તે દરમિયાન ગેરકાયદેસર કોલસાના ખનન હેતુથી પાણી કાઢવાની તેમજ કોલસો કાઢવાની તૈયારી કરવામાં આવેલા કુલ ગેરકાયદેસર કોલસાના કુવાઓ મળી આવ્યા હતા. આજથી બંને કુવાઓને લોડર મશીનથી પુરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપમાં વડોદરાના તરણ વીરોએ શાનદાર પ્રદર્શન કર્યું. અમદાવાદ ખાતે બે તબક્કામાં યોજાયેલી આ સ્પર્ધામાં વડોદરાના ખેલાડીઓએ 110 ચંદ્રક જીત્યા, જેમાં 28 સુવર્ણ, 36 રજત અને 46 કાંસ્ય સામેલ છે. ચંદ્રક વિજેતાઓમાં મુખ્યત્વે માધવ દોડિયાએ 6 સુવર્ણ અને 1 રજત, અવનીસિંહે 3 સુવર્ણ અને 2 રજત તથા જેવલ જાનીએ 3 સુવર્ણ અને 1-1 રજત અને કાંસ્ય ચંદ્રક મેળવ્યા. વડોદરા હવાઈ મથક ખાતેથી આજે સ્વદેશી અને સહકારી મોડલ પર આધારિત ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા ટ્રાફિક ડીસીપી જીઆઈ વસાવા, હવાઈ મથકના નિયામક તેમજ ભારત ટેક્સીના ક્લસ્ટર મેનેજર કમલસિંહ કિશોર ઉપસ્થિત રહ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકારે આદિજાતિના સમુદાયના દર્દીઓને જટિલ અંગોના પ્રત્યારોપણ તેમજ રોબોટિક શસ્ત્રક્રિયાની સહાય માટે વિશેષ યોજના શરૂ કરી. રાજ્યમાં પાસપોર્ટ વેરિફિકેશન સરળ બનાવાયું. અરજદારોએ હવે પોલીસ મથકે જવું નહીં પડે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રુઝનું ઉદઘાટન કરાયું અને ગુજરાત સ્ટેટ એક્વાટિક ચેમ્પિયનશીપમાં વડોદરાના તરણવીરોએ 110 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા રજૂ કરે છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી.

0: વાર ગાઈએ ને, છતાં મજા તો એટલી જ આવે.
1: હા, પણ ક્યાં રેમ છે કુદરતની. ગુજરાતમાં ચોમાસું મોડું મોડું બેઠું તો ખરું, પણ ક્યાંક એટલો પડે છે કે ખમૈયા કરવા પડે છે, અને ક્યાંક આજીજી કરવી પડે છે કે હજી આવરે વરસાદ.
0: હા ગીતાબેન, એ તો છે, એટલે જ આગળની પંક્તિ છે ને, ખિસ્સું ભલે ફાટેલું હોય મોજમાં જ રહેવાનું.
1: હા એ તો છે, પણ આટલું આપણે ખેતીકામ કર્યા પછી પણ હાથમાં સડવડાટ કરતી નોટોની ખોટ છે.
0: જુઓ ગીતાબેન, આ પૃથ્વી જ્યાં સુધી ફરશે ત્યાં સુધી આ સંસારની અખંડ ધૂણી ચાલતી રહેવાની, લોકોને ભૂખ લાગતી રહેવાની, ને આપણું અન્નદાતાનું ભગીરથ કામ પણ અખંડ ચાલતું જ રહેવાનું. આ ક્રમ અટક્યો નથી ને અટકશે પણ નહીં.
1: રમેશભાઈ તમારી વાત સાચી, પણ હાથ પર પૈસો હોય ને તો નાની મોટી ઘરમાં સગવડ થાય ને હાથ થોડો છૂટતો રહે.
0: થશે, બધું પાર પડશે, વિશ્વાસ રાખો.
1: રમેશભાઈ હું શું કહું છું કે આપણે હવે પરંપરાગત ખેતીની સાથે સાથે વૈજ્ઞાનિક ઢબે જમીન અને પાકને જરૂર મુજબનું જ ખાતર આપીએ તો આપણને ખર્ચ ઓછો થશે અને ખેતીમાં નફો થઈ શકે ખરો.
0: હા એ વાત સાચી, આજના સ્માર્ટ અને મોંઘવારીના જમાનામાં આપણે પણ સ્માર્ટ બનીને ગણતરી સાથે ખેતી કરવી પડશે હવે.
1: પણ ઓછું ખાતર ને ગણતરી કરીને બધું કરીશું તો રમેશભાઈ વધુ પાક અને વધુ નફો ક્યાંથી મળી રહેશે?
0: એ માટેની જ વધુ અને વિસ્તારપૂર્વકની સારી રીતે માહિતી ડોક્ટર શાહીનાબેન મીઠા પાસેથી જ જાણીએ. એ પહેલા શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો, સુંદર મજાનું આપણે ગુજરાતી ગીત સાંભળી લઈએ.

0: ખેડૂત મિત્રો, ગીત સાંભળ્યા બાદ ફરી મળીને આનંદ થયો. હવે આપણે સાંભળીશું ખેતીને નફાકારક બનાવવા માટેની વાત.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પરંપરાગત ખેતી હવે માત્ર ગુજરાત પૂરતી સીમિત રહી ગઈ છે. વધતો જતો ખર્ચ અને અનિયમિત મોસમ સામે ખેતીને ટકાવી રાખવા એક પડકાર બન્યો છે. પરંતુ મિત્રો, જો ખેતીમાં આધુનિક ટેકનોલોજી, ઓર્ગેનિક ફાર્મિંગ, ફૂડ પ્રોસેસિંગ અને વૈજ્ઞાનિક અભિગમનો ઉમેરો કરવામાં આવે તો આ જ ખેતી સોનાનો પાક આપી શકે છે. તો મિત્રો, આજે હું આપની સાથે વાત કરીશ ખેતીને નફાકારક કેવી રીતે બનાવી શકાય. મિત્રો, કૃષિમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવે અને નફા નુકસાનનો હિસાબ રાખીએ, બિનજરૂરી કૃષિ સંલગ્ન ખર્ચમાં કાપ મૂકવામાં આવે તો આ કૃષિ વ્યવસાય ચોક્કસપણે નફાકારક સાબિત થશે. મિત્રો, કૃષિ એક એવો ઉદ્યોગ છે કે જે જમીનને આપણને જે કંઈક આપીએ છે તે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને અનેક ગણું આપણને પાછું આપે છે. મિત્રો, જ્યારે અન્ય ઉદ્યોગોમાં જે કાચા માલનો ઉપયોગ થાય છે તેની સરખામણીએ ઉત્પાદન ઓછું મળે છે, પણ ઔદ્યોગિક ઉત્પાદન મૂલ્યવર્ધનના કારણે નફાકારક વધે છે. મિત્રો, શું આપણે કૃષિમાં મૂલ્યવર્ધન કરી વધારે બજાર ભાવ ન લઈ શકીએ? કૃષિમાંથી ચીલા ચાલુ ખેતીને બદલે ખેતીમાં આજની અને ભવિષ્યની જરૂરિયાત ધ્યાનમાં રાખી વૈવિધ્યકરણ કરવાની જરૂર ઊભી થાય છે. મિત્રો, ખેતીને નફાકારક બનાવવા માટે આપણે કૃષિને વ્યવસાયની સાથે સાથે

એક શોખ એટલે કે મિત્રો આપણી હોબી તરીકે અપનાવીએ તો મિત્રો બિનજરૂરી અને નિર્થક ખર્ચ ઉપરાંત નિયંત્રણ મેળવી શકીએ છીએ. છોડ પોષક તત્વો ખાતો નથી અને પાણી પીતો નથી, તે તો તેને જરૂરી માત્રામાં જમીનમાં લભ્ય પોષક તત્વો અને ભેજમાંથી શોષણ કરે છે. તો જમીનમાં અપનાવવામાં આવેલા વધારાના રાસાયણિક ખાતર અને પાણી જમીન બીજા પાક માટે સાચવી રાખે છે? ના મિત્રો, બધા જ વધારાના પોષક તત્વો અને પાણી જમીનમાં ઊંડાણમાં ઉતરી જઈ અલભ્ય થતા હોય છે. મિત્રો, એક વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે પાકને આપવામાં આવતા રાસાયણિક ખાતર પૈકી ફક્ત 30% છોડના ઉપયોગમાં આવે છે. બાકીના વધેલા રાસાયણિક ખાતરો બિનઉપયોગી અને નિર્થક હોય છે. તે જમીનની પ્રત અને બંધારણ ઉપર વિપરીત અસર કરી જમીનની ગુણવત્તા ઘટાડે છે અને સાથે મિત્રો પરિણામને ફળદ્રુપતા પણ ઘટાડે છે. જો મિત્રો આપણે વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે યોગ્ય માત્રા અને યોગ્ય સમયે રાસાયણિક ખાતર આપીએ તો પાકની વૃદ્ધિ ઉપર વિપરીત અસર થવાના બદલે છોડને પૂરેપૂરું ઉપયોગી ખાતર મળી રહે છે. મિત્રો, ભારતના 80% કિસાન પાસે ત્રાજવા કે બેલેન્સ નથી. તેનું માપ તો તગાડા અને ગુણ પ્રમાણેનું હોય છે. ખેડૂત મજૂર ખર્ચ બચાવવા ઓછા હપ્તામાં એક સમયે વધારે જથ્થામાં ખાતર આપતો હોય છે. જો મિત્રો ખાતર ઓછા જથ્થા અને વધારાના હપ્તામાં આપવામાં આવે તો ખાતરનો બચાવ થવાની સાથે સાથે છોડને સમયાંતરે જરૂરી પોષક તત્વો મળતા રહે છે. ખેડૂત પાકના ઉત્પાદનને પ્રાધાન્ય આપવાના બદલે અર્થાત મિત્રો છોડને કેટલું વધારે વૃદ્ધિ આપે છે તે ધ્યાનમાં રાખી જરૂર કરતા વધારે ખાતર આપે છે. પણ મિત્રો, તમારી જમીનનું રાસાયણિક પૃથ્થકરણ કરાવો અને નક્કી કરો કે જમીનમાં કયા કયા પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે અને પાકને વધારાના કેટલા પોષક તત્વોની જરૂર છે. જો જરૂર પૂરતું જ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો તો તમને તેનો લાભ અવશ્ય મળશે અને તમારી જમીન જરૂર ફળદ્રુપતા આપશે અને તમારો જે પાક છે એ પાકમાં બી તમને વધારો જોવા મળશે. મિત્રો, મનુષ્યને ડોક્ટર એક સાથે વિપરીત આહાર લેવાની સલાહ આપતા નથી. જ્યારે આપણને છોડ માટે ક્યારેક આવું વિચાર્યું છે? તેનો જવાબ આવશે મિત્રો, ના. ખેડૂત ખર્ચ ઘટાડવા માટે પાક સંરક્ષણ માટે વપરાતી જંતુનાશક તેમજ રોગનાશક દવાઓ એક કરતા વધારે ભેગી કરીને તેમજ મિત્રો ભલામણ કરાયેલા માત્રા કરતા વધારે જથ્થામાં છાંટતો હોય છે. આનું પરિણામ શું લાવે મિત્રો? ઘણી ખરી દવાઓ ભેગી કરી શકાતી ન હોવાથી છોડની વિકૃતિ આવતી હોય છે. પરિણામે છોડનો વિકાસ રૂંધાતો જાય છે. જો મિત્રો જીવાત અને રોગની સાચી ઓળખ કરીને ભલામણ કરેલ દવાનો જરૂર પૂરતો છંટકાવ કરવામાં આવે તો બિનજરૂરી ખેત ખર્ચમાં કાપ મૂકી શકાય છે. ખેડૂતો વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે જંતુનાશક તેમજ મિત્રો ફૂગનાશક દવાઓ વાપરવાના બદલે વેચાણ કેન્દ્રના માલિકની સલાહ પ્રમાણે દવાનો છંટકાવ કરતા હોય છે, જેમાંથી દવાનો વધુ ખર્ચ કરવા ઉપરાંત મનુષ્યના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવામાં આવે છે. ખેતીમાં ફક્ત રાસાયણિક ખાતર, પાક સંરક્ષણની દવાઓ અને પાણીનો વૈજ્ઞાનિક ભલામણ પ્રમાણે ઉપયોગ કરીએ તો ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે અને ખેતી તમારી વધુ નફાકારક થાય છે. આ ઉપરાંત મિત્રો ખેતીમાં વૈવિધ્યકરણ લાવીએ તો પાકની ખેતી ન કરતા બાગાયતી પાક, ફૂલ છોડના પાક, ઔષધીય પાક તેમજ મિત્રો મરી મસાલાના પાકનો સમાવેશ કરી આપની ખેતી બહુમુખી બનાવવી જોઈએ. આ ઉપરાંત એક જ પાકની ખેતી ન કરતા એક કરતા વધારે પાકો એક સાથે ખેતીમાં સમાવેશ કરીએ અને આંતર પાક અપનાવીએ તો વિપરીત વાતાવરણીય પરિબળોમાં એક પાક નિષ્ફળ જાય તો બીજા પાકને તેના પૂરક થઈ શકે છે અને ખેતી સંપૂર્ણ નિષ્ફળ થવાને બદલે પરિણામે ખેતીમાં ખોટ નથી જતી. મિત્રો, ખેતીની સાથે પશુપાલક પણ પૂરક વ્યવસાય બની રહે છે મિત્રો, જેથી પાકના ગૌણ ઉત્પાદન અને નિંદામણનો ઘાસચારો તરીકે ઉપયોગ કરી દૂધની વધારાની આવક મેળવી શકીએ છીએ, જે આખું વર્ષ સમયાંતરે મળી રહે છે અને પશુના છાણ મૂત્રમાંથી કાર્બોદિત એટલે કે ઓર્ગેનિક ખાતર તૈયાર કરી ઓર્ગેનિક ફાર્મિંગને પણ અપનાવી શકીએ છીએ. બજારમાં પાકના પ્રીમિયમ ભાવ મેળવીએ જેથી કરીને મિત્રો તમારી આવક વધી શકે છે. આ ઉપરાંત મિત્રો કાર્બોદિત એટલે કે ઓર્ગેનિક ખાતરની સાથે રાસાયણિક ખાતરનો સમન્વય કરવાથી રાસાયણિક ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે, ખાતર ખર્ચમાં ઘટાડો થાય છે, જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે. ખેડૂત મિત્રો ખેતીના વ્યવસાય તરીકે અપનાવીએ તો ખેતરના સેઢાપાડા ઉપર આટા મારીને પાકની પરિસ્થિતિ જાણવાના બદલે
ખેતરની મધ્ય

0: સુધી જવાની ટેવ પાડો. વેપારી દરરોજ પોતાના ધંધા સાથે જોડાયેલો રહે છે, તેમ તેમ તમારા ખેતરની રોજ નિયમિત મુલાકાત લો. આ ઉપરાંત મિત્રો, રાસાયણિક ખાતર, પાક સંરક્ષણ દવાઓ, પિયત પાણીનો સમજપૂર્વક ઉપયોગ, સમયસર જરૂરી ખેતી કાર્યો કરવા જોઈએ અને તમારી ખેતીનું નામ આવક જાવકનો હિસાબ રાખવાથી ખેતીને નફાકારક બનાવી શકાય છે. મિત્રો, આ હતી તમારી સાથે ખેતીને કેવી રીતના તમે નફાકારક બનાવી શકો છો અને તમારી આવક વધારી શકો છો. આશા રાખું છું મિત્રો, તમને આપેલી આજની માહિતી ફાયદાકારક નીવડશે. નમસ્કાર.
1: વાહ, શાહીના બેને તો ખૂબ જ ઉપયોગી નીવડે એવી માહિતી આપી રમેશભાઈ, મને તો ખૂબ ગમ્યું.
2: હા ગીતાબેન, માત્ર માહિતી મેળવવાથી કઈ નહીં થાય, એને અનુસરવું પણ પડશે, તો જ ખેતીમાં નફો થશે.
1: હા, તમારી વાત સાચી રમેશભાઈ. તો ચાલો રમેશભાઈ, ખેડૂત મિત્રો, શ્રોતા મિત્રો, છૂટા પડતા પહેલા સાંભળીએ એક સરસ મજાનું ગુજરાતી ગીત.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच।
6: कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी।
7: મિત્રો, હવે સાંભળીએ હવામાન સમાચાર. આગામી 24 કલાકનો વર્તારો જણાવે છે કે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જેમાં બનાસકાંઠા, થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે. તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને દીવ ખાતે છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સુરત અને વલસાડ જિલ્લાના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. માછીમાર ભાઈઓને કોઈ સૂચના નથી. હવામાન સમાચાર સમાપ્ત થાય છે.

આપ સાંભળી રહ્યા હતા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે પ્રસ્તુત કાર્યક્રમ કિસાન વાણી, જેનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ, આહવા તથા ગોધરા કેન્દ્ર પરથી.

0: ભારત પરત લવાયા. હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી. અને દક્ષિણ કોરિયામાં યોજાયેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં થાઇલેન્ડ સામે ભારતનો વિજય. સમાચાર વિગતવાર. સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું. તેને આજે રાજ્યસભા દ્વારા પણ મંજૂરી અપાઈ છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા આ વિધેયકનો ઉદ્દેશ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરવાનો છે.
1: નવું વિધેયક વિલંબિત નોંધણીની જોગવાઈઓને વધુ કડક બનાવવા અને જન્મ તથા મૃત્યુની ઘટનાઓની સમયસર માહિતી આપવા પ્રોત્સાહિત કરવા લવાયું છે. વિધેયકમાં જોગવાઈ છે કે જો કોઈ જન્મ કે મૃત્યુની માહિતી રજિસ્ટ્રારને તેના બનાવ સમયથી એક વર્ષથી વધુ પરંતુ બે વર્ષમાં અપાય છે તો જન્મ કે મૃત્યુની સત્યતાની ચકાસણી બાદ જ જિલ્લા મેજિસ્ટ્રેટ, ઉપવિભાગીય મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કાર્યકારી મેજિસ્ટ્રેટની મંજૂરીથી તેની નોંધણી કરવામાં આવી શકે છે. વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયે કહ્યું, વિલંબિત નોંધણી સંભવિત દુરુપયોગને ધ્યાને રાખીને આ વિધેયક લવાયું છે. જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને બે વર્ષથી વધુ સમય પછી થાય તો તેની નોંધણી માત્ર પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર પણ કરી શકાશે. શ્રી રાયે કહ્યું કે બે વર્ષથી વધુ સમયથી વિલંબિત નોંધણીની જોગવાઈ સિવાય આ પ્રણાલી મહદઅંશે યથાવત રહેશે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: લોકસભાએ વિનિયોગ વિધેયક 2026 પસાર કર્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા આ વિધેયકમાં 31 માર્ચ 2023 પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયો હતો તેને આવરી લેવા ભારતના સંકલિત ભંડોળમાંથી તેના વિનિયોગને અધિકૃત કરવાની જોગવાઈ છે. સરકારે કેટલાક વધારાના ખર્ચને પહોંચી વળવા 54,000 કરોડ રૂપિયાથી વધુની રકમની માંગ કરી છે. આ રકમ દેવાની ચૂકવણી માટે ખર્ચાશે. આ પહેલા સુશ્રી સીતારમણે કરવેરા અને અન્ય કાયદા સુધારા વિધેયક 2026 રજૂ કર્યું હતું. આ વિધેયક ચૂકવણી અને નિવારણ પ્રણાલી અધિનિયમ 2007, આવકવેરા અધિનિયમ 2025 અને નાણાં અધિનિયમ 2026માં સુધારો કરશે. પ્રસ્તાવિત વિધેયકના માધ્યમથી જરૂરી વ્યવસ્થાઓ પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી રહી છે જેથી આંતરરાષ્ટ્રીય મૂડીને ભારતમાં આકર્ષિત કરી શકાય. ગ્રાહક બાબતો, ખાદ્યાન્ન અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા સુધારા વિધેયક 2026 અંતર્ગત કોઈપણ રાજ્ય અને લાભાર્થીઓને મળતા અનાજમાં કોઈ ઘટાડો નહીં થાય. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નનો જવાબ આપતા શ્રી જોશીએ કહ્યું, આ વિધેયકના મુસદ્દા પર રાજ્ય સરકારો ટિપ્પણીઓ કે મંતવ્ય આપી શકે છે. વિધેયકનો ઉદ્દેશ સમાન વિતરણ સુનિશ્ચિત કરવાનો, પાત્રતામાં સમાનતા લાવવાનો અને વર્તમાન પ્રણાલીથી ઉદ્ભવતી વિસંગતતાઓને દૂર કરવાનો છે.
2: सभी हितधारकों ने अपने सुझाव दिए हैं. मैं ये बताना चाहता हूँ कि सार्वभौमिक कवरेज के संदर्भ में देश के 75% परिवारों में 4 से कम लाभार्थी हैं. इन सभी परिवारों को 35 किलोग्राम खाद्यान्न दिया जा रहा है. वहीं लगभग 14% परिवार ऐसे हैं जिनमें केवल एक सदस्य है. ऐसे परिवारों को भी 35 किलोग्राम खाद्यान्न दिया जा रहा है.
0: પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઈંધણના પુરવઠામાં કોઈ વિક્ષેપ નથી પડ્યો. તેમણે કહ્યું, ભારતે પૂરતા પ્રમાણમાં ઈંધણનો ભંડાર જાળવી રાખ્યો છે. દરમિયાન ઘરેલુ ઉપયોગ માટે પ્રવાહી પેટ્રોલિયમ ગેસ એલપીજી અને પ્રવાહી પ્રાકૃતિક ગેસ એલએનજીની 100% ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી. નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની પરામર્શ સમિતિની બેઠકની અધ્યક્ષતા દરમિયાન શ્રી પુરીએ આ વાત કહી હતી. સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપતા તેમણે કહ્યું, બેઠકમાં સભ્યોને દેશની ઉર્જા જરૂરિયાતોના રક્ષણ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાં અંગે માહિતી આપવામાં આવી. વર્ષ 2021-2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. ગૃહ મંત્રાલય દ્વારા જણાવાયું છે કે ભાગેડુઓ સામે કાર્યવાહી મજબૂત કરવા સરકારે વર્ષ 2018માં ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ લાગુ કર્યું હતું. ભારતે ભાગેડુ આરોપીઓને પહોંચી વળવા એક સંકલિત ગુપ્તચર આધારિત અને ટેકનોલોજી સંચાલિત મોડેલ પણ વિકસાવ્યું છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે વર્ષ 2014થી પહેલાં ભારતના માત્ર 37 દેશ સાથે પ્રત્યાર્પણ કરાર હતા અને ભાગેડુઓને પહોંચી વળવા અથવા તેમની મિલકત કબજે કરવા કોઈ સમર્પિત કાયદો ન હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.

0: વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ air_news_abadiને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના પૂર્વ રાજ્યપાલ ડીવાય પાટીલના અવસાન પર શોક વ્યક્ત કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ડીવાય પાટીલ સમાજસેવામાં ખાસ કરીને પરોપકાર અને શિક્ષણ ક્ષેત્રમાં અગ્રણી રહ્યા હતા. તેમણે કહ્યું, પૂર્વ રાજ્યપાલે હંમેશા અન્ય લોકો ખાસ કરીને ગરીબોનું જીવન સ્તર સારું બનાવવા કામ કર્યું હતું. આ દુઃખની ઘડીમાં તેમની સંવેદના શ્રી પાટીલના પરિવાર અને પ્રશંસકો સાથે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ડીવાય પાટીલના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેમને શક્તિ આપવાની પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના અંતર્ગત દેશભરમાં 50 લાખથી વધુ પરિવારોને તેમની છત પર સૌર પેનલ લગાવવાનો લાભ મળ્યો. નવીન અને નવીનકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે આ યોજના નાગરિકોને સશક્ત બનાવી રહી છે. તે ભારતને સ્વચ્છ અને ઉર્જા સુરક્ષિત ભવિષ્ય તરફ અગ્રેસર રહેવામાં ગતિ પૂરી પાડી રહી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી જોશીએ કહ્યું, 19 લાખથી વધુ પરિવારનું વીજળી બિલ શૂન્ય થઈ ગયું છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળના નીચાણવાળા વિસ્તાર અને સિક્કિમમાં આજે ધોધમાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું. આગામી 2-3 દિવસ આંદામાન અને નિકોબાર ટાપુ, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, ઝારખંડ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આવતીકાલ સુધી આવી જ સ્થિતિ રહી શકે છે. તો દરિયાકાંઠાના કર્ણાટક, રાયલસીમા, બિહાર, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ અને ઝારખંડમાં આવતીકાલે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. ભારતે પાકિસ્તાનના ગેરકાયદે કબજા હેઠળના જમ્મુ કાશ્મીર POJKમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ રીતે બનાવટી ગણાવતા કહ્યું, આવા પોકળ પ્રયાસ વાસ્તવિકતાને છુપાવી શકતા નથી. નવી દિલ્હીમાં આજે બપોરે પત્રકારોને સંબોધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, વાસ્તવિકતા પાકિસ્તાનની સેના દ્વારા જાહેર વિરોધ અને અંધાધૂંધ હત્યાઓ છે.
1: पाकिस्तान अधिकृत कश्मीर में यह तथाकथित चुनाव पूरी तरह से एक दिखावा है. वास्तविक स्थिति तो वहां हो रहे जन प्रदर्शन और पाकिस्तानी बलों द्वारा की जा रही निर्मम हत्याओं की है. इस वर्ष जून से अब तक वहां जन प्रदर्शन जो चल रहा है उसमें 90 लोग मारे गए हैं और कई एक अन्य में घायल हुए हैं. पाकिस्तान की सत्ता व्यवस्था ने जनता के असंतोष का जवाब गोली से, संचार बंदी से, धमकी से और दमन से दिया है.
0: દક્ષિણ કોરિયાના આસન ખાતે આજથી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાનો પ્રારંભ થયો. કૃષ્ણા પ્રસાદ ગરાગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની જોડીએ પુરુષ ડબલ્સની પહેલી મેચ જીતી લીધી છે. આ ભારતીય જોડીએ અંતિમ 32 મુકાબલામાં થાઇલેન્ડના ચાલો એમ પોન, ચારો એન કિતા મોર્ન અને વોરા પોલ થોંગ સાંગાને હરાવ્યા હતા. જ્યારે મહિલા ડબલ્સમાં અંતિમ 32 મુકાબલામાં પ્રિયા કોન ઝેંગબામ અને શ્રુતિ મિશ્રાની જોડીનો જાપાનના રીરીના હિરામોટો અને કોકોના ઇશિકાવા સામે પરાજય થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદમાં જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 અને લોકસભામાં વિનિયોગ વિધેયક 2026 પસાર. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે પણ ભારતમાં ઇંધણના પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીનું નિવેદન. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે વર્ષ 2021-2026 વચ્ચે 36 દેશમાંથી 274 ભાગેડુ ગુનેગારોને ભારત પરત લવાયા. હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી અને દક્ષિણ કોરિયામાં યોજાયેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધામાં થાઇલેન્ડ સામે ભારતનો વિજય. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: ये आकाशवाणी है. अब आप विशाल शर्मा से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए. पहले राज्यसभा. लेखक हैं पीटीआई भाषा के माधव चतुर्वेदी. राज्यसभा में आज राम मंदिर चढ़ावा चोरी और प्रदर्शनकारी छात्रों पर पुलिस की कार्रवाई को लेकर गृह मंत्री अमित शाह के बयान की मांग कर रहे विपक्षी सांसदों के हंगामे के कारण बैठक बार बार बाधित हुई। हंगामे के बीच जन्म एवं मृत्यु पंजीकरण से जुड़े एक महत्वपूर्ण विधेयक को संक्षिप्त चर्चा के बाद पारित कर दिया गया। उच्च सदन की

0: in his speech. The complaint was filed at the Thanjavur East Police Station. He was booked under 9 sections, of which 2 were criminal charges. According to the directive of the Madras High Court, he has been freed after completion of inquiry. An Air India flight AI2379 operating from Phuket to Delhi today experienced a brief in-flight turbulence-related event during cruise, resulting in a momentary change in altitude. The aircraft landed safely in Delhi and all passengers and crew have safely disembarked. The aircraft was carrying 137 passengers and 8 crew members. Air India said that of these, 13 passengers and 4 crew members sustained injuries and were taken to hospital for medical evaluation. It also confirmed that there have been no serious injuries as of now. Later on the day, Civil Aviation Minister Ram Mohan Naidu visited the hospital along with Secretary of the Ministry, Samir Kumar Sinha. They inquired about the condition of the injured passengers and assured them of all necessary assistance. The Director General of Civil Aviation, DGCA, has initiated a detailed investigation into the occurrence. In Jharkhand, students protesting over alleged paper leaks in Jharkhand Public Service Commission and other recruitment examinations today demanded an inquiry by an independent panel of retired High Court judges from outside the state, saying they no longer trust the ongoing CID investigation. The protesters have been staging an indefinite sit-in in Ranchi since 29th of July. Protesters alleged the state government was trying to whitewash the issue by assigning the probe to the CID. They reiterated demands for a CBI investigation, alleging large-scale irregularities and financial transactions linked to the recruitment process. This is Akashvani giving you the news. For quick news updates around the clock, follow us on X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. India has termed the so-called local elections in Pakistan-occupied Jammu and Kashmir as a complete farce, saying such hollow exercises cannot hide reality. Briefing media New Delhi this afternoon, External Affairs Ministry spokesperson Randhir Jaiswal pointed out that the real happening is that of public protests and wanton killings by Pakistani forces. He added that Pakistan must be held accountable and the world should see Pakistan's hypocritical lecturing on human rights.
1: This so-called local election in Pakistan-occupied Kashmir is a complete farce. The real happening is that of public protests and wanton killings by Pakistani forces. Such hollow exercises cannot hide reality. Since June this year, at least 90 civilians have lost their lives in the continuing crackdown. Many more have been injured. As you have seen, the Pakistani establishment has answered public discontent with bullets, blackouts, intimidation and repression, and now seeks to manufacture legitimacy.
0: On media interaction by former Bangladesh Prime Minister Sheikh Hasina, the spokesperson said that the interaction has been organized by a private media entity. He said the government has no involvement in it and neither does it endorse any views that may be expressed at the forum. Punjab police has busted 2 ISI-backed cross-border terror modules with the arrest of 9 individuals, including 4 juveniles, 3 pistols along with 9 live cartridges and 4 petrol-made bottle bombs have been recovered from their possession. Their preliminary investigation has revealed that the accused were also involved in conducting surveillance of security installations. They had installed surveillance cameras near railway tracks as well and were sharing the footage with foreign handlers. Further investigation is underway. The Election Commission has revised the schedule of the ongoing Special Intensive Revision, SIR, of the electoral roll in Delhi and Maharashtra. According to the revised schedule, the house-to-house verification by booth-level officers will continue till the 17th of this month. The draft electoral roll will be published on the 24th of this month, while the final electoral roll will now be published on the 27th of October. The poll body said that citizens can file claim and objections from the 24th of this month till the 23rd of September. President Draupadi Murmu today visited the revered Ma Kunduni Devi Temple at Taptapani in Odisha's Ganjam district and offered prayers to the goddess. The visit was part of an ongoing 3-day tour of a home state. We have more from a correspondent.
2: President Draupadi Murmu today visited the revered Ma Kandhunidevi temple at Taptapani in Ganjam district and offered prayers to the goddess. She also offered prayers at an ancient Lord Shiva temple. Earlier in the day, she travelled from Bhubaneswar to Berhampur by the presidential train which had arrived from Delhi. From Berhampur, the president covered about 75 kilometers by road to reach the temple. She was accompanied by Odisha Governor Dr. Hari Babu Kamhampati and Chief Minister Mohan Charan Majhi. The president will return to Berhampur this evening and stay overnight at the Army Defense College in Gopalpur before travelling back to Bhubaneswar by the special presidential train tomorrow. Prakash Das, Akashvani News.
0: Union Minister for Youth Affairs and Sports Dr. Mansukh Mandavia today felicitated Indian athletes who returned from the Commonwealth Games 2026 after delivering historic performances in boxing, judo and para-athletics. During the felicitation ceremony held in New Delhi, the medal winners were presented cash awards of 30 lakh rupees for gold, 20 lakh rupees for silver and 10 lakh rupees for bronze. Interacting with the athletes, Dr. Mandavia asked the athletes to think beyond their playing careers and become contributors to the next generation of Indian sport. The minister highlighted the revamped Khelo India scheme of worth rupees 36,000 crore. He said that this initiative will take care of greater continued investment in the growth of Indian sports in the coming years. In badminton, unseeded Indian pair of Krishna Prasad Garaga and Prithvi Krishnamurthy Roy upset 6 seeds C. Charo N. Kitamorn and W. Thongsa Naga of Thailand 21-16-21-18 to advance to the men's double second round at the Korea Masters Tournament in Asan today. However, India's other men's doubles pair of Achyuta Ditya Rao and Dodavarapu and Arjun Reddy Pochana lost 3-21-10-21 to second seed Choi Solgyu of Korea and Go Vesham of Malaysia. India Meteorological Department IMD has issued a red color warning for very heavy to extremely heavy rainfall over Assam and Meghalaya for tomorrow. Heavy rainfall is also expected over Delhi, Haryana, Chandigarh, Punjab, Himachal Pradesh, Uttarakhand, Bihar and parts of Northeast India for the next 2 days. Similar weather conditions are expected over Kerala, Mahe, Rajasthan, Tamil Nadu, Puducherry and Uttar Pradesh for the next 2 to 3 days. The Met Department also predicted thunderstorms accompanied by lightning and gusty winds over Jammu and Kashmir, Andhra Pradesh, Karaikal, Karnataka, Jharkhand, Odisha and Andaman and Nicobar Islands tomorrow. Meanwhile, parts of Delhi witnessed rainfall today. And now, before we end the bulletin, the headlines once again. Parliament passes Registration of Births and Deaths Amendment Bill to make delayed registration more stringent. Supreme Court directs Reserve Bank of India to prepare and circulate a SOP for dealing with mule accounts and bank accounts linked to cyber fraud. 274 fugitive criminals brought back to India from 36 countries between 2019 and 2026, says Home Ministry. New Delhi terms so-called local elections in Pakistan-occupied Jammu and Kashmir is complete farce. Sports Minister Dr. Mansukh Mandavia felicitates Indian medal winners after successful Glasgow Commonwealth Games campaign. And in badminton, Indian pair of Krishna Prasad Garaga and Prithvi Krishnamurthy Roy advances to men's double second round at Korea Masters Tournament in Assam. And that is all in the news at 9. Good night.
3: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આજના અંકમાં હું પ્રવેશ અડિયેચા આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો આવો સૌ પ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય ઘટનાઓ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો કરાવ્યો પ્રારંભ. યુવાનોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રધાનમંત્રીની સલાહ. વડોદરાની માંજલપુર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલનો વિજય. ભાજપે માંજલપુરના લોકોનો માન્યો આભાર. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં ભારતને વર્ષ 2030 રાષ્ટ્રમંડળ રમતની યજમાની માટે ધ્વજ અને સુકાન સોંપાયું. નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમત માટે ભારત સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તબીબી સેવામાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેને ભજવી મહત્વની ભૂમિકા. 3 દિવસમાં સુરત અને અંકલેશ્વરથી અમદાવાદ બે જીવંત હૃદયનું કરાયું પરિવહન. રાજ્યભરમાં મેઘરાજાનો ફરી આંશિક વિરામ, જનજીવન થયું પૂર્વવત. દક્ષિણ ગુજરાતના ખેડૂતોની વહારે આવ્યા કૃષિ વૈજ્ઞાનિકો. ધરાશાયી થયેલા પાકને ફરી બેઠા કરવા તેમના ખેતરમાં જઈને આપી તાલીમ. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ નિમિત્તે યોજાયેલી કળશ યાત્રાનું રાજ્યમાં ભવ્ય સ્વાગત. વિકસિત ભારત માટે યુવાનો શારીરિક રીતે સ્વસ્થ, માનસિક રીતે મજબૂત અને આત્મવિશ્વાસથી ભરેલા હોવા જોઈએ. આ શબ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના. તાજેતરમાં નવી દિલ્હીથી વિકસિત ભારત માટે નશામુક્ત યુવા સંકલ્પ અભિયાનનો પ્રારંભ કરાવ્યા બાદ વર્ચ્યુઅલ સંબોધન કરતા શ્રી મોદીએ યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા સલાહ આપી હતી. સાથે તેમણે નશાની લતના ગંભીર પરિણામ સમજી લેવાનું જણાવતા વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ.
4: નશા કેવલ શરીર કો નુકસાન નહીં પહોંચાતા, નશા એક માં કી મુસ્કાન છીન લેતા હૈ, નશા એક પિતા કે સપનો કો ચૂર ચૂર કર દેતા હૈ, ઓર જબ પરિવાર મેં સમાજ મેં એસા હોતા હૈ, ઓર કહીં ના કહીં રાષ્ટ્ર કી શક્તિ ભી કમજોર પડ જાતી હૈ, ઓર ઇસલિયે હમેં હર એક યુવા કો નશે કે ચુંગલ મેં ફંસને સે બચાના હૈ.
3: આ પ્રસંગે શ્રી મોદીએ નશા મુક્તિ માટે 100 અઠવાડિયાનું જનભાગીદારી અભિયાન શરૂ કરવા અને દેશભરમાં દર રવિવારે સાપ્તાહિક કાર્યક્રમ યોજવાની પણ જાહેરાત કરી.
4: આને વાલે 100 સપ્તાહ તક લગાતાર એસે હી આગે બઢેગા. હર રવિવાર કલા, સંસ્કૃતિ, સ્પોર્ટ્સ, મેડિટેશન, અધ્યાત્મ ઓર સેવા સે જુડી ગતિવિધિયાં હોગી. નશા મુક્તિ કા સંદેશ નયે લોગો તક પહોંચેગા. આને વાલે 100 રવિવાર નશા મુક્ત ભારત કી દિશા મેં 100 મજબૂત કદમ હોગે, 100 મજબૂત સ્ટેપ્સ.
3: દેશભરમાં આ કાર્યક્રમમાં 28,000 જગ્યાએથી 1 કરોડથી વધુ યુવાનોએ ભાગ લીધો. ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીએ આપણો દેશ વિકસિતની સાથે સાથે નશામુક્ત પણ હોવો જોઈએ તેમ જણાવી યુવાનોને વિવિધ સલાહ આપી હતી. આ અંગે વધુ માહિતી આપે છે માય ભારત ગુજરાતના ડાયરેક્ટર સચિન શર્મા.
5: प्रकार का जो कार्यक्रम है वो 10,000 लोकेशन पर एक साथ इस कार्यक्रम का आयोजन किया गया है, जिसमें 1 करोड़ से अधिक जो युवा साथी हैं अलग अलग संगठनों के, माय भारत वॉलंटियर्स, एनएसएस वॉलंटियर्स और अलग अलग जो हमारी सामाजिक संस्थाएं हैं उनके युवा प्रतिनिधि इस कार्यक्रम के अंदर जुड़े थे. एनएफएसयू के अंदर आयोजित इस कार्यक्रम के अंतर्गत 500 से अधिक युवा साथियों ने भाग लिया है, जो अलग अलग संस्थाओं और माय भारत के वॉलंटियर्स के माध्यम से यहाँ पर उपस्थित रहे थे. और कार्यक्रम में जो उसका मुख्य उद्देश्य था वो था कि विकसित भारत 2047 की जब हम बात करते हैं तो वो युवाओं पे बहुत ज्यादा निर्भर करता है. तो हमारे युवा अगर सशक्त होंगे और स्वस्थ होंगे तो ही हम विकसित भारत के निर्माण की संकल्पना कर सकते हैं. इसी संकल्पना को साकार करने के लिए इस कार्यक्रम का आयोजन किया जा रहा है, जिससे कि युवाओं को एक सकारात्मक सोच दी जा सके और नशे से दूर रखा जा सके. आने वाले 100 सप्ताह के अंदर भारतवर्ष के अंदर सभी संस्थाएं मिलकर के इस संकल्प के लिए काम करेंगे. हर रविवार को हर सप्ताह में एक बार हम कुछ ऐसे कार्यक्रमों का आयोजन करेंगे, चाहे वो फिटनेस एक्टिविटीज हो, चाहे वो मेडिटेशन के माध्यम से हो, योगा के माध्यम से हो, ताकि हम युवाओं को क्रिएटिव एक्टिविटीज में जोड़ करके नशे से दूर रखने का प्रयास कर सके.
3: રાજ્યમાં ગત 30 વર્ષથી પણ વધુ સમયથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીનો ગઈકાલે વધુ એક બેઠક પર વિજય થયો. પોતાના ગઢ સમાન વડોદરાની માંજલપુર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલે 30,630 મતથી વિજય મેળવ્યો. માંજલપુરના ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા સ્વર્ગીય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે આ વખતે સતીશ પટેલ અને કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે ગઈકાલે પરિણામ આવતા આ બેઠક ભાજપના ફાળે ગઈ છે. આ અંગે ભાજપના વિજેતા ઉમેદવાર સતીશ પટેલની પ્રતિક્રિયા સાંભળીએ.
6: ભારતીય જનતા પાર્ટી નો ખુબ જલવંત વિજય થયો છે. આ ભારતીય જનતા પાર્ટી નો ગઢ છે માંજલપુર વિધાનસભા. પ્રજાજનો એ જે રીતે યોગેશ કાકા ને પ્રેમભાવ આપ્યો હતો, એ પ્રેમભાવ આજે અમારી પર રાખ્યો છે, તો હૃદયપૂર્વક એમનો આભાર માનું છું. અમારા ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો, નેતાઓ અને પ્રજાજનો નો ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું, જેમને સખત પરિશ્રમ કર્યો.
3: તો ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે ગાંધીનગરમાં પત્રકાર પરિષદ યોજી માંજલપુરના લોકોનો આભાર માન્યો હતો.
7: ઐતિહાસિક જીત બદલ માજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ કાર્યકર્તાઓને પણ એમના પરિશ્રમનું આ પરિણામ એટલા માટે અભિનંદન આપું. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે એના કારણે 30,500 કરતા પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.
3: સ્માર્ટ સિટી અમદાવાદ શહેર એક પછી એક અનેક સિદ્ધિઓ હાંસલ કરી ઊંચાઈ તરફ જઈ રહ્યું છે. સમગ્ર વિશ્વનું ધ્યાન પણ હાલ અમદાવાદ તરફ આકર્ષાયું છે. તેનું કારણ છે વર્ષ 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળ રમત. તાજેતરમાં સ્કોટલેન્ડના ગ્લાસ્ગો ખાતે યોજાયેલી રાષ્ટ્રમંડળ રમતનો ભવ્ય સમાપન સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે રાષ્ટ્રમંડળ રમતની શતાબ્દી આવૃત્તિની યજમાની માટે ભારતને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને સુકાન સોંપાયું. ભારત તરફથી ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા નીરજ ચોપરા, ભારતીય ઓલિમ્પિક સંગઠનના વડા પીટી ઉષા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ સુકાન સોંપાયું હતું. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત યોજવા સંપૂર્ણ રીતે સજ્જ હોવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
8: 2030 में कॉमनवेल्थ गेम्स की मेजबानी जब भारत करने आगे बढ़ रहा है, अहमदाबाद पूरी तरह से तैयार है.
9: हमने पूरी गेम्स ग्रीन एनर्जी के बेस पे पूरी तैयारी हम लोग आगे बढ़ा रहे हैं. इसी के साथ साथ अगर मैं लेगेसी की बात करूँ तो अहमदाबाद आने वाले समय में वो दुनिया का एक बहुत ही बड़ा स्पोर्ट इवेंट सेंटर बने, स्पोर्टिंग कॉम्पिटिशन का सेंटर बने, उस दिशा में हम आगे बढ़ रहे हैं. सस्टेनेबिलिटी की मैं बात करूँ तो हम कहीं पे भी, जैसे कॉमनवेल्थ की अगर मैं बात करूँ तो कहीं ना कहीं हम होस्टेल्स का उपयोग कर रहे हैं. होस्टेल्स जो आने वाले दिनों में स्टूडेंट्स को ही वो रेजिडेंशियल फैसिलिटीज उनकी अपग्रेड कैसे करें. आज की जो हमारे इंफ्रास्ट्रक्चर जो है उसको भी अगर हम रिफर्बिश करें 20% तो कॉमनवेल्थ गेम्स हमारी पूरी उसमें कंडक्ट हो पाएगी.
3: યાત્રીઓને સરળ, સમયસર અને આરામદાયક યાત્રા પૂરી પાડવા સમગ્ર દેશમાં પ્રખ્યાત વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો ડંકો વાગી રહ્યો છે, ત્યારે હવે વંદે ભારત ટ્રેને જીવન રક્ષકની ભૂમિકા ભજવી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તાજેતરમાં સુરતથી અમદાવાદ દેશમાં પહેલીવાર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે એક જીવંત હૃદયનું પરિવહન કરાયું હતું. આ જ રીતે 2 ઓગસ્ટે ભરૂચના અંકલેશ્વરથી અન્ય એક જીવંત હૃદય પણ અમદાવાદ પહોંચાડાયું. ભારતીય રેલવે, ગુજરાત પોલીસ, રેલવે સુરક્ષા દળ, RAF અને તબીબી ટુકડી વચ્ચે સંકલનથી અત્યંત સંવેદનશીલ અને સમયબદ્ધ જીવન રક્ષક આ અભિયાન પાર પડાયું. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ એક વિડીયો સંદેશ જાહેર કરી જીવન બચાવતી આ અનોખી પહેલને બિરદાવી હતી.
10: ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલમાં અંગદાન પ્રાપ્ત થયું ને એ હાર્ટ જ્યારે મોસમ ખરાબીના હિસાબે અને અન્ય પ્રોબ્લેમ્સના હિસાબે એ દાન આવેલું ઓર્ગનને સિવિલ અમદાવાદ સુધી પહોંચાડવા માટે વંદે ભારત ટ્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. રેલવે પ્રશાસન અને પોલીસ પ્રશાસનને સાથે આરોગ્ય વિભાગની આખી ટીમ યાની કે સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ દ્વારા એક ધબકતું હૃદય એ અમદાવાદના એક પેશન્ટની અંદર ટ્રાન્સપ્લાન્ટ માટેનું એક કોરિડોરમાં સફળતા પ્રાપ્ત થઈ છે, જે વિશ્વનો કદાચ પહેલો આ બનાવ હશે. વંદે ભારત નામ સાંભળતા જ આપણે એક રેલવેનું જે જૂનું ચિત્ર હતું એ એકદમ દુનિયા લેવલનું ચિત્ર આપણે યાદ આવે અને આજે એ સાબિત થયું છે કે ટ્રેનો કેટલા પરફેક્ટ ટાઈમથી ચાલે છે અને આ પરફેક્ટ ટાઈમ સુધી ત્યાં એ પહોંચાડવામાં આવ્યું છે.
3: ગયા અઠવાડિયે રાજ્યમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ ફરી એકવાર વિરામ લીધો છે. ગત 2 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટતા અનેક જગ્યાએ વરસાદી પાણી ઓસરવા લાગ્યા છે, તેમજ જનજીવનની સ્થિતિ પણ પહેલા જેવી થઈ રહી છે. સાંભળીએ વરસાદ અંગેનો એક અહેવાલ.
11: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોડ્યા બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદ વિરામ લીધો છે. તેના કારણે અનેક જગ્યાએ જનજીવન પૂર્વવત થયું તો ઘણી જગ્યાએ વરસાદી પાણી ઓસરી ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો 18% વધુ વરસાદ નોંધાઈ ગયો છે. સૌથી વધુ 96%થી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં થયાના અહેવાલ છે. વરસાદને કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 78%થી વધુ જળ સંગ્રહ થયો છે, જ્યારે 27 બંધ એવા છે જે સંપૂર્ણ ભરાઈ ગયા છે. બીજી તરફ વરસાદની આગાહી ને પગલે 34 બંધ હાઈ એલર્ટ, 10 બંધ એલર્ટ અને 9 બંધ વોર્નિંગ પર રખાયા છે. તો રાજ્યમાં વરસાદની કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા હાલ એનડીઆરએફની 14 અને એસડીઆરએફની 33 ટુકડી તૈનાત છે. બીજી તરફ અત્યાર સુધીમાં રાજ્યમાં 84,318 લોકોનું સ્થળાંતર કરાયું તેમજ 9,776 લોકોને બચાવી લેવાયા છે. બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ખરીફ વાવેતર ક્ષેત્રના 77% વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે. સમાચાર દર્પણ માટે હું ચૈતાલી જોશી.
3: વૈજ્ઞાનિક પદ્ધતિથી પાકને કઈ રીતે જીવનદાન આપી શકાય તેનું ઉદાહરણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં કુદરતી આફત અને ભારે વરસાદને કારણે લીલીછમ વાડીઓમાં વર્ષોની મહેનતથી ઉછેરેલી બાગાયતી કલમો અને વૃક્ષો જમીનદોસ્ત થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જો કે નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો વારે આવતા તેમને ચિંતામાંથી હવે મુક્તિ મળશે. વૈજ્ઞાનિકો વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપીના અસરગ્રસ્ત ગામોમાં જઈ ખેડૂતોને પ્રત્યક્ષ તાલીમ આપી રહ્યા છે. આ અંગે નવસારી કૃષિ યુનિવર્સિટીના સહસંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર અંકુલ પટેલ પાસેથી ખેડૂતો જાતે જ પોતાના બાગાયતી પાકને બચાવી શકે છે તે માટેની 4 તબક્કાની સરળ વૈજ્ઞાનિક પદ્ધતિ જાણીએ.
12: જમીનની અંદર શું કરી શકાય તો વરસાદ બંધ થયા પછી તાત્કાલિક આવી પરિસ્થિતિમાં શું કરાય કે પહેલામાં પહેલું તો તમારે 22 ઇંચ બજારમાં જે કાર્બન ડેઝિમ જે મળતું હોય તો એક 22 ઇંચ જે છે તે 50 ગ્રામ પાવડર લેવાનો. ખરેખર 22 ઇંચ પાવડર છાણિયા ખાતરમાં સારું રિઝલ્ટ આપે પણ ચોમાસામાં પાણી જો ભરાઈ ગયેલું હોય તો છાણિયા ખાતરનો ઉપયોગ ન કરતા એની જગ્યા ઉપર વર્મી કમ્પોસ્ટનો ઉપયોગ કરવાનો છે. તો એક કલમ દીઠ 1 કિલો વર્મી કમ્પોસ્ટ અને 50 ગ્રામ 22 ઇંચ પાવડર એને બરાબર મિક્સ કરી અને ઘરમાં જ તો ઘરના વાડામાં આપણે એ મિક્સરને રોજ એને પલટાતા રહેવાનું. એવો 4-5 દિવસ થઈ જાય એટલે એમાં કોલોની વધી જાય કાર્બન ડિઝમના ગરમી કમ્પોઝના લીધે અને એ બનાવેલું મિક્સર આપણે સ્થળની બાજુમાં કૂતરીને અને એ ત્યાં ભરી દેવાનું છે 1 કિલો મટીરિયલ અને પાછું આપણે ત્યાં ધીમું વાળી દેવાનું છે અને થોડું પાણી આપતા રહો અને વરસાદ આવતો હોય તો પાણી આપવાની જરૂર નથી. તેના 10 દિવસ પછી આપણે આખી વાડીમાં ડ્રેન્ચિંગ કરવાનું થાય છે કે ખૂબ મૂળને કવર ન લાગે તેના માટે આપણે ડ્રેન્ચિંગ કરવાનું થાય. ડ્રેન્ચિંગ શાંતિ કરાય તો એ ડ્રેન્ચિંગ કરશે આપણે બધાને ખબર છે ટ્રાયકોડર્મા વીજળી તો સારામાં સારા આપણા પાસે ઉપાય છે. પણ ટ્રાયકોડર્મા વીજળીને વાપરવું કેવી રીતે એને વાપરવા માટે 200 લિટર પાણી લેવાનું બેરલમાં અને એમાં આપણે 1 કિલો ટ્રાયકોડર્મા વીરડી બરાબર મિક્સ કરી દેવાનું સાથે 2 કિલો યુરિયા પણ નાખી દેવાનું. યુરિયા નાખવાથી શું થશે કે એ પ્લાન્ટ એ ટ્રાયકોડર્મા વીરડી પાવડરને વહેલો સખત ચૂસી લેશે અને વહેલું આપણને અસરકારકતા મળે. આવું આપણે 1 મહિના સુધી 10-10 દિવસના અંતરે 2-3 વાર નાખવાનું રહેશે.
3: શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતે વાત કરીએ ધાર્મિક કાર્યક્રમની. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કળશ યાત્રા ગઈકાલે રાજ્યમાં આવી પહોંચી. ગાંધીનગર અને અમદાવાદમાં આ યાત્રાનું ભવ્ય સ્વાગત પણ કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં કાશીની પાવન માટી સાથે પહોંચેલી કળશ યાત્રામાં જોડાયા હતા. આ પ્રસંગે તેમણે સંત રવિદાસજીના વિચારોને જીવનમાં ઉતારી ઉમદા જીવન મૂલ્યો સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવા લોકોને અનુરોધ કર્યો.
13: સંત ગુરુ રવિદાસજી મહારાજની ભારતની મહાન સંસ્કૃતિ પરંપરાના પ્રતીક છે. તેમણે પોતાનું સમગ્ર જીવન જાતિ ભેદ અસ્પૃશ્યતા અન્ય સામાજિક કુરિવાજોને દૂર કરવા માટે સમર્પિત કર્યું. એમનો સંઘર્ષ અને ત્યાગ આજે પણ સમગ્ર સમાજને પ્રેરણા આપે છે. સંત ગુરુ રવિદાસજીનું સમગ્ર જીવન આપણને સમાનતા, ભાઈચારો, સમરસતા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાની પ્રેરણા આપે છે. આપણે સૌ તેમના ઉપદેશોને જીવનમાં સમાવીએ અને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિયપણે યોગદાન આપીએ.
3: તો શ્રોતા મિત્રો, આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આવતા મંગળવારે રાત્રે 9:15 નવા સમાચાર સાથે. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.